નમસ્કાર, સુપ્રભાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. આજે વૈશાખ વદ આઠમ, વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 10 મે 2026 રવિવાર. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:58 થઈ છે. આજની પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. સભાનો આરંભ કરીએ મંગળસ્વરથી.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર, ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી. અમે રિલે કરીએ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: श्रोता मित्रों, हमणां आપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. પ્રસ્તુત છે કૃષિ માહિતી. જૈવિક દવાઓની ભૂમિકા ભાગ બે, રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની સેરશિયા.
1: મિત્રો, આજે આપ વાત કરીશું કૃષિ માહિતીમાં. ગઈકાલે જે અધૂરી વાત રહી હતી પાક સંરક્ષણ માટે જૈવિક દવાઓની ભૂમિકાની, તો આપણે જે પોલિયાની રસીની ઉદાહરણ આપીને વાત કરી હતી એવું જ કામ છે જમીનમાં ટ્રાઇકોડરમાં વિરીડી નામની ફૂગનું. આપણે કોઈ પણ પાક વાવીએ અને પાક ઉગી જાય પછી તરત જ જમીનમાં ટ્રાઇકોડરમાં નામની જે કુદરતી ફૂગ છે એને જમીનમાં આપવાની છે. હવે એ જમીનમાં આપતી વખતે આપણે એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જમીનમાં જ્યારે આપણે ટ્રાઇકોડરમાં આપીએ ત્યારે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ. માનો કે ચોમાસું પાક હોય તો ભેજની ઉપાધિ જ નથી. આપણે સારો વરસાદ થાય કે તરત જ જમીનમાં ટ્રાઇકોડરમાં આપી દેવું જોઈએ. અને ટ્રાઇકોડરમાંને આપતી વખતે આપણે છાણિયું ખાતર છે, માટી છે અથવા તો બીજા કોઈ સેન્દ્રીય પદાર્થ છે એની સાથે એક વીઘા માટે 250 ગ્રામથી 1 કિલો સુધીની ભલામણ છે. પછી જે ટ્રાઇકોડરમાંના સ્પોર લોડ છે એ કંપની વાઇઝ અલગ અલગ હોય છે, કંપની મુજબ અલગ અલગ હોય છે, એને ધ્યાનમાં રાખી આપણે એનું પ્રમાણ નક્કી કરીશું. પણ જમીનમાં આપતી વખતે એક તો ભેજ હોવો જરૂરી છે અને જમીનમાં આપતી વખતે એ હેલું પડે આપવા માટે એટલા માટે આપણે એમાં સેન્દ્રીય પદાર્થનો ઉમેરો કરીશું. અને એ સેન્દ્રીય પદાર્થ છે એ પાછો ટ્રાઇકોડરમાંનો ખોરાક પણ છે અને જીવવા માટેનો એક આશરો પણ છે. તો ખાસ આપણે એ કામ કરીશું કે આપણે જરૂરિયાત મુજબના પાકમાં પાક ઉગી ગયા પછી તરત જ ટ્રાઇકોડરમાં આપીશું. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો મગફળીમાં જે સફેદ ફૂગ આવે છે, મિત્રો, કેમિકલ ફૂગનાશકમાં એનો ઉપાય જ નથી અને આપણે આટલું બધું નુકસાન ભોગવીએ છીએ. તો દરેક ખેડૂત મિત્રોને એ સલાહ છે, એક માર્ગદર્શન છે કે મગફળીનો પાક ઉગી જાય પછી તરત જ, એટલે કે 15-20 દિવસમાં જ્યારે સારો વરસાદ પડે ત્યારે ટ્રાઇકોડરમાં વીરીડી કલ્ચર આપણને જે બજારમાં મળે છે એને સેન્દ્રીય ખાતર કે માટી એને મિક્સ કરી અને ચાસમાં આપી દઈએ, તો મગફળીમાં જે સ્ક્લેરોસિયમ ફૂગ આવે છે જેને ખેડૂતો સફેદ ફૂગ કહે છે એના નિયંત્રણ માટે દુનિયાની સૌથી સારી આ દવા છે અને એ જૈવિક ફૂગનાશક છે. બીજું જૈવિક ફૂગનાશકમાં આપણે જો વાત કરીએ તો ટ્રાઇકોડરમાં છે જમીનમાં પડેલા ફોસ્ફરસને લભ્ય બનાવવાનું કામ કરે છે, જમીન સુધારવાનું કામ કરે છે અને છોડને રક્ષણ પણ આપે છે. બીજું, ઘણા બધા ખેડૂતોની માન્યતા એવી છે કે આ તો મગફળીની સફેદ ફૂગની જ દવા છે. મિત્રો, એવું નથી. કોઈ પણ પાક હોય એમાં જમીનજન્ય ફૂગ જેટલી પણ આવતી હોય, સુકારા માટે હોય, કોહવારા માટે હોય કે બીજા કોઈ રોગકારકો તરીકે એ કામ કરતી હોય, એ બધાના નિરાકરણ માટે ટ્રાઇકોડરમાં વીરીડી બહુ સારું કુદરતી ફૂગનાશક છે. અને આ તકે એવી પણ હું ભલામણ કરીશ કે દરેક ખેડૂત મિત્રોએ દરેક પાકમાં આને વાપરવું જોઈએ. મિત્રો, જો આપણે નહીં વાપરીએ તો આપણે રાસાયણિક ફૂગનાશક તરફ આગળ વધતા રહીશું તો આપણી જમીનને હંમેશા નબળી બનાવતા રહીશું અને જમીનની જે જીવસૃષ્ટિ છે એનો આપણે નાશ કરતા રહીશું. તો એક તો આ જમીનનો પોતાનો જ જીવ છે ટ્રાઇકોડરમાં છે, એ આપણે હંમેશા જમીનમાં ટ્રાઇકોડરમાં આપવાની એક માનસિકતા કેળવીશું અને દરેક પાકમાં આપીશું. મિત્રો, આ જ વાત હજી આપણે આવતીકાલે પાક સંરક્ષણની વાત છે એમાં જૈવિક બાબતે આવતી કૃષિ માહિતીમાં વાત કરીશું.
0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતીમાં જૈવિક દવાઓની ભૂમિકા ભાગ બે, રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયાની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા.

શ્રોતા મિત્રો, થોડી વાર બાદ 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં હપુ ખાનનું વાયોલિન વાદન, રાગ લલિત. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય છે વિલ્ડ બીસ્ટ પ્રાણી વિશે જાણવા જેવું. પ્રસ્તુતિ પ્રકાશ ચૈતન્ય સ્વામીની. 8:30 ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં. ભજનોના ગાયક કલાકાર છે શિવદાન બારોટ. 8:50 કાવ્યધારામાં કવિશ્રી શૈલેન રાવલના સ્વરચિત કાવ્યો. 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:00 બાળમિત્રો માટેનો કાર્યક્રમ બાલસભા, નિર્માણ અટલ શર્મા. 10:30 લોકસંગીતમાં સાંભળશો સુરભી ઢાંકેચાના સ્વરમાં લોકગીતો અને ત્યારબાદ ગીતાબેન ચુડાસમાના સ્વરમાં ભજનો.

શ્રોતા મિત્રો, 11 વાગ્યાથી સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. રાજકોટ કેન્દ્રનું પ્રદાન આપ સાંભળશો, જેમાં મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ યાત્રા, જેમાં ભાગ ત્રીજો આપ સાંભળશો સંત કવિયત્રી તોરલની વાણી. લેખન અને પ્રસ્તુતિ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, ભજનના કલાકાર લલિતાબેન ઘોડાદરા, નિર્માણ સહાયક આનંદ છાયા અને નિર્માણ અટલ શર્મા.

8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રાયોજક ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. 8:30 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા અને 9:15 વાગે સ્પોર્ટ લાઇન દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું. 9:30 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર. ફનકાર છે સંગીતકાર પંકજ મલિક. 10 વાગે છાયા ગીત અને 10:30 વાગે ઢલતી જાહેરાત. મિત્રો, આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. થોડી જ વારમાં બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર, ત્યારબાદ હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળોએથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જણાવ્યા મુજબ અત્યારે શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદાર ધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદાર ધામ પરિસરની મુલાકાત પણ લેશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026ની ઉજવણી થઈ રહી છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઇતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ આવી રહ્યા છે. શ્રી મોદી સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે. આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.
1: અમૃત મહોત્સવ મેં 11 તારીખ કો સોમનાથ ટ્રસ્ટ કે અધ્યક્ષ હમારે દેશ કે યશસ્વી વડાપ્રધાન ઓર વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીજી યહાં પધારને વાલે હૈ. અનેક ધાર્મિક કાર્યક્રમો કા આયોજન કિયા ગયા હૈ. તારીખ 8 સે 12 તારીખ તક 5 દિન કા યે અમૃત મહોત્સવ કિયા જાયેગા. 9 તારીખ સે હોમાત્મક મહારુદ્ર કા પ્રારંભ હુઆ હૈ, ઉસકા પૂર્ણાહુતિ 11 તારીખ કો હોને જા રહા હૈ. ઉસી પૂર્ણાહુતિ મેં હમારે યશસ્વી વડાપ્રધાન મોદીજી ઉપસ્થિત રહેને વાલે હૈ.
0: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ અમૃત પર્વ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાત અને મંદિરના 55 વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા આવતીકાલે 6 ફાઇટર જેટ સાથે સૂર્યકિરણ એર શો યોજાશે. ફાઇટર જેટ દ્વારા આકાશમાં ટ્રાયકલર સ્મોક ટ્રેલ, કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લોઝ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત હવાઈ કરતબો બતાવવામાં આવશે. સૂર્યકિરણ એર શો દરમિયાન આશરે 800-900 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપથી આ ફાઇટર જેટ ઉડાન ભરશે. ફાઇનલ એર શો પહેલા આજે સવારે 11 વાગ્યાથી સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈ શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય પણ રાખી રહ્યું છે, જે અંતર્ગત મિશન લાઇફ પહેલ હેઠળ સોમનાથ મંદિર ફૂલોના કચરાને ખાતરમાં અને પ્લાસ્ટિકના કચરાને પેવર બ્લોકમાં રૂપાંતરિત કરીને ટકાઉપણામાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. આધુનિક ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, વરસાદી પાણીના સંગ્રહ પ્રણાલીઓ અને મિયાવાકી જંગલો દ્વારા સોમનાથ ટ્રસ્ટ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફ આગળ વધી રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી સુવિધા સાથે દર વર્ષે દેશ અને દુનિયાભરમાંથી 97 લાખથી વધુ ભક્તો સોમનાથની મુલાકાત લે છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના હસ્તે રમણેચી ખાતે અંતરિયાળ જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફના રહેણાંક માટે અંદાજીત 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ટ્રાન્ઝિટ હોસ્ટેલ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ આંબરડી સફારી પાર્ક ખાતે નવનિર્મિત લેપર્ડ મોટ કેજની વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ કહ્યું કે આ સુવિધાથી વન કર્મચારીઓ અને તેમના પરિવારોની સુખાકારીમાં વધારો થશે, તેમજ કર્મચારીઓ વધુ કાર્યક્ષમતાથી કામ કરશે. મંત્રીએ વન કર્મી બીટ ગાઈડ અને ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો હતો.

0: ના જે ફ્રન્ટલાઈન સ્ટાફ છે, ગાર્ડ અને ફોરેસ્ટર માટેના, અને 8 જેટલા વન પરિવારના જે ફ્રન્ટલાઈન સ્ટાફ છે એ પરિવાર સાથે આ જગ્યાએ નિવાસ કરી શકશે. અને એને કારણે એના પરિવારની સુખ સુવિધામાં તો વધારો થશે, પરંતુ એને પોતાની જે ફરજ છે એ પણ વધારે કાર્યક્ષમતાથી બજાવી શકશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. અબડાસા અને લખપત તાલુકાના દરિયાકાંઠેથી ફરી એકવાર મોટા પ્રમાણમાં બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા હતા. શનિવાર એક જ દિવસમાં જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળી આવ્યા હતા, જેની અંદાજીત કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 18 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત અબડાસાના લુણા ટાપુ પરથી એક ડ્રોન વિમાનનું પાંખિયું પણ મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. મળી આવેલા પેકેટો પ્લાસ્ટિકના બે કોથળામાં છુપાવવામાં આવ્યા હતા અને તેનું વજન આશરે 24 કિલોગ્રામ જેટલું હતું. કોસ્ટગાર્ડ દ્વારા 20 પેકેટ ચરસની કિંમત 12 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. તેવી જ રીતે લખપત તાલુકાના બકલ ટાપુ વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને પણ એક કોથળામાંથી 10 જેટલા ચરસના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. રાજ્યમાં ફરી એકવાર ગરમીનો કહેર વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 7 દિવસ માટેની આગાહીમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 6 દિવસ દરમિયાન અંગદ જાળતી ગરમીનો અનુભવ થશે. હાલ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. નોર્થ ઇસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વ્યક્ત કરી છે.
2: आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में ज्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. टेम्परेचर की जो रेंज रहेगी लैंड रीजन पे, ये 41 से 44 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए. और जो हीट वेव की वार्निंग है आने वाले 6 दिनों के लिए.
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગીલે 84, જ્યારે સાઈ સુદર્શને 55 રન બનાવ્યા. 230 રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 152 રનમાં ઓલ આઉટ થયું. રાજસ્થાન રોયલ્સ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી આ બદલ તેમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન IWLF દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 11 મેથી 17 મે સુધી એશિયન સિનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપનો ઉદઘાટન સમારોહ 12 મે મહાત્મા મંદિર કન્વેન્શન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સ્પર્ધામાં 31 દેશોના આશરે 200 રમતવીરો, 200 જેટલા કોચ, સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજર સહિત 50 જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ સહિત મહાનુભાવો હાજર રહેશે. રાજ્યભરમાં અધિક માસ નિમિત્તે વિવિધ તીર્થસ્થાનો અને મંદિરોમાં મનોરથનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુંદરકાંડ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે. મંદિરોમાં ભક્તોની ભીડ પણ જોવા મળશે, ત્યારે અમદાવાદની સોલા ભાગવત વિદ્યાપીઠ કાંઠે ખાતે પણ આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક, વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું આ રાજકોટ

इनपुट केंद्र छे मीडियम वेव 370.3 मीटर એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત કાર્યક્રમના આરંભમાં સાંભળીએ જોધા અકબર ફિલ્મનું ગીત સંગીત એ આર રહેમાનનું ગીતકાર જાવેદ અખ્તર સ્વર બેલા શિંદેનો

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી પક્ષથી સંગીત આકાશવાણીનું. આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં હપુ ખાનનું વાયોલિન વાદન, રાગ લલિત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં હપુ ખાનનું વાયોલિન વાદન, રાગ લલિત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. થોડી જ વારમાં બરાબર 7:45 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. સમાચાર વિગતવાર. તમિલનાડુમાં ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે સવારે 10 વાગે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પાર્ટીના 9 મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલરેકરે 234 સભ્યોના ગૃહમાં 120 ધારાસભ્યોનું સમર્થન મેળવ્યા બાદ વિજયનને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. લોકભવનના જણાવ્યા અનુસાર VCK અને IUML પક્ષોએ સમર્થનપત્રો સોંપ્યા છે. બંને પક્ષોના 2 ધારાસભ્યો છે. રાજ્યપાલે વિજયનને 13 મે સુધી વિધાનસભામાં વિશ્વાસમત મેળવવાનો નિર્દેશ પણ આપ્યો છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાજ્યપાલ કૈલાશનાથ અને શ્રી રંગાસ્વામીને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. તેઓ 13 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે આ તેમનો 5મો કાર્યકાળ હશે. 9 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસના નેતૃત્વ હેઠળના NDA બહુમતી મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગે તેઓ બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આયોજિત સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કરશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે, જ્યાં તેઓ આશરે 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુરુથી મહાબુબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147ના 4 માર્ગીય કાર્યનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલમાં PM મિત્ર પાર્કનું પણ ઉદઘાટન કરશે. આ પાર્ક, જેને કાકટીયા મેગા ટેક્સટાઇલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે PM મિત્ર યોજના હેઠળ વિકસાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી સિંધુ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે, જે એક મુખ્ય આરોગ્ય સંભાળ માળખાગત પહેલ છે, જે હૈદરાબાદમાં એક અત્યાધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રે રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધિત કરશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરશે. આ બેઠક દરમિયાન શ્રી શાહ કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોના ઉપયોગ અને

આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરશે, જેથી શૂન્ય જાનહાની અને સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન ન થાય તે પણ જોશે. મંત્રી દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરશે, જેમાં મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સનું રક્ષણ, નદી વ્યવસ્થાપન પહેલ અને આગાહીમાં વૈજ્ઞાનિક પ્રગતિનો સમાવેશ થાય છે. મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાં પૂરની આગાહી અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવા અને એક સાથે આપત્તિઓનો સામનો કરવા માટે તૈયારીઓ વધારવાનો સમાવેશ થાય છે, ખાસ કરીને પૂર અને ગરમીના મોજાના પડકારોને પહોંચી વળવાનો સમાવેશ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પર્યટનના વૈશ્વિક કેન્દ્ર તરીકે 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉપસ્થિત રહેશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર હાલમાં તેના સુવર્ણયુગનો અનુભવ કરી રહ્યું છે. તેના ધાર્મિક મહત્વ ઉપરાંત સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં પણ અગ્રણી તરીકે ઉભરી રહ્યું હોવાનું અમારા સંવાદદાતા અપર્ણા કુંટ જણાવી રહ્યા છે. કેરલમમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગઈકાલે નવી દિલ્હીમાં મળ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાહુલ ગાંધી, કેરલમના પ્રભારી મહાસચિવ દીપા દાસ મુનશી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને વરિષ્ઠ રાજ્ય નેતાઓ રમેશ ચેન્નીથલા અને વી ડી સતીશન પણ હાજર રહ્યા હતા. પાર્ટીએ જણાવ્યું હતું કે કેરલમના નવા મુખ્યમંત્રી અંગેનો અંતિમ નિર્ણય પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી લેશે અને ટૂંક સમયમાં નામની જાહેરાત કરવામાં આવશે. તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી છે. અંડર 15 કેટેગરીમાં ભારતની અક્ષિતાએ 30-33 કિલોગ્રામ કેટેગરીમાં કઝાકિસ્તાનની આયઝાન મરાત સામે એકતરફી વિજય મેળવ્યો. અંજીએ 37 કિલોગ્રામમાં ઉઝબેકિસ્તાનની સર વિનોઝને 5-0 હરાવી. સોનિયાએ 40 કિલોગ્રામમાં કઝાકિસ્તાનની ડાયનાને 5-0 હરાવી તો 43 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની સેઝીમને એકતરફી મુકાબલામાં હરાવી. 46 કિલોગ્રામમાં હંસિકા અત્રીએ કોરિયાની હુઈ ઇઓનને હરાવી. 58 કિલોગ્રામમાં સુનેનાએ કઝાકિસ્તાનની અરગંદ અબ્દિખાનને હરાવી તો 61 કિલોગ્રામમાં ભૂમિકાએ ચાઇનીઝ તાઇપેનની ચિયાઓ ચીંગ ચાંગને હરાવી. 64 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની યાસ્મીન જુટખાવાને 4-1 હરાવી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે દીવ ગાઢ.
1: આજના તમામ અખબારોએ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે લીધેલા શપથ અને તમિલનાડુમાં મુખ્યમંત્રી તરીકે આજે વિજય થલા પદે શપથ લેશે તે સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે સુવેન્દુની માતાએ કહ્યું અરજી કર પીડિતાને ન્યાય આપો. સુવેન્દુએ પ્રથમ બેઠક લો એન્ડ ઓર્ડર પર કરી. વિજયપથ પરિણામના 5 દિવસ બાદ બહુમતી, આજે શપથ. સંદેશની હેડલાઇન છે થલાપતિ વિજય તમિલનાડુના નવા સીએમ બનશે. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે અંતે વિજયનો વિજય. તમિલનાડુમાં આજે શપથ, સુવેન્દુ સરકારનો શુભારંભ. બંગાળમાં પહેલીવાર ભાજપનો એકાધિકાર.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય વિલ્ડબીસ્ટ પ્રાણી વિશે જાણવા જેવું. પ્રસ્તુતિ પ્રકાશ ચૈતન્ય સ્વામીની.

0: પર્યાવરણ વિશે 5 મિનિટમાં આજે વાત કરવી છે વિલ્ડ બીસ્ટ વિશે, જમીન માર્ગે સ્થળાંતર કરનારું એક સસ્તન પ્રાણી. આકાશ હવા મારફત તેમજ દરિયા કે નદી દ્વારા થતા સ્થળાંતરો ઘણા સામાન્ય છે. ખાસ કરીને ફ્લાયવે પરથી ઉડીને આવતા અસંખ્ય યાયાવર પક્ષીઓ વિશે કોણ નહીં જાણતું હોય, પરંતુ જમીન માર્ગે થતા સ્થળાંતરોને આંગળીઓના વેઢે ગણી શકાય એટલા પ્રાણીઓમાં જ જોવા મળે છે. વિલ્ડબીસ્ટ તેમાંનું એક છે, જેને વાઇલ્ડ બીસ્ટ પણ કહે છે. વન્ય પ્રાણી સૃષ્ટિ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જ કુતૂહલ ભર્યો અને રોમાંચથી ભરપૂર અનુભવ એ સેરેંગેટી. વિલ્ડબીસ્ટ આપણે ત્યાં ખૂબ સામાન્ય એવી નીલગાયની માફક મોટા કદનું એન્ટીલોપ છે. તે બોવિડે કુળનું તૃણાહારી ખળીવાળું પ્રાણી છે. તેનો દેખાવ પાતળી ભેંસ જેવો હોય છે. તેઓ અંદાજિત 20 વર્ષનું આયુષ્ય ધરાવે છે. તેમનું મહત્તમ આયુષ્ય 40 વર્ષ જેટલું નોંધાયું છે. તેની 2 જાતિઓ છે. નર અને માદા બંને શિંગડા ધરાવે છે, પરંતુ પુખ્ત નર મોટા અને જાડા શિંગડા ધરાવે છે. વિલ્ડબીસ્ટના બચ્ચા જન્મે કે તરત જ ચાલવા માટે સક્ષમ હોય છે અને 2 દિવસમાં તો ટોળામાં પોતાની માતા સાથે દોડી પણ શકે છે. વિલ્ડબીસ્ટની 2 જાતિઓ છે, બ્લુ વિલ્ડબીસ્ટ અને બ્લેક વિલ્ડબીસ્ટ. જે વર્ષો વર્ષ સ્થળાંતર કરે છે તે બ્લુ વિલ્ડબીસ્ટ 6.72 ફીટ લંબાઈ અને 4.2 ફીટ ઊંચાઈવાળા હોય છે અને તેમનું વજન આશરે 272 કિલોગ્રામ જેટલું હોય છે. આની સામે જે સ્થળાંતરકારી નથી એવા બ્લેક વિલ્ડબીસ્ટની સરેરાશ લંબાઈ 6.4 ફીટ, સરેરાશ ઊંચાઈ 3.74 ફીટ અને સરેરાશ વજન 133 કિલોગ્રામ જેટલું હોય છે. આમ બ્લુ વિલ્ડબીસ્ટ કે જે સ્થળાંતરકારી છે તેનું વજન વધારે છે. વિલ્ડબીસ્ટ તેમના જીવનના મહત્તમ કાળ દરમિયાન પૂર્વ આફ્રિકાના સેરેંગેટીના મેદાનોમાં વસે છે. અહીં તેઓ ઘાસિયા સવાના ખુલ્લા વગડામાં ચરાણ કરતા રહે છે અને પ્રતિવર્ષ તેમનું સ્થળાંતર મે જૂનમાં અર્થાત ત્યાંની વર્ષા ઋતુના અંતભાગમાં શરૂ થાય છે, જેનો મુખ્ય હેતુ ચરાણ માટે હોય છે. ચરાણ માટે ઉત્તમ એવા હરિયાળા મેદાનો શોધવાનો અને ત્યાં ચરવાનો હોય છે. તૃણાહારી એન્ટીલોપ તેમની મોટી સંખ્યા અને પ્રતિવર્ષ નિયમિત સ્થળાંતર કરવાની આદતના કારણે તેઓ આફ્રિકન સવાનાના મેદાનોમાં વસતા ભક્ષક પ્રાણીઓ જેવા કે સિંહ, ચિત્તા, જંગલી કૂતરા, જરખ માટે તે ભરોસામંદ ખોરાકનો સ્ત્રોત ગણાય છે. વિલ્ડબીસ્ટના નિયમિત સ્થળાંતરના કારણે મોટા સમૂહો ખોરાક અને પાણીની શોધમાં પરંપરાગત માર્ગને અનુસરે છે. આ યાત્રા તેમને કેન્યાના મસાઈ મારાના મેદાનો તરફ લઈ જાય છે. યાત્રા દરમિયાન જમીન પર ઘણા અન્ય નાટકીય પરિવર્તનો આવે છે, કારણ કે જમીન પર વસતા શિકારી પ્રાણીઓ દ્વારા પણ ઘણા વિલ્ડબીસ્ટનો ભોગ લેવાય છે. જોકે સ્થળાંતર દરમિયાન જ મોટી સંખ્યામાં નવા બચ્ચાનો જન્મ થાય છે અને તેની એકંદરે તેમની સંખ્યા સરભર થઈ રહે છે. તેમનું જીવનચક્ર ચાલ્યા કરે છે. એક રસપ્રદ વાત એ છે કે વિલ્ડબીસ્ટના સ્થળાંતરમાં અન્ય કેટલાક તૃણાહારી સસ્તનો પણ સાથ આપે છે, જેમાં ગેઝેલ, ઝેબ્રા વગેરેનો સમાવેશ થાય છે. આમાં ઝેબ્રાનું સ્થળાંતર ધ્યાન ખેંચે એવું છે. આફ્રિકામાં આવેલ સેરેંગેટી અને મસાઈ મારાના મેદાનોમાં ઝેબ્રા ઘણીવાર બિલ્ડબીસ્ટ સાથે જોવા મળે છે. એનું કારણ એવું માનવામાં આવે છે કે આ બંને વચ્ચે સહભાગીતા હોય છે. એવું કહેવાય છે કે ઝેબ્રાની સ્મરણ શક્તિ પ્રબળ હોવાથી તેઓ તેમના સ્થળાંતરણ માર્ગો સારી રીતે યાદ કરી શકે છે, જેનો આ ફાયદો આ બાબતમાં અણઘડ એવા વિલ્ડબીસ્ટને મળે છે. તેની સામે ઝેબ્રાને વિલ્ડબીસ્ટનો એ ફાયદો મળે છે કે તેના સહભાગી વિલ્ડબીસ્ટની ગંધ પારખવાની શક્તિ પ્રબળ હોય છે, જેના કારણે તે સૂકા સવાનાના મેદાનોમાં પાણીના સ્ત્રોત શોધી કાઢે છે તથા ખતરાની હાજરી પણ પામી જાય છે. વળી ઝેબ્રા ઊંચું અને મજબૂત ઘાસ ખાતું હોય છે, જ્યારે વિલ્ડબીસ્ટ ટૂંકા ઘાસનું ચરિયાણ કરે છે, જેથી બે વચ્ચે ખોરાક માટે સ્પર્ધા. શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય વિલ્ડબીસ્ટ પ્રાણી વિશે જાણવા જેવું, પ્રસ્તુતિ પ્રકાશ ચૈતન્ય સ્વામીની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. થોડી જ વારમાં બરાબર 8 વાગે હિન્દીમાં સમાચાર, ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર. દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મેં લવલીન નિગમ.

0: નિરીખની ગગનમાં આ કાર્યક્રમમાં આજે સાંભળીએ શિવદાન બારોટના સ્વરમાં કેટલાક ભજનો. કાર્યક્રમ સાંભળતા પહેલા આ જાહેરાત.
1: ઉનાળામાં જ્યારે 40 ની

ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી. ના, પહેલા બચત.
1: પહેલા બુટ્ટી.
0: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમર્જન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
1: પણ બુટ્ટીનું શું?
0: જાય છે કે મારું ઇન્જેક્શન?
2: આરબીઆઈ કહે છે,
0: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
3: નિરખને ગગનમાં આ કાર્યક્રમમાં આજે સાંભળીએ શિવદાન બારોટના સ્વરમાં ભજનો. કાર્યક્રમના આરંભે સાંભળીએ કુબેરની રચનાને.

દવામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રી

0: બારોટના સ્વરમાં ભજનો. આ સાથે જ નિરખને ગગનમાં કાર્યક્રમ અહીં સંપન્ન થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-281-244-39-31, એટલે કે 0-281-244-39-31.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
4: આકાશવાણી રાજકોટ પરથી પ્રસ્તુત થાય છે દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર.
2: સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું,
4: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના.
2: સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે
4: નારી સંતોની શબદ સાધના.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી હ.
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનું માનીતું કાર્યક્રમ
4: બાલ સભા.

છોડ જે તું શસ્ત્ર લઈ ફરિયાદનું, હું ફરું છું સંવાદનો વિશ્વાસ લઈ. ને શેર છે કે જીવવું તો એ જ સાચું જીવવું, જીવવું તો એ જ સાચું જીવવું, આપણા અજવાસનો વિશ્વાસ લઈ. અંતિમ શેર, અસ્તનો મતલબ નવેસર ઉગવું, અસ્તનો મતલબ નવેસર ઉગવું, આવનારી કાલનો વિશ્વાસ લઈ. બીજી ગઝલ છે, મતલા છે, વાત એકે ક્યાં એમ છાણી બને, વાત એકે ક્યાં એમ છાણી બને, આંખ જ્યારે કોઈની ફૂલદાની બને. શેર છે, એ રીતે રોફથી ઠપકો આપ્યા કરે, એ રીતે રોફથી ઠપકો આપ્યા કરે, દીકરી બાપની જાણે નાની બને. ને મારે મન, મારે મન છે હરખનો પ્રસંગ, ચીજ જો કોઈને આપવાની બને. ને વૃદ્ધજન વાતે વળગ્યા છે આજે ફરી, વૃદ્ધજન વાતે વળગ્યા છે આજે ફરી, બાંકડો પણ સ્વયં આજ જ્ઞાની બને. ચાલ ચાલ એકાદ બારી ખોલી જોઈએ, ક્યાંક ઘટના કોઈ પોંખવાની બને. બીજી ગઝલ છે, ગઝલનો શેર છે, મતલા છે, અહીં આ ભધરતીને અર્પિત થયું છે, અહીં આભ ધરતીને અર્પિત થયું છે, ને પ્રત્યેક ઢેફું સુગંધિત થયું છે. બતાવો તમે કેમ પંડિત થયું છે, બતાવો તમે કેમ પંડિત થયું છે, સપન આંખથી સાવ વંચિત થયું છે. ને શેર છે કે રચાયો છે માળો ફરી એક ડાળે, રચાયો છે માળો ફરી એક ડાળે, ફરી વૃક્ષ આખું ય પુલકિત થયું છે. ને અમસ્તાય બંને હતા તરબતર, અમસ્તાય બંને હતા તરબતર, ને છતાં વાદળું એક ચર્ચિત થયું છે. ત્યજી દો બધો દંભ નિર્દોષતાનો, ત્યજી દો બધો દંભ નિર્દોષતાનો, વલણ પણ કબૂતરનું સંકેત થયું છે. અને અંતિમ છે કે અચાનક થશે એ અપેક્ષા ન રાખો, અચાનક થશે એ અપેક્ષા ન રાખો, થવાનું થશે એ જ નિર્મિત થયું છે. ફરી એક ગઝલ, પછી ઘટનાઓ અણધારી બને છે, પછી ઘટનાઓ અણધારી બને છે, અગર દિવાલમાં બારી બને છે. પછી ઘટનાઓ અણધારી બને છે, અગર દિવાલમાં બારી બને છે, ઉપર છલ્લી નજરથી વાંચવાના, ઉપર છલ્લી નજરથી વાંચવાના, બધા સંબંધ અખબારી બને છે. વિવાદો, વિવાદો મૌનમાંથી ઉદ્ભવે તો અમારી વાત તકરારી બને છે. હશે દેવાલયો પણ સાવ ખાલી, નમન પણ જ્યાં અદાકારી બને છે. સ્વયંને ત્યારે અવતારી ગણું છું, સ્વયંને ત્યારે અવતારી ગણું છું, જો ઘટના કોઈ મનધારી બને છે. પછી ઘટનાઓ અણધારી બને છે, અગર દિવાલમાં બારી બને છે. ગઝલ છે, મતલાનો શેર છે, બેક વૃક્ષોની તૂટ પડવાની, બેક બેક વૃક્ષોની તૂટ પડવાની, ને પછી સઘળી ગૂંચ પડવાની. બેક વૃક્ષોની તૂટ પડવાની ને પછી સઘળી ગૂંચ પડવાની, કોઈ તો હલ હશે સમસ્યાનો, કોઈ તો હલ હશે સમસ્યાનો, આ સમસ્યા તો અચૂક પડવાની. બારી ખોલીને બહાર જોવાથી, બારી ખોલીને બહાર જોવાથી, ઘાવ પર થોડી રૂઝ પડવાની. સ્વપ્નમાં

0: એને સાચવી લેશું, સ્વપ્નમાં એને સાચવી લેશું, સ્વપ્નમાં ક્યાંથી ધૂળ પડવાની? છેલ્લો શેર છે કે કોક એ શક્યતા તપાસે છે, કોક એ શક્યતા તપાસે છે, પંખીમાં ફાટફૂટ પડવાની, બેક વૃક્ષોની તૂટ પડવાની, ને પછી સઘળી ગૂંચ પડવાની. બીજી એક ગઝલ કે ગામ વચ્ચે અફવા વિખવાદી ફરે છે, ગામ વચ્ચે અફવા વિખવાદી ફરે છે, ફૂલ લઈને લોક ઉન્માદી ફરે છે. શેર છે વૃક્ષના વિચ્છેદની ઘટના પછીથી, વૃક્ષના વિચ્છેદની ઘટના પછીથી પંખીના પડછાયા અવસાદી ફરે છે. શેર છે થાય શું, થાય શું, સાહેદ તો મક્કમ રહ્યા છે, વાત વાતે માત્ર ફરિયાદી ફરે છે, ક્યાંય પણ એંધાણ વર્તાતા નથી, ક્યાંય પણ એંધાણ વર્તાતા નથી, ને બજારમાં સામાન વરસાદી ફરે છે. શેર છે હોય છે સંબંધ તો રત્નો સમાણા, ફેરિયા ઘર ઘરમાં તકવાદી ફરે છે. ને અંતિમ શેર કે પિંજરેથી પંખી ગાયબ થઈ ગયું છે, પિંજરેથી પંખી ગાયબ થઈ ગયું છે, પિંજરામાં સ્તબ્ધ આઝાદી ફરે છે, ગામ વચ્ચે અફવા વિખવાદી ફરે છે, ફૂલ લઈને લોક ઉન્માદી ફરે છે. ગઝલ છે સમયસર, સમયસર બધું પરત સોંપવાના, કર્યું ધૂળનું જે રજત સોંપવાના. શેર છે અમે, અમે જીવની જેમ જે જાળવ્યું તું, અમે જીવની જેમ જે જાળવ્યું તું, છે એવું ને એવું જગત સોંપવાના. ને વિચારોય ખોટા ન આવી શકે છે, વિચારોય ખોટા ન આવી શકે છે, તો ક્યાંથી કશું પણ ગલત સોંપવાના. સ્વયં હારવાની મજા પણ અલગ છે, સ્વયં હારવાની મજા પણ અલગ છે, તમોને જીતવાની રમત સોંપવાના. અને અંતિમ શેર છે કે વજનદાર લાગ્યું ને ખંખેરી નાખ્યું, વજનદાર લાગ્યું ને ખંખેરી નાખ્યું, ફટાફટ કરી દસ્તખત સોંપવાના, સમયસર બધું પરત સોંપવાના, કર્યું ધૂળનું જે રદત સોંપવાના. ગઝલ છે ન અખબાર માફક ન તલવાર માફક, ન અખબાર માફક ન તલવાર માફક, અમે શ્વાસ ભરતા તહેવાર માફક. શેર છે કે ઘણા લોક જીવે છે પીછા સરીખા, ઘણા લોક જીવે છે પીછા સરીખા, ઘણાના મતે છે બધું ભાર માફક. અને જુઓ
1: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા કાવ્યધારામાં કવિ શ્રી શૈલેન્દ્ર રાવલના સ્વરચિત કાવ્યો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. થોડી જ વારમાં બરાબર 9 વાગે હિન્દીમાં સમાચાર, ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર. દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં લવલીન નિગમ. प्रधानमंत्री नरेंद्र मोदी आज कर्नाटक के बेंगलुरु में आर्ट ऑफ लिविंग संस्था की 45वीं वर्षगांठ समारोह में शामिल होंगे. श्री मोदी आर्ट ऑफ लिविंग इंटरनेशनल सेंटर में नवनिर्मित ध्यान मंदिर का उद्घाटन करेंगे. प्रधानमंत्री इसके बाद तेलंगाना के हैदराबाद में कई विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास करेंगे.
3: प्रधानमंत्री नरेंद्र मोदी आज HICC में आयोजित कार्यक्रम दौरान 9400 करोड़ की विभिन्न विकास परियोजनाओं का शुभारंभ करेंगे, जिनमें मुख्य रूप से जहीराबाद इंडस्ट्रियल स्मार्ट सिटी और वरंगल में PM मित्र टेक्सटाइल पार्क की आधारशील रखना शामिल है. इसके साथ ही वह काजीपेट विजयवाड़ा रेलवे ट्रिपलिंग

0: લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: अपने बिजनेस को बढ़ाने के लिए लीजिए आकाशवाणी का सहयोग और दीजिए उसे बुलंदियों के पंख.
2: आपका बिजनेस लोकल है या राष्ट्रीय, आकाशवाणी देती है उपभोक्ताओं तक पहुंचने का हर विकल्प.
1: और अब तो आप घर, दफ्तर या दुकान पर बैठे बैठे कर सकते हैं आकाशवाणी के किसी भी केंद्र के लिए विज्ञापनों की बुकिंग.
2: आकाशवाणी के विभिन्न चैनलों पर विज्ञापन देना सुलभ और सस्ता.
1: बुकिंग है तो संपर्क करें 870-001-4242 पर.
2: 870-001-4242.
3: એકવીસમી સદી એટલે ડિજિટલ યુગ.
4: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
3: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
4: એર, નેશનલ ન્યૂઝ 24/7,
3: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
4: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવર માં ફ્રીક્વન્સી 801 કિલોહર્ટ્ઝ મેળવવાની રહેશે.
3: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
4: બપોરે 3:30 થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટર માં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
3: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
4: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.

0: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગ મારાણી તું હતી પોપટી.
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો

શ્રોતા મિત્રો, આજે મે મહિનાનો બીજો રવિવાર એટલે કે મધર્સ ડે. તમામ શ્રોતા મિત્રોને માતૃદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મોઢે બોલું માં, મને સાચે જ નામ પણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે. કાગડા માં વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે. કવિ મનોહર ત્રિવેદી ખૂબ સરસ લખે છે, તને ઓળખું છું માં, સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસુ. મળે લહેરખી હું ભલે હું લૂ જરતા માર્ગમાં, તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે, પગભર ઊભો થાવ ફરી તારી મમતાને ટેકે. દસે ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં, ઘરથી જાઉં

દૂર છતાંય તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમમાં, તને ઓળખું છું માં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે શંકર મહાદેવનના સ્વરમાં તારે જમીન પર આ ફિલ્મનું ગીત સાંભળ્યું. સંગીત શંકર અહેસાન લોહીનું, ગીતકાર પ્રસૂન જોશી. મિત્રો, કવિ ચંદ્રકાંત શેઠ લખે છે, છત મળશે ને છત્તર મળશે ગોદ માતની ક્યાં, શયનખંડને શૈયા મળશે સોળ માતની ક્યાં, રસ્તો મળશે રાહી મળશે રાહત માની ક્યાં, ચાંદ સૂરજને તારા મળશે આંખો માની ક્યાં, પલ્લવને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં, સુર તાલને સંગીત મળશે ટહુકો માનો ક્યાં, હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં, બારે ઉમટે મેં હેતની હેલી માની ક્યાં, પર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં, પર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે યારિયા ફિલ્મનું ગીત સાંભળ્યું. સ્વર અનુપમ અમૌતનો, શબ્દરચના ઇરશાદ કામિલની. મિત્રો, કવિ મુકેશ જોશી લખે છે, બા એકલા જીવે છે, બા સાવ એકલા જીવે છે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે છે, બાના

ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું. દોડાદોડી પકડા પકડી સૌ પકડાઈ જતા ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખડાવે. સુખનો સૂરજ છાનો માનો જલતો કરના દીવે, બા સાવ એકલા જીવે.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ મનોરંજન આકાશવાણીનું. આ રાજકોટ કેન્દ્ર છે, મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલો હર્ટ્સ પર. હવે પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી.
1: પ્રસ્તુત કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: અને હું છું રોઝી. પાછલા એપિસોડમાં આપણે વાત કરી હતી સ્માર્ટ રિસ્ટબેન્ડ એપ્લિકેશન, ડોક્યુમેન્ટ્સ અને ટ્રેનિંગની.
0: આજે આપણે વાત કરીશું એ પડાવની, જ્યાં તૈયારી કાગળ પરથી નીકળીને પગલું બની જાય છે. આ પડાવ છે એમ્બાર્કેશન, એટલે કે એરપોર્ટ નો દિવસ, ઉડ્ડયન નો દિવસ, અને પછી સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરવાનો પહેલો દિવસ.
1: કેટલાય હજ યાત્રીઓ માટે આ પહેલી વિદેશ યાત્રા હોય છે. કોઈના માટે આ પહેલી ફ્લાઇટ હોય છે, કોઈના માટે આ પહેલો અનુભવ હોય છે. આટલી મોટી ભીડ વચ્ચે ડિસિપ્લિન માં ચાલવાનો.
0: હા, એમ્બાર્કેશન નો દિવસ ઘર માટે પણ ખાસ હોય છે અને યાત્રી માટે પણ. ઘરમાં દુઆ થાય છે, વિદાય થાય છે અને આંખોમાં આંસુ પણ હોય છે. પરંતુ યાત્રીના મનમાં બીજી એક તરફ ગભરાટ પણ હોય છે. એરપોર્ટના નિયમો, બેગેજ, બોર્ડિંગ અને સમય પર પહોંચવાનું દબાણ. એમ્બાર્કેશનના દિવસે યાદ રાખો, ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર હંમેશા હાથમાં રાખો, જરૂરી દવાઓ હેન્ડબેગમાં રાખો, ભારે સામાન ઓછો રાખો અને નક્કી કરેલી સીમાનું પાલન કરો. પોતાના સમૂહ સાથે રહો અને હેલ્પ ડેસ્કની જાણકારી યાદ રાખો.
2: હજ યાત્રીઓ માટે અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે, કૃપા કરીને લાઈનમાં આવો. વૃદ્ધો અને બીમાર યાત્રીઓ માટે વ્હીલચેર ઉપલબ્ધ છે.
3: બેટા, આ મારો બોર્ડિંગ પાસ, આ ક્યાં બતાવવાનો છે?
2: સાહેબ, તમે બિલકુલ ફિકર ન કરો. પહેલા તમે આ ફોલ્ડર મને આપો. આ તમારો પાસપોર્ટ, આ વિઝા કોપી અને આ બોર્ડિંગ પાસ. હવે તમે મારી સાથે ચાલો.
3: મારી બેગ પણ અહીં જશે? મને ડર લાગે છે કે ક્યાંક ખોવાઈ ન જાય.
2: સાહેબ, બેગેજ પર ટેગ લાગશે. આ ટેગ નંબર તમારા બોર્ડિંગ પાસ પર પણ હશે. તમે બસ ટેગનું સ્ટીકર તમારી પાસે સંભાળીને રાખો.
3: હા
4: બેટા, મારી દવા, મારું પાણી, હું લાઈનમાં ઊભી નહી રહી શકું.
2: અમ્મા, તમે બેસી જાઓ, હું વ્હીલચેર બોલાવું છું. તમારી દવા તમારી હેન્ડબેગમાં છે ને?
4: હા બેટા, મારી દીકરીએ કહ્યું હતું કે દવા હાથની બેગમાં જ રાખજે.
2: બહુ સારું કર્યું. હવે તમે આરામથી ચાલો.
1: આજ હોય છે સેવા, ભીડની વચ્ચે પણ ઇન્સાનિયતનો અવાજ. હજ યાત્રાનો સૌથી પહેલો પાઠ એ જ છે કે ભીડમાં પણ શાંતિ રાખવાની હોય છે.
0: યાત્રીઓને એ પણ જણાવવામાં આવે છે કે સિક્યુરિટી ચેક દરમિયાન શું કરવાનું છે. બેલ્ટ, વોચ, ધાતુની વસ્તુઓ, મોબાઈલ બધું નિયમ અનુસાર કાઢવાનું હોય છે. અને જો કોઈ વૃદ્ધ કે બીમાર છે તો સહાયક સ્ટાફ તેની મદદ કરે છે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: ઉડાન પછી જ્યારે જહાજ સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરે છે, ત્યારે યાત્રીના હૃદયમાં એક અલગ હલચલ હોય છે. આ હલચલ ડરની નહીં, શ્રદ્ધાની હોય છે. કારણ કે આ ભૂમિ ઇબાદતની ભૂમિ છે.
0: ઇમિગ્રેશન, લગેજ કલેક્શન, બસોમાં બેસવું અને પછી રોકાવાની જગ્યા સુધી પહોંચવું, અને આ આખા તબક્કામાં માર્ગદર્શન બહુ જરૂરી હોય છે.
6: તમામ હજયાત્રીઓ ધ્યાન આપે, તમારું ગ્રુપ બસ નંબર 12 માં જશે. કૃપા કરીને તમારા ગ્રુપ લીડર સાથે રહો.
3: મારી બેગ બસમાં ક્યાં રાખવામાં આવશે?
7: કરીમ સાહેબ, પહેલા તમે બેસો. બેગ નીચે ડીકીમાં જશે. દરેક બેગ નો નંબર નોંધી લેવામાં આવશે. તમે ચિંતા નહીં કરો.
4: મારે ટોયલેટ જવું છે બેટા, બસ ક્યારે ઉપડશે?
6: અમ્મા, ટોયલેટ સામે છે, હું તમારી સાથે ચાલું છું. તમે ઉતાવળ ના કરો, બસ તમારા વગર નહીં જાય.
4: ખુદા તમને સલામત રાખે.
1: આ નાની નાની મદદ યાત્રીઓ માટે મોટા ભરોસામાં બદલાઈ જાય છે. ઘણા કાફલા પહેલા મદીના પહોંચે છે. મદીના એ શહેર છે જ્યાં મસ્જિદે નબવીનો પડછાયો હૃદય પર ઉતરે છે. ત્યાં પહોંચીને કેટલાય યાત્રીઓની આંખોમાં આંસુ આવી જાય છે.
0: પરંતુ મદીનામાં પણ નિયમો છે. બહાર નીકળવાનો નિયમ, ભોજનનો નિયમ, સમૂહમાં પાછા ફરવું યાને વાપસી, અને સ્વાસ્થ્યનું ધ્યાન, હોટલમાં રૂમ એલોટમેન્ટ, ફૂડ અરેન્જમેન્ટ અને મેડિકલ ડેસ્ક, આ બધું યાત્રીઓને સ્થિરતા આપે છે જેથી તેઓ આરામ કરી શકે.

0: કરીમ સાહેબ, તમારો રૂમ આ તરફ છે, આ તમારી ચાવી છે, આ ભોજનનો સમય છે, જો તબિયત ખરાબ હોય તો મેડિકલ ડેસ્ક નીચે છે.
1: હા, પહેલી વાર લાગે છે કે હું સાચે જ અહીં છું, મદીનામાં.
0: સાહેબ, તમે આરામ કરો, કાલે મસ્જિદ એ નબવી માટે સમૂહ સાથે નીકળીશું. કૃપા કરીને સમયનું ધ્યાન રાખજો.
1: હા બેટા, હું કોશિશ કરીશ કે કોઈને પરેશાની ન થાય.
2: મદીનાની પહેલી રાત માત્ર આરામની રાત નથી હોતી, આ એક એવી જવાબદારીની રાત હોય છે, કારણ કે આગળ મક્કાનો મોટો તબક્કો બાકી હોય છે.
3: હજ યાત્રામાં એક બીજી મહત્વની ભૂમિકા હોય છે, હજ ડેપ્યુટેશનિસ્ટની. આ એ લોકો હોય છે જે યાત્રીઓની સહાયતા, વહીવટી વ્યવસ્થા અને કેટલીક વાર મેડિકલ સહાયતામાં પણ સહકાર આપે છે.
2: અને યાત્રીઓને એક ખબર પણ નથી પડતી કે તેમની પાછળ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અને હજ કમિટી ઓફ ઇન્ડિયાની કેટલી મોટી ટીમ કામ કરી રહી છે.
3: અને આ જ સેવા હજના અનુભવને સહજ બનાવે છે.
4: બેટા, મારો દીકરો ભારતમાં છે, હું તેને કહેવા માંગુ છું કે હું ઠીક છું. નેટવર્ક મળશે?
5: અમ્મા, તમે અહીં બેસો, હું તમને કોલ કરાવવામાં મદદ કરું છું. તમે બસ તેનો નંબર જણાવો.
4: શુક્રિયા બેટા.
5: લો અમ્મા, તમારા દીકરાને કોલ લાગી ગયો છે, તમે વાત કરો.
4: બેટા અક્રમ, કેવો છે તું? હું અહીં પહોંચી ગઈ છું, અહીં બહુ સારા લોકો છે, બહુ સારી વ્યવસ્થા છે. એમણે ફોન લગાવી આપ્યો. તમે બધા મારી ચિંતા ના કરતા, હું તમારા માટે દુઆ માંગીશ. ઠીક છે બેટા, હવે હું રાખું છું. ખુદા હાફિઝ. તમારો પણ આભાર મારા દીકરા સાથે વાત કરાવવા માટે.
5: શુક્રિયા અમ્મા, તમારી મદદ જ અમારી ફરજ છે.
3: ક્યારેક એક ફોન કોલ પણ સેવા બની જાય છે, કારણ કે તે કોઈ માના દિલને સુકૂન આપે છે. આજના એપિસોડનો સંદેશ બહુ સ્પષ્ટ છે, હજની યાત્રામાં સેવા, અનુશાસન યાને કે શિસ્ત અને સહારો, આ ત્રણ શબ્દો યાત્રીઓની સુરક્ષા અને સુવિધાની ચાવી છે.
2: જ્યારે તમે સમયનું પાલન કરો છો, સમૂહ સાથે રહો છો, ડોક્યુમેન્ટ સંભાળો છો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો, તો તમે પોતે પણ સુરક્ષિત રહો છો અને બીજા માટે પણ સરળતા બનાવો છો. ઇબાદત પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બની જાય છે.
3: તો હવે અમને રજા આપો, આગલી કડીમાં આપણે વાત કરીશું મક્કા, ઉમરા અને હજના મુખ્ય અરકાનની, અને જણાવીશું કે ભીડમાં આત્મસંયમ કેવી રીતે તમારી સૌથી મોટી તાકાત બને છે.
2: ત્યાં સુધી નમસ્કાર. ખુદા

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. પ્રસ્તુત છે મનોરંજન કાર્યક્રમનો શેષ ભાગ.

શ્રોતા મિત્રો, આજે મધર્સ ડે તો છે જ, સાથે સાથે આજની તારીખ આ ફિલ્મ જગતના મશહૂર શાયર કેફી આઝમીની પુણ્યતિથિ પણ છે. મનોરંજન કાર્યક્રમમાં સાંભળીએ તેમના લખેલા કેટલાક ગીતો. હૃદય છલકાઈને મારો તમારો પ્યાર માગે છે, ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માગે છે.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપણે લતા મંગેશકરના સ્વરમાં આખરી ખત ફિલ્મનું ગીત સાંભળ્યું. સંગીત ખયામનું, ગીતકાર કેફી આઝમી.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુ

શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: મિત્રો, કવિ હરીન્દ્ર દવે લખે છે, હોઠ હસે તો ફાગુન, ગોરી આંખ ચરે તો સાવન, મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવન જાવન, તવ દર્શનની પાર સજન, બે લોચન મારા અંધ, અવર વાણીને કાજ શ્રવણના દ્વાર કર્યા મેં બંધ, એક જ તવ અણસારે મારા શ્વાસ તણું સંચાલન.

0: લતા મંગેશકરના સ્વરમાં હીર રાંઝા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીત મદન મોહનનું, ગીતકાર કેફી આઝમી.
1: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું. બની ગયું બજેટ? હા, 5000 બચી ગયા. તો નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચત ને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી હવે જા ભાઈ.
2: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
3: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: મિત્રો, કવિ મનહરલાલ ચોકસી લખે છે, હું હજુ એ શોધું છું જિંદગીનું સરનામું, કોઈ આપજો મુજને રોશનીનું સરનામું, એટલે રહું છું ચૂપ સદાય મહેફિલમાં. કોણ પૂછવાનું છે આ દુખીનું?

મોહમ્મદ રફીના સ્વરમાં અનોખી રાત ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીત રોશનનું ગીતકાર કેફી આઝમી. શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં આજે આપે સાંભળ્યા ગીતકાર કેફી આઝમીની પુણ્યતિથિ નિમિત્તે એમના લખેલા કેટલાક ગીતો. રેડિયો સેટ પર આપણે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે બાળમિત્રો માટેનો કાર્યક્રમ બાલસભા.

0: તૃપ્તિ દીદી,
1: અરે બોલો બોલો
2: આ
1: ભાવ
2: જુઓ
1: દીદી.
2: જુઓ જુઓ, તમારા માટે ઠંડુ ઠંડુ કયું શરબત છે જરા ચાખો તો.
1: મને તો આ વડિયારીનું લાગે છે.
2: જોઈને ખાલી ચાખ્યા વગર બોલો છો ને તમે. ચાખો, એમાં તમને કાચી કેરીનો સ્વાદ આવે છે.
1: હા, હવે મેં ઘૂંટડો ઉતાર્યો.
2: ફુદીનાનો સ્વાદ આવે છે.
1: હા, અરે વાહ ભાઈ વાહ ભાવ દીદી, તમે તો ભાઈ કુકિંગ એક્સપર્ટ થઈ ગયા.
2: અરે ના ભાઈ ના, આ બાળ દોસ્તોને મળવા આવ્યા ને તો એમ થયું કે બધા તડકામાં આવ્યા હશે.
1: એ વાત સાચી તમારી.
2: તો ચાલો ને ભાઈ, તડકામાં રાહતરૂપ આ શરબત થોડુંક લેતી જાઉં.
1: ભાઈ બાળ

0: દોસ્તોને પણ મોજ કરાવી દઈએ.
1: હા હો ભાઈ, બાલ દોસ્તો તો સાથે હોઈએ જ, પણ એમને આ કૃતિઓનું સરબત વધારે મીઠું લાગશે. ચાલો ચાલો એમને આવકારી લઈએ એમના જ આ મનગમતા કાર્યક્રમમાં, એટલે કે
0: બાલ સભામાં. હું છું તૃપ્તિ દીદી.
1: અને હું છું ભાવ દીદી.
0: ભાવ દીદી, અત્યારે ભાઈ ઉનાળાની સીઝન હોય ને,
1: હા,
0: એટલે બાલ દોસ્તોને કેરીની કોઈ પણ આઈટમ આપો, એ લોકો બે હાથે ખાશે.
1: એકદમ સાચી વાત કરી હો. પછી એ કેરીનો આઈસ્ક્રીમ હોય
0: કે પછી કેરીનો રસ હોય,
1: અને કેરીની પેપરમેન્ટ તો કાયમ ખાય.
0: હા, એ તો ભાઈ 12 મહિના ચાલે.
1: પણ હું શું ખાવું કહી દઉં?
0: શું?
1: કેરીનું અથાણું.
0: આ એ તો થોડું ખાટું મીઠું પણ હોય કે?
1: બાલ દોસ્તો, તમે બધા કેરી ખાવ છો?
2: હા.
1: મીઠી મીઠી કે ખાટી ખાટી?
2: મીઠી.
1: તો ભાઈ, કેસર કેરી સૌરાષ્ટ્રમાં આવે ને? આજે સૌરાષ્ટ્રમાં કેટલાક મહેમાનો આવ્યા છે.

0: એ તો થોડું ખાટું મીઠું પણ હોય કે?
1: મારા દોસ્તો, તમે બધા કેરી ખાવ છો?
2: હા.
1: મીઠી મીઠી કે ખાટી ખાટી?
2: મીઠી.
1: તો ભાઈ, કેસર કેરી સૌરાષ્ટ્રમાં આવે ને? આજે સૌરાષ્ટ્રમાં કેટલાક મહેમાનો આવ્યા છે, અને એ મહેમાનો આજની બાલસભાના મહેમાનો પણ છે.
0: એ સાચું. એટલે જ્યારે વેકેશન કરવા મામાની ઘરે આવ્યા હોય ને બાળકો, ત્યારે એને રાજકોટ આકાશવાણી ઉપર બાલસભામાં જવું તો ખૂબ ગમે.
1: તો ભાઈ પૂછો ને, આજના મહેમાન કોણ છે?
0: એક તો મને પર્વભાઈ લાગે છે.
1: હા
0: પર્વભાઈ, તમે ક્યાંથી આવો છો?
3: હું મુંબઈથી આવું છું.
0: અરે વાહ ભાઈ વાહ. તો અહીંયા તમે કોની ઘરે આવ્યા છો?
3: અહીંયા હું મારા નાનીની ઘરે આવું છું.
1: તો પછી મને કાનમાં કહી ગયા હતા સમ્યકભાઈ કે હું પણ વેકેશનમાં આવ્યો છું. સમ્યકભાઈ, તમે ક્યાંથી વેકેશન કરવા આવ્યા છો?
3: હું સુરતથી આવ્યો છું.
1: અરે વાહ ભાઈ વાહ. અને આ નાનકડા નાનકડા બાલ દોસ્ત તૃપ્તિ દીદી તમારા ખોડામાં આવીને બેસી ગયા છે. શું છે એમનું નામ?
0: હા, આ ભાઈ તમે અદ્વૈતાની વાત કરો છો ને?
1: હા. અદ્વૈતાબેન, તમે કયા ગામથી વેકેશન કરવા આવ્યા છો?
4: અમદાવાદ.
1: અરે ભાઈ, આ અમદાવાદ, મુંબઈ અને સુરતના મહેમાન આવ્યા છે, તો એમણે સૌરાષ્ટ્રની સુવિખ્યાત કેસર કેરીનો સ્વાદ માણ્યો કે નહીં?
2: હા
0: ભાઈ, સૌરાષ્ટ્રમાં આવ્યા હોય અને કેસર કેરી ન ચાખે એ તો બને જ નહીં ભાઉ દીદી.
1: તૃપ્તિ દીદી, આજે જ્ઞાન બિંદુમાં કેસર કેરીની જ થોડી વાતો કરી લઈએ. કેસર કેરીનો સૌ પ્રથમ પાક જૂનાગઢ ગિરનારની તળેટીમાં ઈસવીસન 1931માં લેવાયો હતો.
0: આ ફળનો રંગ કેસરી જોઈને જૂનાગઢના નવાબે ઈસવીસન 1934માં તેનું નામ કેસર કેરી રાખ્યું.
1: આપણા ગુજરાતીમાં એક કહેવત છે તૃપ્તિ દીદી, ઉતાવળે આંબા ન
0: પાકે.
1: પણ આ કહેવત એ કાલ્પનિક નથી હો. જો તમારે અસલ કેરી પાકેલી ખાવી હોય ને, તો ઘાસ વચ્ચે કરંડિયામાં 8-10 દિવસ રાખો તો જ પાકે.
0: એ વાત સાચી.
1: ઉતાવળે ઉતાવળે ન પાકે.
0: ઈસવીસન 2011માં તેને GI એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળ્યો.
1: અને આ કેસર કેરીનું મુખ્ય મથક તાલાલા યાર્ડ અને ઉત્પાદન સ્થળ એ તાલાલા ગીરની આસપાસનો ગણાય છે.
0: મેંગો યાર્ડ પણ કહેવાતા તાલાલા યાર્ડમાં દર વર્ષે એપ્રિલ મે દરમિયાન 5 લાખથી 10 લાખ બોક્સ, એટલે કે એ 1 બોક્સ 10 કિલોનું હોય ભાવ દીદી, તેની હરાજી થાય છે.
1: ઓહો.
0: ઈસવીસન 2004 થી 2008ના સમયમાં વર્ષે 10 લાખથી વધુ બોક્સની આવક થતી. અરે વાહ ભાઈ વાહ ભાવ દીદી, કેસર કેરીની આ જાણકારી તો ભાઈ મેં પણ પહેલી વાર મેળવી.
1: અરે ભાઈ, કેસર કેરીની જાણકારી મેળવી અને બીજી વાતો કરશું, પણ આ પર્વભાઈ મુંબઈથી આવ્યા છે, ગાડીમાં આવ્યા, કેટલા બધા કલાકે પહોંચ્યા, પણ અહીંયા આવીને ઉતાવળા થાય છે કે હવે મને બોલવા દો, જલ્દી બોલવા દો.
0: તો ચાલો ચાલો ભાઈ, માઇક એમને સોંપી જ દઈએ. ભાઈ પર્વભાઈ, તમે અમને આજે શું સંભળાવવાનો છો એ કહી દો.
3: આજે હું તમને ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય સંભળાવવાનો છું.
1: અરે વાહ.
3: ઓમ શ્રી પરમાત્મને નમઃ અથ

0: तू। अरे वाह भाई वाह,
1: વાહ પર્વભાઈ વાહ, તમે કેટલા વર્ષના છો?
2: હું 10 વર્ષનો થવાનો છું.
0: થવાના છે એટલે હવે એનું જન્મદિવસ આવવાનો હશે, પણ 9 વર્ષ પૂરા કર્યા છે.
1: આટલી નાની ઉંમરમાં આટલા સરસ સંસ્કૃતના શ્લોકના ઉચ્ચારણો, પણ આટલા સરસ રીતે બોલીને શ્લોકો બોલવા ભાવ દીદી, એટલે એ ખૂબ જ સરસ વાત કહેવાય.
0: કોની પાસેથી શીખ્યા પર્વભાઈ?
2: મુંબઈમાં જ્યાં રહેતો છું ત્યાં એક ટીચર છે, એનું નામ છે સંગીતા.
0: એ તમને આખી ભાગવત ગીતા શીખવે છે કે 15મો અધ્યાય શીખવે છે?
2: બસ 15મો અધ્યાય હવે શીખાયું.
0: હવે શીખાયડો, બરાબર છે, ખૂબ સરસ. આપણે પર્વભાઈને આગળ પણ સાંભળશું, પણ એની પહેલા આ ધ્રુમી બેન તૈયાર છે.
1: એ ભાઈ આપણને ભારતની ગૌરવ ગાથા વિશે કંઈક સરસ મજાની કવિતા કહેવાના છે, તો ચાલો સાંભળી લઈએ.
3: નમસ્તે. ભારતની ગૌરવ ગાથા છે દેવતાઓની ભૂમિ, થયા ઋષિ મુનિને સંત, એવી આધ્યાત્મિકતાની ધરતી પરથી દીપેશ લખે ખત. ભાઈ મારો નોરવો ગામે, બ્રિજેશ છે સરવાકર નામે, રામકૃષ્ણ બુદ્ધ નાનકને થયા મહાવીર સ્વામી, હનુમાનજી જલા બાપા કબીર ને સહજાનંદ સ્વામી, સવાર સાંજ આરતી કીર્તન થાય, ભક્તિ ભાવમાં સફતર બોળ થઈ જાય, સૂર્ય ચંદ્ર અગ્નિ ધરતી પવન ને ગૌ માતા, મહેનત પ્રમાણે આપે છે સૌને ઉપરવાળો અન્નદાતા, ગંગા જમના ગોદાવરી ને સરસ્વતી, તાપી નર્મદા મહીને સાબરમતી, આ ધરતી પર માનવતા છે એક રૂડી ચીજ, આવેલાને આવકારે ઇજ્જતની છે ભીખ, ભૂખ્યાને એ ભોજન કરાવે, મુસીબત ટાળે દોડી રે આવે, સંસ્કૃત છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય, હિન્દી તો છે રાષ્ટ્રભાષા, ગુજરાતીએ વિવેક દેખાય, તમારે ત્યાં પાણીના પૈસા લેવાય, અહીં તો મફત પરબો મંડાય, ઝાંસીની રાણી તાત્યા તોપેને થયા બહાદુર શાહ ઝફર, સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓએ કરી કુરબાનીની સફર, થયો વિક્રમ પર દુઃખ ભંજન રાજા, રાણા પ્રતાપ ને શિવાજી મહારાજા, આ દેશની ધરતી પર થઈ ગયો ફકીર, આફ્રિકાની ભૂમિ પર ફેંક્યું સત્યાગ્રહનું તીર, સાબરમતીનો સંત એ કહેવાયો, અહિંસાના રસ્તે આઝાદી લાવ્યો, ભગતસિંહ આઝાદ મોલાના લાલ બાલ નેપાલ, શાસ્ત્રી સુભાષ નેહરુ ને સરદારે કરી છે કમાલ, અંગ્રેજી હકુમત ને ધ્રુજાવી, અખંડિતતાની ધૂણી ધખાવી, ગેટવે ઓફ ઇન્ડિયા છે મુંબઈમાં ને કલકત્તામાં બ્રિજ હાવરા, કુતુબલાલ કિલ્લો દિલ્હીમાં ને તાજમહેલ છે આગ્રા, ને રથયાત્રા માટે અમદાવાદ કે પુરી, ગ્વાલિયર ને વડોદરા શ્રીમંત રાજવીના શહેર, અજંતા એલોરાની ગુફાઓ ને લખનૌની છે લહેર, જયપુર તો ગુલાબી નગર, પટના મદ્રાસ કે અમૃતસર, અમેરિકા રશિયા ઇંગ્લેન્ડ દુબઈ કે પાકિસ્તાન, ભારત ને જ માતા કહેવાય, ના કે ચીન કે જાપાન, સમર્પણની ભાવના શીખાવે, પડોશી રાષ્ટ્રની મદદે જાય, ભારતની ગાથા દુનિયામાં ગવાય. આભાર.
1: અરે વાહ ધ્રુમીબેન વાહ. ભાવ દીદી, મને તો લાગે છે આપણી આજની બાલ સભામાં બધા ધુરંધરો જ ભેગા થયા છે.
0: તો ભાઈ આવા જ એક નાનકડા ધુરંધર એટલે અદ્વૈતાબેન.
1: અદ્વૈતાબેન, તમે કયા ધોરણમાં ભણો છો?
4: ફર્સ્ટમાં.
0: ઓહો, પહેલા ધોરણમાં ભણે છે.
1: અને તમને શોખ શેનો છે?
0: તમને શું ગમે? રમવું ગમે, જમવું ગમે, કે પછી ફરવું ગમે, કે ભણવું ગમે, નૃત્ય કરવું ગમે?
4: રમવું ગમે.
1: અરે વાહ ભાઈ વાહ. તો પછી આજે તમે અમને શું સંભળાવવાના છો?
0: એ છે ને, હું કહી દઉં?
1: કહી દો.
0: મને આવીને કાનમાં કહી ગયા તા.
1: હા હા.
0: એક

0: એ આ પર્વભાઈ શ્લોક બોલે છે ને,
1: હા
0: હું પણ શ્લોક બોલીશ.
1: અચ્છા,
0: હા, અને એ પણ પાછા કઈ રીતે ખબર છે?
1: કઈ રીતે?
0: અદ્વૈતા મને કહે કે હું તો આખા દિવસમાં જુદા જુદા શ્લોક બોલું છું. સ્નાન સમયે અલગ, ઉઠીને અલગ,
1: જમવાના અલગ. હા ભઈ વાહ,
0: તમે એને જે પૂછો એ બોલશે.
1: તો ચાલો સવારે આપણે ઉઠીએ ત્યારે કયો શ્લોક બોલીએ?
2: કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ.
1: અરે વાહ ભઈ વાહ.
0: અને પછી સ્નાન કરતી વખતે કયો બોલીએ?
2: ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદે સિંધુ કાવેરી, જલેસ્મિન સંધિમ કુરુ.
1: તો ભાઈ નાયા પછી તો આપણને ભૂખ લાગી જાય.
0: એ હા હો.
1: તો પછી જમવાના સમયે કયો બોલશો?
2: બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવતેન ગંતવ્યમ બ્રહ્મા કર્મ સમાધિના.
1: તો અદ્વૈતાબેન, પછી તમે ભણવા બેસતા હશો કે નહીં? તો ભણવા બેસવા વખતે કયો બોલો? સરસ્વતી દેવીનો.
2: યા કુંદેન્દ તુષાર હાર ધવલા, યા વીણા ચ્યુત શંકર પ્રભૃતિ બી નિશેષ
0: નિશેષ ચાડ્યામ. વાહ વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં, શ્લોક શરૂ કરીને પૂરું કરી દીધો, બહુ જ સરસ. ચાલો, આટલા બધા સુંદર પ્રયત્નો એ નાના બાળકોના હોય ને, એ ખૂબ આનંદની વાત છે ભાઈ.
1: ભાઉ દીદી, આ જે સમ્યકભાઈ છે ને,
0: હા હા,
1: એ ક્યારના મને ઇશારા કરે છે કે દીદી હવે મારો વારો ક્યારે આવશે?
0: અરે ભાઈ સમ્યકભાઈ, આ રહ્યું તમારું માઇક, અમારે તમારી સુંદર મજાની હિન્દી કવિતા સાંભળવી છે.
3: નમસ્કાર, આજ મેં જો કવિતા પ્રસ્તુત કરને વાલા હું, ઉસકા નામ હૈ કોશિશ કરને વાલો કી કવિ હાર નહીં હોતી. ઇસ કવિતા કે રચયિતા શ્રી હરિવંશ રાય બચ્ચન હૈ. લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. નન્હી ચીટી જબ દાના લેકર ચલતી હૈ, ચડતી દીવાર સે પર સે સૌ બાર ફિસલતી હૈ. મન કા વિશ્વાસ રગો મેં સાહસ ભર દેતા હૈ, ચડકર ગિરના ગિરકર ચડના ન અખરતા હૈ. આખિર ઉસકી મહેનત બેકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અસફલતા એક ચુનૌતી હૈ, ઇસે સ્વીકાર કરો, ક્યા કમી રહે ગઈ હૈ દેખો ઓર સુધાર કરો. જબ તક સફલતા ના મિલે નીંદ ચૈન કો કરો ત્યાગ તુમ, સંઘર્ષ કે મેદાન કો છોડકર મત ભાગો તુમ. કુછ કિયે બિના હી જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. ધન્યવાદ.
1: અરે વાહ ભાઈ વાહ, બાલ દોસ્તોની આટલી સરસ સરસ કોશિશો હોય બધી, તો બાલ દોસ્તોને જુમાવવાનું કામ તો ભાવુ દીદી આપણે જ કરવું પડે.
0: ચાલો ચાલો ભાઈ, તૈયાર થઈ જાઓ થનગન થનગન કૂદવા માટે. તમારા માટે છે આ મસ્ત મજાનું ગીત.

0: અરે વાહ ભાઈ વાહ, બાલ દોસ્તો આ ગીત સાંભળીને મજા આવી ને?
1: હા.
2: અરે ભાઈ, આ સુંદર મજાના ગીત પછી ક્રિશભાઈએ આંગળી ઊંચી કરી છે
0: અને એ શરમાતા શરમાતા ગીત ગાવાની તૈયારી કરે છે.
2: એ થઈ ગઈ તૈયારી.
1: ઉઈ મુઈ ઉઈ મુઈ, આવ રમીએ ભાઈ બહેન, ઉઈ મુઈ ઉઈ મુઈ, ગલી માં રમીએ, હસીએ ને દોડીએ, દોડી ને હસીએ, હિચકાને લપસિંગમાં આકાશ સુધી જઈએ, કાચના કંચાની ચમક ચમકે ગિલ્લી દંડામાં રમીએ જંગ, ઉધારની સાયકલ લઈને ગલીઓમાં ફરતા જઈએ, ઉઈ મુઈ ઉઈ મુઈ, હસીએ ભાઈ, રમીએ ભાઈ, ખૂબ મજા કરીએ ભાઈ, માટીના કોળિયાથી બનાવીએ ત્રાજવા, તોડી તોડીને આપીએ ભેંડા મીઠાઈ, પ્લાસ્ટિકની ડોલને બનાવીએ તબલા, તપ તપ તાલે વગાડીએ, આકાશીએ પતંગ ઉડાડીએ, પેચડાવીને હસીએ, લાચોડા કાશમાં સપના રંગતા જોઈએ, દિવાળીએ કાર્ડ ભેગા કરીએ, મિત્રોને જઈને બતાવીએ, લૂડો કે સાપ સીડીમાં હસતા રમતા ખોવાઈ જઈએ, રસ્તા પર રમતા રમતા સૂરજ હરતો જાય, ઘર બહારથી પાછા આવીએ, હાસ્ય સાથે હળવાશ થાય, ઠંડા ઠંડા પાણી પીનાઈ લે, થાક બડો ઉડી જાય, ગરમ ગરમ જમવાનું જોઈએ, મન આનંદથી ભરાય, ઉઈ મુઈ ઉઈ મુઈ, આવ રમીએ ભાઈ બહેન, ઉઈ મુઈ ઉઈ મુઈ, હસીએ ભાઈ, રમીએ ભાઈ, ખૂબ મજા કરીએ ભાઈ, ઉઈ મુઈ ઉઈ મુઈ, બાળપણના દિવસો હસીને રમીએ વીતી જાય, યાદો ઘણી પાછળ રહી જાય.
0: અરે વાહ ભાઈ વાહ, ક્રિશભાઈએ તો ભાઈ નાનપણની યાદ કરાવી દીધી.
2: અને આવી રીતે ઉઈ મુઈ ઉઈ મુઈ કરતા કરતા ચાંદો સૂરજ રમે તો કેવું લાગે?
0: તો બહુ મજા આવે
2: હે ને?
0: હા,
2: તો આ વિદિશા બેન ચાંદના સૂરજની રમત નિહાળીને આપણને કઈ કહેવા માંગે છે,
0: તો ચાલો બાલ દોસ્તોને પણ સંભળાવી દઈએ.
3: ચાંદો સૂરજ રમતા હતા, ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા ગોદી છત ગોદી નામે ચીપરા, ચીપરે મને બી એપ બીમે વારે ને વારે મને વેલો એપ વેલો મે ગાય એપ ગાય મને દૂધ તપ દૂધ મે મોઈના પાય મોરે મને પીછું એપ પીછું મે બસાન એપ બસાય મને ગોરો ગોરો મે ટીમ્બેમંટ ટીમ્બે મને માટી માટી મે કુંભાનાય

0: Un pare mani coro, ai po coro me cuvana, ai po cuvare mani pani, ai po pani me chone paio, chore mani fu, ai po fu me mani dit, mai mani la duo, ai po la duo, kai gai.
1: Auri, molti kai gai.
0: आउरी मोटी थई गई कलो पानी पी गई।
1: अरे वाह भाई वाह।
2: काली काली भाषामां विदिशा बेने एटली सरस मजानी कविता संभळावी ने के बहु मजा आवी गई बाल दोस्तो।
1: अने हवे
3: कृतिओना वरसाद वच्चे आपणे समयने पण मान आपवुं ज पड़शे भाऊ दीदी।
1: हुं तो भूली ज गई। ચલો ચલો, સમયને આપણે માન આપવું જ રહ્યું અને બાલ દોસ્તોને વાયદો આપવો રહ્યો
3: કે આવતા રવિવારે ફરી મળીશું એ વાયદા સાથે અત્યારે અમને આપો રજા। સાથે એ પણ કહી દઈએ કે આજના કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું
1: અટલ શર્માએ। તો ભૂલકાઓ, આવતા અઠવાડિયે આપના માટે અવનવી કૃતિઓ સાથે અમે જરૂર ઉપસ્થિત થઈશું। અત્યારે અમને આપો રજા અને કહી દઈએ સૌને આવજો।

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બાલ દોસ્તો માટેનો કાર્યક્રમ બાલ સભા. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. સહ

0: ચીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શ્રોતા મિત્રો, સુરભી ઢાકેચાના સ્વરમાં લોકગીતો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુરભી ઢાકેચાના સ્વરમાં લોકગીતો. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ગીતાબેન ચુડાસમાના સ્વરમાં ભજનો. કાર્યક્રમમાં સાંભળીએ દાસી જીવણની રચનાને.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને

0: શ્રોત મિત્રો, હમણાં જ આપે રમૈયોની રચનાને સાંભળી. આ સાથે જ ભજનોનો કાર્યક્રમ અહીં સંપન્ન થયો. ભજનોના ગાયક કલાકાર હતા ગીતાબેન ચુડાસમા. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, અમારો હવે પછીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી. બસ થોડી જ ક્ષણોમાં
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ટીવીકેના વડા સી જોસેફ વિજયે તામિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં બેંગલુરૂમાં રેલીમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે પુડુચેરીમાં સતત બીજી વખત એનડીએની સરકાર. લોકકલ્યાણના કાર્યોના કારણે આજે 21થી વધુ પ્રદેશોમાં એનડીએ સરકારનું શાસન. પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં સભાને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. શ્રી મોદી આજે કર્ણાટક બાદ તેલંગાણા અને ગુજરાતના પ્રવાસે. તેઓ આજે સાંજે મોડી સાંજે જામનગર પહોંચશે અને આવતીકાલે સોમનાથમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં ભાગ લેશે. આસામમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ. મુંબઈ પુણે હાઇવે પર સાંસદ સુપ્રિયા સુલેની કારને બીજા વાહને ટક્કર મારી, આકસ્મિક બચાવ. લેબેનોન પર ઇઝરાયેલી હુમલામાં લગભગ 24 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે. કેન્દ્ર સરકારે શ્રમ સંહિતા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેનાથી કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કાર્યરત આઉટસોર્સ અને કરાર આધારિત કર્મચારીઓના રક્ષણને મજબૂત બનાવવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે યુક્રેન સાથેનું યુદ્ધ હવે તેના અંત તરફ. ઇરાનના નૌકાદળે ઇરાની તેલ ટેન્કર અને વાણિજ્યિક જહાજ પર હુમલાના જવાબમાં અમેરિકી લશ્કરી થાણાઓ અને જહાજો પર હુમલો કરવાની ચેતવણી આપી. તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજનો પ્રવેશ. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે 354 પૂર્ણાંક દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર. શ્રોતા મિત્રો, 11 વાગીને 2 મિનિટ થઈ ચૂકી છે. રજૂ કરીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર.

ઉપરાંત છે દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર. શ્રોતા મિત્રો, 11:02 થઈ ચૂકી છે. રજૂ કરીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ કાલા બાજાર ફિલ્મનું આ ગીત ગીતા દત્તના સ્વરમાં.

0: सुन के मत वाले काले बादलों का शोर
1: झूम झूम

દોસ્તો, કાર્યક્રમમાં હવે રજૂ કરીએ છીએ લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ જિસ દેશ મેં ગંગા બહેતી હૈનું આ ગીત. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

0: દોસ્તો, હમણાં જ આપે માણ્યું આશા ભોસલેના સ્વરમાં ફિલ્મ સારંગાનું આ ગીત, જેમાં શબ્દરચના હતી ભરત વ્યાસની અને સંગીત આપ્યું હતું સરદાર મલિકે. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ અને સાંભળીએ આ સંદેશ.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
0: દોસ્તો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સાથે અને માણી રહ્યા છો કાર્યક્રમ વિસરાતા સુર.

આજ આપે માણ્યું શિવરામના સંગીતથી સજાવેલ ફિલ્મ રંગીલા રાજાનું ગીત આશા ભોસલેના સ્વરમાં. અને કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ લાલ કિલ્લાનું આ ગીત, જેમાં શબ્દરચના છે ભરત વ્યાસની અને સંગીતના સુરોથી સજાવ્યું છે એસ એન ત્રિપાઠીએ.

કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે ગીતા રોયના સ્વરમાં ફિલ્મ ખેલનું આ ગીત. ગીતકાર આરઝુ લખનવી, સંગીતકાર શ્યામ સુંદર અને સજ્જન હુસૈન.

કરિકૃપા હવે પ્રસ્તુત છે ગીતા દત્ત અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં ફિલ્મ પ્યાસાનું આ ગીત, જેમાં શબ્દરચના છે સાહેબની અને તેને સંગીતથી સજાવ્યું છે એસ ડી બર્મને.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ વિસરાતા સુર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ગીત. પરંતુ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજી નો સંકલ્પ.
3: યોજના ઉન નૌજવાનો કે લિયે હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ વિતા સકો.
2: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

0: ના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: લક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
2: કર્યા.
1: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
4: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે હસન કમાલની આ ગીત રચના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકાર

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે નક્ષલાલ પ્યુરીની આ ગીત રચના આશા ભોસલેના સ્વરમાં અને સંગીત છે ખૈયમનું.

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો

0: આઈ રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજ ના જથ્થા ની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓ ના નિર્ણય થી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: દોસ્તો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ અહમદવાસીની આ ગીત રચના આશા ભોસલેના સ્વરમાં.

0: અને આ સાથે જ કાર્યક્રમ ગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી અમદાવાદ વડોદરા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ સ્થાપના સંસ્થાના 45મા સ્થાપના સમારોહમાં ઉપસ્થિત. આ પ્રસંગે તેઓએ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું

ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં સભાને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. શ્રી મોદી આજે કર્ણાટક બાદ તેલંગણા અને ગુજરાતના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી આજે મોડી સાંજે જામનગર પહોંચશે અને આવતીકાલે સોમનાથમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં ભાગ લેશે. ચેન્નઈમાં તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલે શ્રી વિજયને બુધવાર 13 મે અથવા તે પહેલા વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપ્યો. નાગાલેન્ડ સરકારે રાજ્યમાં વાહનો પર ધર્મ આધારિત, એનજીઓ સંબંધિત અને અન્ય અનધિકૃત સૂત્રો, સ્ટીકર, ઓળખ અને ઓળખકર્તાઓના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો. ચોટીલાના નાયબ કલેક્ટરે સુખભાદર નદીમાં ગેરકાયદેસર કાળી રેતીની ખનીજ ચોરી પકડી પાડી કુલ 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાવનગરના ખડસલિયા સમુદ્ર કિનારે હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ઉપસ્થિત. ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રથમવાર મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધાનું આયોજન. વિવિધ રાજ્યો અને નેપાળના પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જૂનાગઢના સાસણ ખાતે રંગમંચ ભૂમિના તેમજ ડિજિટલ સર્જકોને એવોર્ડ વિતરણ કર્યા. વલસાડના વાપી દમણગંગા નદી નજીક 18 એકરમાં ટ્રાન્સપોર્ટ નગર બનશે. 5,000 મોટા વાહન પાર્કિંગની ક્ષમતા. ગુજરાતમાં પ્રથમ વખત આજથી 17 મે દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ યોજાશે. અને શાંઘાઈમાં રમાઈ રહેલી વિશ્વકપ તીરંદાજીના સ્ટેજ 2માં ભારતીય મહિલા રિકર્વ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ગીત અને તેમાં સાંભળીએ કેટલાક ગુજરાતી ગીતો. કાર્યક્રમની પ્રારંભે માણીએ માધવ રામાનુજની આ ગીત રચના આરતી મુનશીના સ્વરમાં.

કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે આરતી મુનશી અને સોમિલ મુનશીના યુગલ સ્વરોમાં રમણભાઈ પટેલની આ રચના.

દોસ્તો, કાર્યક્રમમાં હવે સાંભળીએ અસિદ્ધ સાઈ અને આરતી મુનશીના યુગલ સ્વરોમાં તુષાર શુક્લાની આ રચના.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં માણીએ મિતાલી અને ભૂપેન્દ્રસિંહના યુગલ સ્વરોમાં માધવ રામાનુજની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ ગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત તોરલની વાણી. ભજનના કલાકાર લલિતા ઘોડાદરા.
1: સંત કવયત્રી તોરલ, જેને આપણે ગુજરાતી ભાષાના આદ્ય કવયત્રી તરીકે ઓળખ આપીએ છીએ, અને એટલે જ એની વાણી, જેવી રીતે નરસિંહ મહેતાને આપણે ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે ઓળખીએ છીએ, એમ પ્રાચીન સમયના એટલે કે મધ્યકાલીન સમયના સંત કવયત્રી તરીકે પહેલું નામ આપણે તોરલને આપ્યું છે. તો એ તોરલની વાણી આપણે સૌ જાણીએ છીએ. અનેક ફિલ્મોમાં અનેક કવિઓ દ્વારા કોઈ દિવસ એવો નહીં હોય, કોઈ ભજનનો કાર્યક્રમ એવો ન હોય કે જેમાં સંત જેસલ તોરલની વાણી ન ગવાતી હોય. અને એ સંત કવયિત્રીઓની વાણીમાં આપણે સંત તોરલને જ્યારે સાંભળીએ છીએ, ત્યારે સંત કવયિત્રી એમ કહે છે કે હે વીરા મારા નર સચિયારા, તમે સાચું વોરો, તમે કુળને કપટ મનના મેલો, મનની માંડવીએ રૂડા દાણ ચૂકાવો અને જમને દાણ દઈને પાછા ઠેલો. આખી મહાપંથી બીજ માર્ગી જ્યોત ઉપાસના, અને જ્યોત ઉપાસનાની સાથે જ્યારે આ વાણી ગવાતી હોય ત્યારે આપણને એની સાથે એ પાંચા સતા બારા નવા બારા આ એક જ્યોત પરંપરા રામદેવ પીરનો પાઠ થતો હોય, અને એની સાથે પણ આ જાતની સાધનાત્મક વાણી ગવાતી હોય, અને એને મહાપંથ એવું નામ અપાતું હોય. પાંચા સાતા નવા બારા મોટા મુનિવરે મહાવ્રત લીધા, જ્યોતુને અજવાળે દાન રૂડા દીજીએ અને સફળ કમાયું કીજે. તો સંત કવયત્રી આ તોરલની વાણી સાંભળી

સંત નારીના માર્ગદર્શન નીચે શક્તિશાળી પુરુષ જતિ બની અને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધે અને નારીને સહભાગી બનાવીને પોતાનો જન્મ સાર્થક કરે એવો આ લોકધર્મ છે મહાપંથ બીજમાર્ગ, જેમાં રૂપાદે, દેવળદે, તોરલ, લીરલબાઈ, લોયણ, અમરમા, લીરબાઈ, હુરલબાઈ, લીલમબાઈ એવા કેટલા સંત કવયત્રીઓ આપણે ત્યાં થયા છે અને એમણે પોતાની અનુભવ વાણી પોતાના ભજનોમાં મૂકી છે. મહાપંથમાં તો નારીને જ ગુરુ માની અને શિષ્ય ભાવે એની દીક્ષા લઈ અને પછી જ અધ્યાત્મના ક્ષેત્રમાં ડગલા માંડી શકાય છે. સંત કવયત્રી તોરલ એટલે જ કહે છે, હૈડા હાલોને અંજારી બોલાવે છે, વારંવાર એ હાલો હાલો મળવાને જાય એમ કહીને એ બધા જ મુમુક્ષુ જીવોને બોલાવે છે કે હાલો જેસલપીરની યાત્રા કરવા માટે આવો, એવા ભાતા લેજો સંગાત, ભક્તિનું ભાતું લઈ અને તમે સૌ આવજો.

0: आप सांभळी रह्या हता महिला संतोना जीवन कवन पर आधारित विशेष श्रेणी नारी संतोनी शब्द साधना। लेखन अने रजूआत डॉक्टर निरंजन राज्यगुरु, संगीत नियोजन डॉक्टर भरत पटेल, निर्माण सहाय कानन छाया, निर्माण अटल शर्मा। आहती आकाशवाणी राजकोट नी प्रस्तुति।
1: શ્રોતા મિત્રો, આપણા આ અમૂલ્ય ધરોહર સમાન આ સર્વે મહિલા સંતોની ગૂઢ વાણીને સરળ ભાષામાં પ્રસ્તુત કરવામાં આવી તે ખરેખર સરાહનીય છે, અને તેને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું તો તે ખરેખર સાર્થક ગણાશે। આશા છે કે આપને આ કાર્યક્રમ ચોક્કસ ગમ્યો હશે। હવે આજના વિચાર વિમર્શમાં આજે વિશ્વ માતૃ દિવસ નિમિત્તે કરીએ માતૃવંદના। માતૃવંદનાની વાતના આરંભમાં જ કવિ બોટાદકરની આ રચના યાદ આવે। મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। કેટલું મધુર અને યથાર્થ ગીત છે। આમ તો માતૃવંદના માટે કોઈ એક દિવસ પર્યાપ્ત નથી, દરેક દિન માના વંદન અને પૂજન માટે જ છે, કારણ કે આપણું અસ્તિત્વ આપણી જનનીના કારણે જ છે। સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારથી તેનું વ્યક્તિત્વ અને તેના અસ્તિત્વનું ધ્યેય બદલાઈ જાય છે। માતા એ માત્ર શબ્દ નહીં, જાણે કે આખું બ્રહ્માંડ છે। માતા એ પ્રેમ છે, મમતા છે, ત્યાગ છે, કરુણા છે અને અનંત આશીર્વાદનું સ્વરૂપ છે। બાળકના જન્મ બાદ મળતા પ્રથમ સ્પર્શમાં સુરક્ષા, સ્નેહ અને જીવનનો પ્રથમ પાઠ અનુભવાય છે। 9 માસ બાળકને ગર્ભમાં ધારણ કરવાથી માંડી તેના જન્મ ઉછેરમાં અનેક કષ્ટોનો સામનો માતા કરે છે। જન્મ પછી બાળકના હાસ્યમાં તેનું કષ્ટ ભૂલી પણ જાય છે। બાળકના હાસ્યમાં માનું હૃદય આનંદિત થઈ જાય છે અને તેના દુઃખમાં

તે કંપી ઉઠે છે. માનો પ્રેમ તેના સંતાનો માટે એક સરખો અને અવિરત વહે છે. કોઈ પણ સંજોગો કે પરિસ્થિતિઓ તેના નિસ્વાર્થ પ્રેમને ઘટાડી શકતા નથી. એટલે જ કવિ કહે છે ને કે ગંગાના નીર તો વધે ઘટે રેલોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ જો, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. માં જીવનની પ્રથમ શિક્ષિકા છે, જે બોલવા ચાલવાથી માંડી જીવનના તમામ ક્ષેત્રોમાં કઈ રીતે સફળ થવું તે શીખવે છે. આપણી સંસ્કૃતિમાં માતા પિતાને દેવતુલ્ય સ્થાન આપવામાં આવ્યું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. રામાયણમાં શ્રીરામને માતા કૌશલ્યાના આશીર્વાદ જીવનનું મોટું બળ આપે છે, તો મહાભારતમાં કુંતી માતાએ પોતાના સંતાનોને ધર્મ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી. ઇતિહાસમાં પણ માતૃપ્રેમના અનેક દ્રષ્ટાંતો પ્રાપ્ત થાય છે. પુતળીબાઈ તરફથી મળેલા સંસ્કારોના આધારે મોહનદાસથી મહાત્મા સુધીની યાત્રા ગાંધીજી પાર કરી શક્યા. છત્રપતિ શિવાજીના જીવનમાં માતા જીજાબાઈનું સ્થાન અતિ મહત્વનું હતું. તેમણે શિવાજીમાં સંસ્કાર, શૌર્ય અને રાષ્ટ્રપ્રેમનું સિંચન નાનપણથી જ કર્યું હતું. એટલે જ કહેવાય છે ને કે એક માં સો શિક્ષકની ગરજ સારે છે. માં તે માં, બીજા બધા વગડાના વા, ગોળ વિના મોળો કંસાર, તો માં વિના સૂનો સંસાર. ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહીં. આવા અનેક વાક્યો આપણે વારંવાર સાંભળીએ છીએ અને જીવનભર તેના ગહન અર્થને અનુભવતા રહીએ છીએ. માં એ પરિવારનો એક સભ્ય નહીં પણ આત્મા છે, જે સવારથી લઈ રાત્રિ સુધી પોતાના આરામ, સ્વપ્નો, ઈચ્છાઓનો ત્યાગ કરી પરિવારને સુખી બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. તેના હાથની રોટલીનો જાદુ દુનિયાની કોઈ મોંઘીદાટ રેસ્ટોરન્ટની રસોઈમાં નથી હો. તેના ખોળામાં જે આનંદ અને શાંતિ મળે છે તે દુનિયાના કોઈ ખૂણામાં નથી, બરાબર ને? આથી જ કવિ દલપતરામ કહે છે, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ જાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માં તું. આધુનિક યુગની દોડધામમાં બાળકો કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ત્યારે તેમને માતા પિતા સાથે સમય વિતાવો પણ મુશ્કેલ લાગે છે. પણ એ યાદ રાખવું જોઈએ કે માતા પિતા વૃદ્ધ થાય છે, તેનો પ્રેમ નહીં, તેનો આદર માત્ર એક દિવસ નહીં જીવનભર થવો જોઈએ. તેના ત્યાગને સમજવો, તેની લાગણીઓને માન આપવું, તેમની સેવા કરવી, એ જ ખરેખર તો સાચી ભક્તિ છે. તો આજના દિને એ સંકલ્પ કરીએ કે માતા પિતાને થોડો વધુ સમય આપી તેના ચહેરા પર સ્મિત રાખવાનો હંમેશા પ્રયાસ કરીશું. કારણ કે દુનિયામાં કદાચ બધું ફરીથી મળી શકે પણ માતા પિતા ફરીથી મળતા નથી. તેઓ ઈશ્વરની શ્રેષ્ઠ ભેટ છે, ખરું ને? તો આ વિચાર સાથે કાર્યક્રમ સંપન્ન કરીએ તે પહેલા સાંભળીએ આ અમર રચના.

વાહ, ખરેખર માતૃવંદનાનું આ અમર ગીત આજે પણ આપણી આંખો ભીની કરી જાય છે. તો આ સાથે જ કાર્યક્રમ કેવો લાગ્યો તે અંગેના આપના પ્રતિભાવો ચોક્કસ પાઠવશો. આપના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા પાઠવી શકો છો. અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 1 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 1:05 અંગ્રેજીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સુગમ સંગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. દોસ્તો, બરાબર 1:20 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીત તેમની સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી રાષ્ટ્રીય નીતિને સમર્થન મળી રહ્યું હોવાનો પુરાવો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો રાષ્ટ્રના મૂળને દર્શાવે છે. આજે બેંગલુરૂમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રીએ એવી સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો જે ઝડપથી સુશાસન પૂરું પાડે, ઉકેલો પૂરા પાડે અને દેશને આગળ લઈ જાય. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ અને એનડીએ 21 રાજ્યોમાં શાસન કરે છે, જે લોકકલ્યાણ અને આપણા દેશની સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છે.
1: ભારત કી જનતા કહે રહી હૈ કે હમે પીડ ચાહીએ, હમે કેમ નહીં સોલ્યુશન્સ ચાહીએ, હમે રાષ્ટ્ર નીતિ વાલી રાજનીતિ ચાહીએ. સાથીઓ, આજ પૂરા કા પૂરા દેશ ભાજપા કી રાષ્ટ્ર નીતિ કે સાથ કદમ સે કદમ મિલાકર ચલ રહા હૈ. ઓર કર્ણાટકા તો હમેશા સે હી બીજેપી કે લિયે ઉર્જા કા કેન્દ્ર રહા હૈ.
0: કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ આરોપ લગાવ્યો કે સંસદમાં મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરનારા નારી વંદન સમાધાન બિલ સામે મતદાન કરીને મહિલાઓ સાથે દગો કર્યો છે. પ્રધાનમંત્રીએ લોકોને રાષ્ટ્રીય વિકાસ માટે કામ કરવા અને અમેરિકા ઈરાન યુદ્ધ જેવા ભૂરાજકીય વિકાસ દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે એક થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આજે સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂરા થવાના અવસરે સોમનાથ જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહમાં ભાગ લીધો. તેમણે આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું પણ ઉદ્ઘાટન કર્યું.
1: યે શહેર સોફ્ટવેર ઓર સર્વિસિસ કે લિયે દુનિયાભર મેં જાના જાતા હૈ, લેકિન ભારત કી સાંસ્કૃતિક પહેચાન સ્પિરિચ્યુઆલિટી આધ્યાત્મિક

છે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે શ્રી મોદી સવારે સોમનાથ જશે અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભામાં સંબોધન કરશે. તેઓ સરદારધામ પરિસરની પણ મુલાકાત લેશે. ગુજરાતમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈને શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. ચેન્નાઈમાં તમિલગા વૈત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયે આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકરે શ્રી વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે 9 મંત્રીઓએ પણ શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને તમિળ ફિલ્મ ઉદ્યોગના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિજયને 234 સભ્યોના ગૃહમાં 120 ચૂંટાયેલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. લોકભવનની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યપાલે શ્રી વિજયને બુધવાર 13 મે અથવા તે પહેલા વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શ્રી વિજયના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ટીવીકેના વડા સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રીના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી દિસાનાયકે કહ્યું કે શ્રીલંકા અને તામિલનાડુ ઇતિહાસ, સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિકતા અને પેઢી દર પેઢી લોકો વચ્ચેના સંબંધો દ્વારા જોડાયેલા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફે ગઈકાલે મિયામીમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંગે વાતચીત કરી. બેઠક દરમિયાન બંને પક્ષોએ ઇરાન સાથે કરાર કરવા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. અગાઉ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઇરાન વચ્ચે યોજાયેલી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કોઈ પરિણામ આપી શક્યો ન હતો અને પાકિસ્તાન દ્વારા યોજાયેલી ચર્ચા પછી વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાયો નહીં. બીજી બાજુ કતારીઓને ઇરાન સાથે વાટાઘાટોમાં ખાસ અસરકારક ગણાવતા અમેરિકન અધિકારીઓ સાથે મધ્યસ્થી કરવા માટે પડદા પાછળ શાંતિથી કામ કરી રહ્યું છે. ઇઝરાયેલે લેબેનોન પર અવિરત બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ગઈકાલના હુમલામાં લગભગ 24 લોકો માર્યા ગયા હતા. દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલી હવાઈ અને બોમ્બમારાના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. ઇઝરાયેલે શનિવારે દક્ષિણ લેબેનોનના 9 શહેરો અને ગામડાઓ માટે ખાલી કરાવવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ દક્ષિણના અનેક વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી કાળઝાળ ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 4-5 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક સ્થળોએ રાત્રે પણ ગરમીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. આ સાથે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લેઓફ ક્વોલિફિકેશન માટે મહત્વપૂર્ણ મેચો રમાશે. દિવસની પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટકરાશે. મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે સાંજે રાયપુરના શહીદ વીર નારાયણસિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. શાંઘાઈમાં રમાઈ રહેલી વિશ્વકપ તીરંદાજીના સ્ટેજ 2માં ભારતીય મહિલા રિકર્વ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો છે. દીપિકા કુમારી, અંકિતા ભગત અને કુમકુમ મોહોળની રિકર્વ ટીમે રોમાંચક ફાઇનલમાં યજમાન ચીનને 5-4થી પરાજય આપ્યો હતો. અગાઉ ભારતે સેમીફાઇનલમાં 10 વખતના ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને પરાજય આપ્યો હતો.

0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ પ્રસ્તુત હૈ ફૌજી દોસ્તો કે લિયે કાર્યક્રમ જય ભારતી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સાંજે સૌપ્રથમ તેઓ જામનગર પહોંચશે, જ્યાં લાલ બંગલા સર્કલ ખાતે શ્રી મોદી વિશાળ જન અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના આગમન પહેલા સમગ્ર શહેરને રોશનીનો ભવ્ય શણગાર કરાયો છે. વાયુસેના મથકથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના તમામ માર્ગ પર ઝળહળતી રોશની કરવામાં આવી છે. દરબારગઢ, ડીકેવી કોલેજ, બેકુનાડુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઇટિંગ અને અવનવી રોશનીથી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
1: આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જામનગર આને વાલે હૈ તો કલ સે હમને સબ ઘર મેં દિયે જલા કે મોદીજી કા સ્વાગત કિયા એન્ડ માહોલ જામનગર મેં એસા હૈ કે હમ ઘૂમને નિકલે તો સબ દિવાળી જેસા માહોલ થા, સબ જગહ રોશની થી ઓર યહાં પર ડીકેવી સર્કલ પે જો બેરીકેડ થા ઉસમે હમ થનગનાટ કર રહે હૈ કે યહાં પર ક્યા હોને વાલા હૈ તો સબ જગહ ઉત્સાહ ઉત્સાહ હૈ.
0: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પ્રવાસનના વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની યાત્રાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. આ મહોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર વર્તમાન સમયમાં પોતાના સુવર્ણ યુગમાં છે. ધાર્મિક મહત્વ સિવાય સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં અગ્રણી સ્તરે ઉભરી રહ્યું છે. તેનું લક્ષ્ય દેશના પહેલા શૂન્ય ઉત્સર્જનવાળું મંદિર તરીકે સ્થાપિત કરવાનું છે.
2: મિશન લાઇફ પહેલ કે તહેત સોમનાથ મંદિર ફૂલો કે કચરે કો ખાદ મે ઓર પ્લાસ્ટિક કચરે કો પેવર બ્લોક્સ મે બદલ કર સ્થિરતા કે નયે માનક સ્થાપિત કર રહા હૈ. ઇતના હી નહીં, આધુનિક સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વર્ષા જલ સંચયન પ્રણાલી ઓર મિયાવાકી વનો કે માધ્યમ સે ટ્રસ્ટ તેજી સે નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ કી દિશા મે આગે બઢ રહા હૈ. ડિજિટલ પહેલો ને અબ દુનિયા ભર કે શ્રદ્ધાલુઓ કો ઘર બેઠે પૂજા બુક કરને ઓર પ્રસાદ પ્રાપ્ત કરને કી સુવિધા પ્રદાન કી હૈ. વંદે ભારત એક્સપ્રેસ ઓર અંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડો જૈસી વિશ્વસ્તરીય બુનિયાદ ढांचे की कनेक्टिविटी के साथ ही देश और दुनिया भर से प्रतिवर्ष 97 लाख से अधिक श्रद्धालु सोमनाथ के दर्शन के लिए आते हैं. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વના ઉત્સવના પગલે શિવભૂમિ પર ચોમેર ઉમંગ ફેલાયો છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે ધ્વજપૂજા અને મહાપૂજા પણ કરાશે.
3: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલધડક કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલધડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: વલસાડના વાપી શહેરમાં દમણગંગા નદી નજીક 18 એકરમાં પરિવહન નગર તૈયાર કરાશે. 5,000 મોટા વાહન પાર્ક થઈ શકે તેવી તેની ક્ષમતા હશે. વાપી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC દ્વારા આ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે આ નગર તૈયાર થતાં વાપીમાં પરિવહન નગરનો પ્રશ્ન કાયમી રીતે ઉકેલાઈ જશે અને તેનાથી વાપીના ઉદ્યોગો અને પરિવાહકોને લાભ થશે. આ નગરનું નિર્માણ કાર્યનો ઝડપથી પ્રારંભ થશે. જૂનાગઢના સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સર્જનાત્મક પુરસ્કાર સમારોહ યોજાયો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે રંગમંચ ભૂમિના તેમજ ડિજિટલ સર્જકો, સંગીત અને તેમજ સિનેમા ક્ષેત્રના સર્જકોને 24 જેટલા પુરસ્કાર અપાયા હતા. હવામાન વિભાગ દ્વારા રાજ્ય

0: આગામી 14મી તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ કચ્છ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરતમાં આજે હીટવેવની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને રાજકોટમાં નોંધાયું, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવે આપ સાંભળશો ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી.
2: ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ અને શૌર્યનું પ્રતીક એવા ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયું છે. ગયા વર્ષે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ નિયંત્રણ રેખા પાર અને પાકિસ્તાનની અંદર આતંકવાદી માળખાને તોડી પાડવા માટે એક શિક્ષાત્મક અને લક્ષિત ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર હુમલો કરાયો. આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. મોટાભાગના આતંકવાદીઓ જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના હતા. પાકિસ્તાને ભારતની સરહદો પર ડ્રોનથી હુમલાના પ્રયાસ કર્યા હતા, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ઓપરેશન સિંદૂર માત્ર નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. આ ભારે નુકસાનથી પીડાતા પાકિસ્તાને યુદ્ધ વિરામનો આશરો લેવાની ફરજ પડી હતી. આ ઓપરેશને જમીન, હવા અને સમુદ્રમાં ઉચ્ચ ચોકસાઈ, સંકલિત લશ્કરી કાર્યવાહી માટે ભારતની ક્ષમતા દર્શાવી. શ્રી મોદીએ કહ્યું, પાણી અને લોહી એક સાથે વહી ન શકે.
3: ઇન્ડિયા વિલ આઇડેન્ટિફાય, ટ્રેક એન્ડ પનિશ એવરી ટેરરિસ્ટ એન્ડ ધેર બેકર.
4: टेरर और टॉक एक साथ नहीं हो सकते, टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता.
2: ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાએ અપનાવેલી વ્યૂહરચનાઓની ઝાંખી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશીએ મીડિયા સમક્ષ રજૂ કરી હતી. આવો સાંભળીએ શું કહે છે કર્નલ સોફિયા કુરેશી.
5: ઓપરેશન સિંદૂર 22 એપ્રિલ કો પહેલગામ મેં હુએ વિભત્સ આતંકવાદી હમલે કે શિકાર માસૂમ નાગરિકો વ ઉનકી પરિવારો કો ન્યાય દેને કે લિયે લોન્ચ કિયા ગયા થા. ઇસ કાર્યવાહી મેં 9 ટેરરિસ્ટ કેમ્પ્સ કો ટાર્ગેટ કિયા ગયા ઓર પૂરી તરહ સે ઇસે બરબાદ કિયા ગયા. પાકિસ્તાન મેં પિછલે 3 દશકો સે ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કા નિર્માણ હો રહા. ઇસમે રિક્રૂટમેન્ટ, ઇન્ડોક્ટ્રિનેશન સેન્ટર્સ, ટ્રેનિંગ એરિયાઝ વ લોન્ચ પેડ શામિલ થે, જો પાકિસ્તાન ઓર પાક અધિકૃત જમ્મુ કાશ્મીર POJK દોનો મેં ફેલે હૈ.
2: ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં 4 હવાઈ સંરક્ષણ સ્થળો પર સશસ્ત્ર ડ્રોન છોડવામાં આવ્યા હતા. આમાંથી એક ડ્રોન AD રડારને નષ્ટ કરવામાં સફળ રહ્યું, તેમ પણ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું.
5: इसके उपरांत रात में पाकिस्तान की एक सशस्त्र UAV ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन लॉन्च किए गए. इनमें से एक ड्रोन AD रडार को नष्ट करने में सक्षम रहा.
2: पहलगाम में थयेला आतंकवादी हुमला बाद પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિશેષ બેઠક બોલાવી હતી, જેમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કરવામાં આવ્યું. આતંકવાદીઓ સામેની આ વિશેષ કાર્યવાહીને પ્રધાનમંત્રી મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું. ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે એક વર્ષ પહેલા આપણા સશસ્ત્ર દળોએ અતુલનીય સાહસ, ચોકસાઈ અને સંકલ્પ પ્રદર્શિત કર્યો હતો. તેઓએ પહેલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાની હિંમત કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું, આજે એક વર્ષ પછી પણ અમે આતંકવાદને હરાવવા અને તેના સહાયક માળખાનો નાશ કરવાના અમારા સંકલ્પમાં હંમેશની જેમ અડગ છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભારતીય જવાનોના સાહસને બિરદાવ્યું. તેમણે કહ્યું, દેશ આપણા સશસ્ત્ર દળોની અજોડ બહાદુરી અને બલિદાનને સલામ કરે છે.

0: જેઓ આપણી માતાઓ અને બહેનોના સન્માન ખાતર અને ભારતના સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરવા માટે નિર્ભય થયાથી લડ્યા. ગયા વર્ષે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને કચ્છના ભુજ સહિત દેશના 15 લશ્કરી ઠેકાણા ઉપર હુમલાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા, જેને ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર યુએસએસ ગ્રીડ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ કર્નલ સોફિયા કુરેશીએ આપી હતી.
1: 7-8 મે 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया. इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया. इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ जो कि पाकिस्तानी हमलों का प्रमाण है.
0: આમ ઓપરેશન સિંદૂર આતંકવાદીઓને ચેતવણી આપી છે કે જો તેઓ ભારતની બહેનો અને દીકરીઓના સિંદૂર પર આંચ લાવવાનો પ્રયાસ કરશે તો તેમને કઠોર પરિણામ ભોગવવું પડશે.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રની સાથે. અને હવે પ્રસ્તુત છે સંઘગાન શિક્ષણ. આજે આસામીઝ ભાષાનું ગીત શિક્ષણ. ગીતકાર સતીશ દાસ.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સંગગાન શિક્ષણ અહીં સમાપ્ત થાય છે. આજે હતું અસમિયા ભાષાનું ગીત શિક્ષણ અને ગીતકાર હતા સતીશ દાસ. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

356.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનો. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 4:59 અને 30 સેકન્ડ થઈ છે. અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત, અભિવાદન. બરાબર 5 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ

निवारण अधिकारी श्री ने अरजी के फरियाद करी शकाय छे अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે.

છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

करता हूँ आशिक मेरा नाम है, ऐश करना मेरी जान मेरा काम है।

0: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા

કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07922 3858490.

0: શાલિની ભાર
1: નૈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો સુગમ સંગીતમાં જૂની રંગભૂમિના ગીતો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ નિધિ ધોળકિયાના કંઠે આ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળ સુગમ સંગીતમાં સાંભળી રહ્યા હતા રાજેશ વ્યાસ, પ્રીતિ ગજ્જર અને નિધિ ધોળકિયાના કંઠે ગીતો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: જીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 6:17:15 થઈ છે. આપને જણાવી દઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા તથા આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની રૂપરેખા. સાડા 6 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં સાંભળશો શ્રેણી સિનેમા સફર અંતર્ગત અભિનેત્રી માધુરી દીક્ષિત પર વિશેષ કાર્યક્રમ, પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22, જેમાં આપ સાંભળશો લોકવાર્તા આઈ સોનલ, વાર્તાકાર શક્તિદાન મોડ, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય વિરલ રાવલ, કાનન છાયા. 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, જેના પ્રાયોજક છે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારેગામાં 8:30. 9:15 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું કાર્યક્રમ સ્પોટલાઇટ. વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત 9:30. 10 વાગે આજ કે ફનકાર અને 10:30 ઢલતી જાહેરાત. આ જ રૂપરેખામાં આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. મિત્રો, આપને જણાવી દઈએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના. વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન 6:35. 6:45 કૃષિ માહિતી, જેમાં વિષય છે જૈવિક દવાઓની ભૂમિકા, જેનો ભાગ 3 આપ સાંભળશો. પ્રસ્તુતિ ઉષ્માન ગની શેરસિયા. 7:30 સુગમ સંગીતમાં સાંભળશો અનંત વ્યાસના કંઠે ગીતો. પર્યાવરણ વિષયક 5 મિનિટ, 7:55, જેમાં આવતીકાલનો વિષય છે દુનિયાના જાણીતા જંગલો. પ્રસ્તુતિ હેમલ દવે. ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30. આવતીકાલના ભજનિક છે સુરેશ ઓધવજી વાડા. 8:50 ગુજરાતી વાર્તાલાપ ગુજરાતી કવિતામાં દીકરી. પ્રસ્તુતિ ડોક્ટર નીતિન વળગામા. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન 9:15. શ્રોતા મિત્રો, બપોરે 11 વાગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં પ્રભાસપાટણ સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમને અને માનનીય પ્રધાનમંત્રી શ્રી ના સંબોધનનું જીવંત પ્રસારણ રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી. અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 9:15 સ્પોટલાઇટ રિલે કરીશું દિલ્હી કેન્દ્ર પરથી. દોસ્તો, આ હતી રૂપરેખામાં આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની. થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર અમે રિલે કરીશું.
3: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ, પ્રવાચક લલિત મોહન તિવારી. આદો મુખ્ય વાર્તા. અદ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાના રાજ્યે પ્રાય 94 શતકોટી રૂપિકાણાં આધારભૂત સંરચના ઔદ્યોગિક પરિજ્ઞાન પરિયોજનાનામ ચ ઉદ્ઘાટનં શિલાન્યાસં ચ કૃતવાન. ઉત્તરપ્રદેશ રાજ્ય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અદ્ય સ્વમંત્રીમંડળસ્ય વિસ્તારં કૃતવાન. ભાજપા દલસ્ય 6 નેતાર મંત્રીરૂપેણ શપથં ગૃહીતવંત. તમિલનાડુ રાજ્ય ટીવીકે દલસ્ય સંસ્થાપક શ્રી સી જોસેફ વિજય અદ્ય પ્રાતઃકાલે મુખ્યમંત્રીપદસ્ય શપથં ગૃહીતવાન. તેન સહૈવ નવમંત્રિણ અપિ શપથં ગૃહીતવંત. ભારતીય જનતા પાર્ટી ઇતિ દલસ્ય વરિષ્ઠ નેતા ડોક્ટર હિમંતા વિશ્વા શર્મા વિધાયક દલસ્ય નેતા રૂપેણ નિર્વાચિત. અપિ ચ શંઘાઈ નગરે આયોજિતે ધનુષ ક્રીડાયાઃ વિશ્વ ચષક સ્પર્ધાયાં ભારતીય મહિલા રિકર્વ દલેન ચીન દેશં પરાજિત્ય સ્વર્ણ પદકં પ્રાપ્તમ. અથ વાર્તાઃ વિસ્તરેણ. અદ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાના રાજ્યે પ્રાય 94 શતકોટી રૂપ્યકાણાં આધારભૂત સંરચના ઔદ્યોગિક પરિયોજનાનાં ચ ઉદ્ઘાટનં શિલાન્યાસં ચ કૃતવાન. એતાસાં પરિયોજનાનાં ઉદ્દેશ્ય સંપર્ક સુદૃઢીકરણં, કાર્યક્ષમતાયાઃ ઉન્નયનં, સુરક્ષાવર્ધનં તથા જનાનાં કૃતે ઉત્તમ યાત્રાનુભવસ્ય પ્રદાનેન સહ સંબદ્ધ અસ્તિ. હૈદરાબાદ અંતરરાષ્ટ્રીય

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી સિનેમા સફર, જ્યાં સુપરહિટ ગીતોના સથવારે પ્રખ્યાત અભિનેતા, વિખ્યાત અભિનેત્રી અને તેમની લોકપ્રિય ફિલ્મો વિશે તથા તેમની ફિલ્મોના સફરમાં આપણે લટાર મારવા જઈએ છીએ. તો ચાલો સિનેમાની સફરને શરૂ કરીએ. યુવા મિત્રો, શું કોઈના સ્મિતમાં એટલી તાકાત હોઈ શકે કે આખા બોક્સ ઓફિસના સમીકરણો બદલી નાખે? શું કોઈની પાયલમાં એવી જણકાર કે એવો જાદુ હોઈ શકે જે એક આખી પેઢીને નાચવા માટે મજબૂર કરી દે? સામાન્ય રીતે કલાકારો પાત્ર ભજવતા હોય છે, પણ આજે જેમના વિશે મારે વાત કરવી છે તેમણે કલાને જીવી બતાવી છે. જેમની અદામાં ગ્રેસ છે, જેમના અભિનયમાં ગંભીર

વીરતા છે અને જેમના નૃત્યમાં નવીનતા છે. ભારતીય સિનેમાની એ મોહિની જેણે પોતાની પ્રતિભાથી સાબિત કર્યું કે સુંદરતા અને સંઘર્ષ જ્યારે એક થાય ત્યારે માધુરી દીક્ષિત નામનો પર્યાય બને છે. માધુરી દીક્ષિત એટલે બોલિવૂડની સૌથી લાડકી અને પ્રતિભાશાળી અભિનેત્રી, તેજાબની એક બિંદાસ યુવતી હોય કે દેવદાસની ત્યાગમૂર્તિ ચંદ્રમુખી, કે પછી ગુલાબ ગેંગની લડાયક નારી, તેમણે દરેક પાત્રમાં પોતાનો જીવ રેડ્યો છે. તો ચાલો આજે તેમની સિનેમાની સફરમાં લટાર મારીએ. 15 મે 1967 રોજ જન્મેલા માધુરીજીને માત્ર 3 વર્ષની ઉંમરથી જ ડાન્સ પ્રત્યે અનેરો લગાવ હતો. 8 વર્ષની ઉંમરે માધુરીજીએ કથક ડાન્સ શીખવાનું શરૂ કર્યું. માધુરીજી મુંબઈની ડિવાઇન ચાઇલ્ડ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતા અને સાથે સાથે ડાન્સ અને ડ્રામામાં પણ ભાગ લેતા. એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવતા માધુરીજીને માઇક્રોબાયોલોજિસ્ટ બનવું હતું, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. માધુરીજીની મોટી બહેનની બહેનપણીના પપ્પા રાજશ્રી પ્રોડક્શનમાં કામ કરતા હતા. એ સમયે રાજશ્રી પ્રોડક્શન ફિલ્મ અબોધમાં નવી યુવતીને કાસ્ટ કરવા માંગતા હતા. મોટી બહેને બહેનપણી સાથેની વાતમાં નાની બહેન માધુરીનું નામ સજેસ્ટ કર્યું. બહેનપણીને આ વાત ગમી અને તેણે પોતાના ઘરમાં કહી અને રાજશ્રી પ્રોડક્શન સુધી માધુરીજીનું નામ પહોંચી ગયું. એ સમયે માધુરીજીએ 12મા ધોરણની પરીક્ષા આપી હતી અને અત્યારે જેમ ચાલી રહ્યું છે ને તેમ વેકેશન જ ચાલતું હતું. એક દિવસ અચાનક રાજશ્રી પ્રોડક્શનની કાસ્ટિંગ ટીમ માધુરીજીના ઘરે આવી ગઈ. પ્રોડક્શન ટીમનો આગ્રહ હતો કે માધુરીજી જ આ ફિલ્મમાં કામ કરે અને તેમણે મહા મહેનતે પરિવારને સમજાવ્યા, મનાવ્યા અને અંતે માધુરીજીનો પરિવાર આ બાબતે માની ગયો. માધુરીજીએ એ સમયે ફિલ્મ તો સાઇન કરી, પરંતુ ત્યારે તેમને એક્ટ્રેસ બનવું ન હતું. ફિલ્મનું શૂટિંગ વેકેશનમાં જ પૂરું થયું. ત્યારબાદ માધુરીજીએ સાથે કોલેજમાં એડમિશન લીધું. આ સમયે માધુરીજીની ઉંમર માત્ર 17 વર્ષની હતી. માધુરીજીની કોલેજ તો શરૂ થઈ ગઈ હતી. એ જ સમયગાળા દરમિયાન ફિલ્મ અબોધ રિલીઝ થઈ. ફિલ્મ તો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, પરંતુ ફિલ્મમાં ગૌરીનો રોલ પ્લે કરનાર માધુરીજી બી ટાઉનમાં અનેક ફિલ્મ મેકર્સના ધ્યાનમાં આવી ગયા અને આ જ કારણથી માધુરીજીને પણ ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા જાગી. એ જ કારણથી તેમણે 6 જ મહિનાની અંદર કોલેજ છોડી દીધી અને ફિલ્મો પર ફોકસ કરવાનું શરૂ કર્યું. તો શું યુવા મિત્રો, તમે જાણો છો કે માધુરીજીએ એક ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે? એ ગુજરાતી ફિલ્મનું નામ તમે જાણો છો? આ પ્રશ્નનો ઉત્તર આપણે જાણીશું પણ આ નાનકડા મ્યુઝિકલ બ્રેક બાદ. તો ચાલો માણીએ ફિલ્મ હમ આપકે હૈ કોનનું ગીત માઈ ની માઈ, જેને સ્વરબદ્ધ કર્યું છે લતા મંગેશકરે, તેનું લેખન કર્યું છે દેવ કોહલીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે રામ લક્ષ્મણે. માણીએ આ સુંદર ગીત. અને આ ગીત બાદ હું તમને જણાવીશ કે કઈ ગુજરાતી ફિલ્મમાં માધુરીજીએ અભિનય કર્યો હતો.

યુવા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ માધુરીજીની ફિલ્મી સફર વિશે. અને સંગીતમય વિરામ પહેલા મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે માધુરીજીએ કઈ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું, તો ચાલો તેના વિશે જાણીએ. બોલિવૂડના ટોચના શિખરે પહોંચતા પહેલા માધુરીજીએ પણ સંઘર્ષના દિવસો જોયા હતા. આ એ સમય હતો જ્યારે તેઓ પોતાની ઓળખ બનાવવા માટે મથતા હતા. 1989માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રમાં માધુરીજીએ એક નાનકડી પણ યાદગાર ભૂમિકા ભજવી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે આજે કરોડો લોકોના દિલો પર રાજ કરતા આ અભિનેત્રી પોતાની કારકિર્દીના પ્રારંભિક તબક્કે પ્રાદેશિક સિનેમામાં પણ પોતાની હાજરી નોંધાવતા હતા, જે તેમના કામ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. ગુજરાતી ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રમાં એક ગીત આવે છે, કામણગારી કાયા મારી. આ ગીત માધુરીજી પર ફિલ્માવવામાં આવ્યું છે. માધુરીજીની જે નજાકત અને નૃત્ય શૈલી જોવા મળે છે, તે જ તેમની ભવિષ્યની સફળતાનો પાયો બની હતી. લોકગીતના ઢાળ પર આધારિત આ ગીતમાં તેમના ચહેરાના હાવભાવ અને ડાન્સ સ્ટેપ્સ એ સાબિતી આપે છે કે તેઓ જન્મજાત કલાકાર છે. એક ગુજરાતી ગીતમાં તેમની આ અદાકારી જોવી એ ગુજરાતના પ્રેક્ષકો માટે મોટી વાત છે. માધુરીજીની આ ગુજરાતી ફિલ્મની સફર એ વાતની પ્રતીતિ કરાવે છે કે કલાને ભાષાના બંધન નડતા નથી. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જેવી પૌરાણિક ફિલ્મમાં કામ કર્યા બાદ તેમણે ક્યારેય પાછું વાળીને નથી જોયું. એક ગુજરાતી ગીતના તાલે ઝૂમનારી એ યુવતી આગળ જતા ભારતીય સિનેમાની ધકધક ગર્લ બની. આજે જ્યારે આપણે તેમની સિનેમાની સફરની વાત કરીએ છીએ, ત્યારે આ ગુજરાતી કનેક્શન તેમની સફરનું એક અત્યંત મહત્વનું સંભારણું બની રહે છે. માધુરીજીની સફળતા પાછળ તેમના મેનેજર રિક્કુ રાકેશ નાથની દીર્ઘદ્રષ્ટિનો મોટો હાથ હતો. રાજશ્રી પ્રોડક્શનની ઓફિસમાં થયેલી એક સામાન્ય મુલાકાત માધુરીજીના જીવનની સૌથી મોટી તક બની ગઈ, જ્યારે નિર્દેશક એન ચંદ્રાએ અનિલ કપૂરની સામે એક નવી હિરોઈનની શોધની વાત કરી. એ સમયે રિક્કુએ તુરંત જ માધુરીજીની તસવીર બતાવી, જોકે એન ચંદ્રા માત્ર સુંદરતાથી સંતોષાય તેવા ન હતા. તેમને ટેલેન્ટ જોઈતી હતી, માટે માધુરીજીએ તેમની ડેબ્યુ ફિલ્મ અબોધમાં જે જીવંત અભિનય કર્યો હતો તેના અમુક સીન્સ પણ માધુરીજીએ એન ચંદ્રાને મુલાકાત કરતી વેળાએ દેખાડ્યા. એન ચંદ્રા પ્રભાવિત થઈ ગયા અને તેમણે તુરંત જ ફિલ્મ તેજાબ માટે માધુરીજીને સાઈન કર્યા. નવેમ્બર 1988માં જ્યારે તેજાબ ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે ભારતીય સિનેમામાં એક નવો ઇતિહાસ રચાયો. ફિલ્મનું ગીત એક દો તીન એવું તો લોકપ્રિય થયું કે ગલીએ ગલીએ માત્ર મોહિનીના નામની જ ચર્ચા થતી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ અને દેશ આખો માધુરીજીના ડાન્સ પાછળ પાગલ હતો, ત્યારે માધુરીજી પોતે ભારતમાં ન હતા. તે તો પોતાના ભાઈ બહેનને મળવા માટે વિદેશમાં ગયા હતા. જ્યારે તેઓ મુંબઈ પરત ફર્યા અને એરપોર્ટની બહાર નીકળ્યા, ત્યારે એરપોર્ટ પર ઉમટેલી ભીડ અને ઓટોગ્રાફ માટે પડાપડી કરતા ચાહકોને જોઈને માધુરીજીને અહેસાસ થયો કે તેઓ રાતોરાત સુપરસ્ટાર બની ગયા છે. તેજાબની સફળતા બાદ માધુરીજીએ એક બાદ એક નવા સીમાંકનો હાંસલ કર્યા. એ સમય એવો હતો કે કોલેજ જતી પેઢીના યુવાનોના રૂમમાં માધુરીજીના પોસ્ટર્સ હોવા એ એક અલગ જ ક્રેઝ બની ગયો હતો. લોકો માત્ર તેમના અભિનયના જ નહીં, પણ તેમની હસવાની અદા અને તેમના ગ્રેસના પણ દીવાના હતા. એક પછી એક હિટ ફિલ્મો આપીને તેમણે પોતાની અભિનયની પ્રતિભાને સાબિત કરી હતી. તો યુવા મિત્રો, શું તમને ખબર છે કે માધુરીજીના થનાર પતિને એ બાબતનો ખ્યાલ જ ન હતો કે માધુરીજી આટલા મોટા એક્ટ્રેસ છે? આવું કેમ? એ પ્રસંગ હું તમને જણાવીશ, પણ એક નાનકડા મ્યુઝિકલ બ્રેક બાદ. તો ચાલો માણીએ ફિલ્મ તેજાબનું જ ગીત એક દો તીન, જેને સ્વરબદ્ધ કર્યું છે અલકા યાજ્ઞિકે, તેને સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને તેનું લેખન કર્યું છે જાવેદ અખ્તરે. અને આ ગીત બાદ આપણે જાણીશું કે તેમના થનાર પતિને કેમ એ બાબતનો ખ્યાલ જ ન હતો કે માધુરીજી સુપરસ્ટાર છે. તો ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ માધુરીજીની ફિલ્મી સફર વિશે, અને સંગીતમય વિરામ પહેલા મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે શા માટે તેમના થનાર પતિને એ બાબતનો ખ્યાલ જ ન હતો કે માધુરીજી સુપરસ્ટાર છે. ચાલો તેના વિશે જાણીએ. વર્ષ 1992 રિલીઝ થયેલી ફિલ્મ બેટાના ગીત ધક ધકના કારણે આખા દેશ

દેશમાં માધુરીજીને એક નવી જ લોકપ્રિયતા મળી. એ જ કારણે માધુરીજી કાયમને માટે ધક ધક ગર્લ તરીકે ઓળખાવા લાગ્યા. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વર્ષ 1994ની બ્લોકબસ્ટર ફિલ્મ હમ આપકે હૈ કોન માટે તેમને 2.75 કરોડ રૂપિયા ફી મળી હતી, જે તે સમયના મુખ્ય અભિનેતા સલમાન ખાન કરતાં અનેક ગણી વધારે હતી. 100 કરોડનો બિઝનેસ કરનારી ભારતની આ ફિલ્મની સાથે માધુરીજી 90ના દાયકાના સૌથી મોંઘા અને સફળ અભિનેત્રી સાબિત થયા હતા. જ્યારે માધુરીજી કરિયરના શિખર પર હતા ત્યારે 1999માં એક કૌટુંબિક મુલાકાત દરમિયાન તેમની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો. અમેરિકા ખાતે ડોક્ટર શ્રીરામ નેને સાથે તેમની મુલાકાત કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી ન હતી. રસપ્રદ વાત એ છે કે ડોક્ટર નેને, જે કેલિફોર્નિયામાં કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન હતા, તેમને માધુરીજીના સ્ટારડમ વિશે કશી જ જાણ ન હતી. બંને પરિવારોની સંમતિ અને એકબીજાને સમજ્યા બાદ 1999માં લોસ એન્જલસ ખાતે અત્યંત સાદગીથી માધુરીજી લગ્નના બંધનમાં બંધાયા. ડોક્ટર નેને તેમને એક સેલિબ્રિટી તરીકે નહીં પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે ચાહતા હતા. લગ્નની હા પાડ્યા સુધી ડોક્ટર નેને માધુરીજીની એક પણ ફિલ્મ જોઈ ન હતી અને તેમને અંદાજ પણ ન હતો કે તેઓ ભારતમાં કેટલા મોટા અભિનેત્રી છે. લગ્ન પછી જ્યારે તેમને સત્ય ખબર પડી ત્યારે તેમના માટે એક સુખદ આશ્ચર્ય જેવું હતું. માધુરીજીનું આ પ્રકરણ દર્શાવે છે કે સાચો પ્રેમ પ્રસિદ્ધિનો મોહતાજ નથી. યુવા મિત્રો, માધુરીજીએ ફિલ્મ દેવદાસમાં કરેલો અભિનય અને નૃત્ય આજે પણ અનેક લોકોના દિલમાં અનેરું સ્થાન ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે માધુરીજી ફિલ્મ દેવદાસમાં કામ કરવા માંગતા જ ન હતા? આવું કેમ હતું એ હું તમને જણાવીશ, પણ હવે ફરી સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. ચાલો માણીએ ફિલ્મ દેવદાસનું જ ગીત માર ડાલા, જેને સ્વરબદ્ધ કર્યું છે કવિતા કૃષ્ણમૂર્તિ અને કે. આ ગીતનું લેખન કર્યું છે નુસરત બરદે અને તેને સંગીતબદ્ધ કર્યું છે ઇસ્માઇલ દરબારે. અને આ ગીત બાદ આપણે જાણીશું કે શા માટે તેઓ ફિલ્મ દેવદાસમાં કામ કરવા માંગતા ન હતા. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ માધુરીજીની ફિલ્મી સફર વિશે, અને સંગીતમય વિરામ પહેલા મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે શા માટે તેઓ ફિલ્મ દેવદાસમાં કામ કરવા માંગતા ન હતા. ચાલો તેના વિશે જાણીએ. ઓક્ટોબર 1999માં લગ્ન કર્યા બાદ માધુરીજીનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં સ્થાયી થવાનો હતો અને પોતાના બાકી રહેલા ફિલ્મોના શૂટિંગ પૂરા કરવાનો હતો. તેઓ પોતાની પ્રોફેશનલ લાઈફને આટોપીને નવા જીવનની શરૂઆત કરવા માટે તૈયાર થયા હતા. આ એ સમય હતો જ્યારે માધુરીજી ફિલ્મી દુનિયાથી અંતર જાળવવા માંગતા હતા, પરંતુ વિધાતાએ તેમના માટે કંઈક અલગ જ વિચારી રાખ્યું હતું. જ્યારે સંજય લીલા ભણસાલીએ તેમને દેવદાસ ફિલ્મમાં ચંદ્રમુખીના પાત્ર માટેની ઓફર કરી ત્યારે માધુરીજીએ પહેલા તો નનૈયો ભણી દીધો. તેઓ અમેરિકા જવાની તૈયારીમાં હતા અને આટલો મોટો પ્રોજેક્ટ લેવા માટે માનસિક રીતે તૈયાર પણ ન હતા. પણ ભણસાલીજી જીદ પર અડગ હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ચંદ્રમુખીનો આ પાત્ર માત્ર અને માત્ર માધુરીજીને ધ્યાનમાં રાખીને જ લખાયું છે. નિર્દેશકની આ શ્રદ્ધા અને પાત્રની ગહનતા જોઈને આખરે માધુરીજીએ આ ફિલ્મ સાઇન કરી. જો માધુરીજીએ એ દિવસે ના કહી હોત તો કદાચ ભારતીય સિનેમા એક શ્રેષ્ઠ પરફોર્મન્સથી વંચિત રહી ગયું હોત. દેવદાસમાં તેમની નજાકતતા, અભિનય અને ખાસ કરીને મારડાલા ગીતમાં તેમનું નૃત્ય આજે પણ એક માપદંડ ગણાય છે. આ ફિલ્મ તેમના જીવનનું એક એવું સુવર્ણ પાનું બની ગયું જે આજે પણ સિનેમા પ્રેમીઓના હૃદયમાં જીવંત છે. લગ્ન બાદ માધુરીજી અમેરિકાના ડેનવરમાં સ્થાયી થયા અને થોડો સમય ફિલ્મી દુનિયાથી દૂર રહીને પોતાના પરિવાર અને સંતાનો સાથે વિતાવ્યો. જો કે વર્ષ 2007માં ફિલ્મ આજા નચલે દ્વારા તેમણે રૂપેરી પડદે શામદાર કમબેક કર્યું. વર્ષ 2011માં તેઓ કાયમ માટે પરિવાર સાથે ભારત પરત ફર્યા. વર્ષ 2013માં તેમણે ફિલ્મ યે જવાની હૈ દિવાનીમાં ઘાઘરા ગીતમાં રણબીર કપૂર સાથે ડાન્સ કરીને નવી પેઢીના દર્શકોને પણ મંત્રમુગ્ધ કરી દીધા. આજે માધુરીજી નાના પડદા પર કેટલાક લોકપ્રિય ટીવી રિયાલિટી શોમાં જજ તરીકે પણ કાર્ય કરી રહ્યા છે. મિત્રો, સમય બદલાયો, સિનેમા બદલાયું, પણ જે નથી બદલાયું એ છે માધુરીજીનો કરિશ્મા. તેમણે સાબિત કરી દીધું કે માત્ર સુંદરતા જ નહીં પણ સખત મહેનત અને કલા પ્રત્યેનું સમર્પણ તમને દાયકાઓ સુધી લોકોના હૃદયમાં જીવંત રાખી શકે છે. યુવા મિત્રો, આજે માધુરીજીની સિનેમાની સફરમાં લટાર મારતા મારતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે તમને ઘણી જ રોચક અને મહત્વની માહિતી પ્રાપ્ત થઈ હશે. યુવા મિત્રો, આપણે ફરી મળીશું આવતા રવિવારે, જ્યાં આપણે સિનેમાની સુરીલી સંધ્યામાં બનીશું સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતી પ્રાપ્ત કરીશું. હવે મને, એટલે કે તમારા હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. જતા જતા તમારા માટે ફિલ્મ યે જવાની હે દિવાનીનું ગીત ઘાઘરા, જેને સ્વરબદ્ધ કર્યું છે રેખા ભારદ્વાજ અને વિશાલ દદલાનીએ, આ ગીતનું લેખન કર્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી.

આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી.
1: ના, પહેલા બચત.
0: પહેલા બુટ્ટી
1: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું ઇમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
0: પણ બુટ્ટીનું શું?
1: જાય છે કે મારું ઇન્જેક્શન?
2: આરબીઆઈ કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: વહુ.
1: જી મમ્મીજી.
4: આ ઘરના થોડા નિયમો છે.
1: જેમ કે?
4: જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી.
1: તો લેવડ દેવડ?
4: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
1: ઓ,
4: જેમ કે યુપીઆઈ થી.
1: અચ્છા.
4: અને હા, સાંભળ, હજુ એક નિયમ છે.
1: કયો નિયમ મમ્મીજી?
4: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
1: તમે પણ ને મમ્મીજી.
5: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
6: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા, પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આજે જામનગરમાં રાત્રિરોકાણ કરશે. તેમના આગમનને લઈ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જામનગરમાં કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાવનગર સહિત વિવિધ શહેર અને તાલુકામાંથી અગ્નિશમન દળના 200 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને

0: નિહાત કરાયા છે. જામનગરમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
1: प्रधानमंत्री जी जो जामनगर में विजिट के लिए आ रहे हैं उसकी वजह से लोगों में काफी उत्साह है. हम लोग आज प्रधानमंत्री जी की झलक के लिए और रोड शो देखने के लिए जाने वाले हैं. प्रधानमंत्री जी अगर जामनगर आएंगे तो हमें उसको देख के ये माहौल देख के काफी खुशी का माहौल दिख रहा है.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવતીકાલે આ ઉજવણીમાં સહભાગી થશે. ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા પૂર્વાભ્યાસ દરમિયાન આજે પાયલટોના સાહસભર્યા કરતબ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જનમિત શર્માએ જણાવ્યું, સૂર્યકિરણ ટીમ હોક MK-132 જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં આવતીકાલે વિવિધ સાહસિક કરતબ રજૂ કરશે. અંદાજે 15 મિનિટ સુધી ચાલનારા એરોબેટિક શોમાં પાયલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાવવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ મંદિર પર વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરાશે.
2: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલધડક કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલધડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર.
0: રાજ્યમાં ફરી એકવાર ચિત્તાની વાપસી થવા જઈ રહી છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ NTCA ટીમ દ્વારા બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાને વસાવવા સત્તાવાર મંજૂરી અપાઈ છે. આગામી જુલાઈ કે ઓગસ્ટ સુધીમાં 2 નર અને 2 માદા ચિત્તાને કેન્યાથી કચ્છ લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, તેમ અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીએ જણાવ્યું છે.
3: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ચિત્તાઓને વસાવવા માટે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે. બન્ની વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ચિત્તા માટે અનુકૂળ સાબિત થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર ઉભો કરવાનું પણ આયોજન છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં આશરે 90 વર્ષ જૂના સનાતન રામધામ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. મંદિરમાં દર્શન પૂજન કરી શ્રી પટેલ મહાઆરતીમાં સહભાગી થયા અને તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ મંદિરની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના 10 દિવસના મહોત્સવના અંતિમ દિવસે શ્રી પટેલે મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત 8મા હળપતિ સમાજના સમૂહ લગ્નોત્સવ સમારોહમાં પ્રભુતામાં પગલા માંડતા 32 નવદંપતિને આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું, હળપતિ સમાજ ક્યારેય માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નથી મોકલતો, એ સંસ્કાર ગૌરવરૂપ છે. તેમણે યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. દરમિયાન શ્રી સંઘવીના હસ્તે જરૂરિયાતમંદોને આરોગ્ય સહાયના ચેકનું પણ વિતરણ કરાયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે સાસણગીરની મુલાકાત લીધી. તેમણે ખુલ્લી જીપમાં સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. ત્યારબાદ શ્રી મોઢવાડિયાએ ગીર અને એશિયાટિક સિંહોના વૈશ્વિક પર્યટન વિકાસમાં સ્થાનિક પદાધિકારીઓ, હોટેલ સંગઠનના પ્રતિનિધિઓ, રહેવા માટેની જગ્યાના સંચાલકો, ટુરિસ્ટ ગાઇડ્સ તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે સંવાદ યોજી તેમના પ્રશ્નો, સૂચનો અને અનુભવોને સાંભળ્યા હતા.
4: અધિકારીઓ સાથે જંગલ સફારી કરી અને એ સફારીની અંદર ખૂબ અનુભવ મળ્યો. સિંહને પણ વિહરતા જોયા. બીજી જે જીવસૃષ્ટિ છે વન્ય પ્રાણીઓની, એ જીવસૃષ્ટિ પણ જોવા મળ્યું. અને સૌથી અહીંયા વખાણવા લાયક એ છે કે સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે. અને રસ્તામાં જે ટુરિસ્ટ હતા એ રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછ્યા અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી

0: રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો. સુરેન્દ્રનગરમાંથી કાળી રેતીની ખનીજ ચોરી પકડાઈ છે. ચોટીલા તાલુકાના છેવાડે આવેલા ચિરોડા ભાદર ગામની સુખભાદર નદીમાં ખનીજ ચોરી થતી હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા દરોડા પડાયા. તપાસ દરમિયાન કાળી રેતી સહિત 71 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો હોવાનું ચોટીલાના નાયબ કલેક્ટર ST મકવાણાએ જણાવ્યું છે.
1: 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચિરુડા ગામના રહેવાસી જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ આ બંને ઇસમો સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
0: હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેર રહેવાની આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. સત્તાવાર યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં આવતીકાલે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી, જ્યારે આ સિવાયના શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. ક્રિકેટ. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાતી મેચમાં હાલ ચેન્નઈની ટીમે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 169 રન કર્યા છે. પહેલા બેટિંગ કરતા રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌની ટીમ તરફથી સૌથી વધારે 85 રન જોશ ઇંગ્લિશે બનાવ્યા, જ્યારે ચેન્નઈ તરફથી જેમી ઓવર્ટને સૌથી વધુ 3 વિકેટ લીધી છે. પંચમહાલમાં એક માર્ગ અકસ્માતમાં 3 યુવકના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ અમદાવાદ ગોધરા રાજમાર્ગ પર આજે વહેલી સવારે દારૂણિયા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે ટક્કર થતા 3 યુવકના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ખોટી બાજુથી પૂર ઝડપે આવતા કાર ચાલક અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતા તેમાં સવાર 3 યુવક નીચે પટકાયા હતા. 3 મૃતક દારૂણિયા ગામના રહેવાસી હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વાભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
3: RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
4: બાય ગર્લ્સ.
5: ક્યાં જાય છે?
4: સાંભળ્યું નહીં? નો શેરિંગ.
3: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: એ રામ રામ છે ડાયરાને. ચાલો રવિવારની આજની સાંજને વધારે યાદગાર બનાવીએ અને સાંભળીએ શક્તિદાન મોડ પાસેથી આઈ સોનલ આ લોકવાર્તા.
1: શક્તિમય સંસાર હૈ અને શક્તિ સર્વગાધાર. આ જગતમાં અણુમાં, પરમાણુમાં, કણકણમાં, ઝાડમાં, પાનમાં એક પણ વસ્તુ એવી નથી કે જેમાં શક્તિ ન હોય. ચારણની પરંપરામાં અનેક જોગમાયાઓ જન્મી. કોઈએ ભેળિયાની આંચ આપી

એક લોબડીના છેડાથી કુરદનારાયણને ઢાંકી શકતી હોય, અને કુરડીએ હેકણ કટકાતો નોતરા તા 9 લાખ, એ હોય ચડાવણ હાક આ વિહોતરને વરવડી. એક કુરડીમાં આખી ફોજને જમાડી શકે એવી ચારણોની પરંપરામાં ભગવતીઓ જન્મી. રાજલ ઉદાની હોય, હોલ બુઢાની હોય, કરણી મૈયાની હોય, જીવણી ધાનાની હોય, પીઠળ હોયાની હોય, બુટબલડ બેચરા બાલવી, બુટબલડ બેચરા બાપલ દેથાની હોય, નાગબાઈ હરજોગની હોય, કે છેલ્લી આઈ ભગવતી સોનલ હમીરની હોય. આદ્યગુરુ શંકરાચાર્ય જેણે એકેશ્વરનો સિદ્ધાંત લીધેલો, એકેશ્વરનો સિદ્ધાંત લઈ અને જેથી જગતનું પરિભ્રમણ કરતા કરતા કરતા કરતા શંકરાચાર્ય છે એ ગિરિક માળાઓમાંથી નીકળવું, ચૈત્ર વિશાખનો ધોમ તાપ, મુઠી 1000 ધરતીને માથે નાખો, ફાટ ફાટ ફાટ ફાટ ફાટ ફાટ ફૂટી અને ધાણી થઈ જાય, ત્રોપાના પાણી હુકાઈ જાય, હરણના તુંબલા તૂટી જાય, આવો કાળઝાળ તાપ પડે, જીર્ણ શરીર થઈ ગયેલું, ઝીણો ઝીણો શરીરમાં તાવ આવી ગયેલો, પછી તો પથ્થર નિંદર ન ગણે, પથ્થરનું ઓહિકું કરી અને ગિરિમાળાઓમાં આશરો લઈ અને આરામ કરવા માટે થઈને શંકરાચાર્ય પોતાના ડીલને ધરતીને માથે લાંબુ કરેલું, અને એમાં લ્યો કોઈ ગોરહ, લ્યો કોઈ ગોરહ, લ્યો કોઈ ગોરહનો શબ્દ તનક ભનક સુની કાન કાનમાં શબ્દ અથડાનો, અને શંકરાચાર્યએ પોતાની બાજુમાં રહેલા શિષ્યને વાત કરી કે જા ગોરહ લઈ આવ, ચૈત્ર વિશાખનો તાપ છે, શરીરમાં તાવ આવ્યો છે, એટલે ગોરહ લઈ આવ્યો. ગડગડતી દોટ મૂકીને જે મયારણ ગોરહને વેચવા માટે થઈને આવેલી છે એ મયારણની બાજુમાં જઈ અને શંકરાચાર્યના શિષ્યની વાત કરી હતી કે ગોરહ આપો, કે ગોરહ ક્યાંય લઈ જવા માટે હું નથી આપતી, જેને પીવું હોય, જેને જરૂર હોય એ અહીં આવે તો જ હું આપું, કે મારા ગુરુને તાવ આવે છે અહીંયા પહોંચી શકે એટલી શક્તિ નથી, કે તારો ગુરુ શક્તિમાં ક્યાં માને છે એટલે એનામાં શક્તિ હોય. અને ગડગડતી દોટ મૂકીને શંકરાચાર્યની બાજુમાં આવીને કે એ તો લઈ જવા માટે નથી આપતા, અને એને તો એમ કીધું છે કે તારા ગુરુ ક્યાં શક્તિમાં માને છે, શક્તિમાં ન માનતા હોય એને ગોરહ ન અપાય. અને શંકરાચાર્ય અહીં આ શબ્દ સાંભળ્યા એટલે એને મનની અંદર નક્કી કરી લીધું કે આ કહેવાવાળી કોઈ ન હોય, પણ બ્રહ્માંડ ભાંદોદરી હોય, લોભડી સિસરામ ઉપરે રખીએ ગાંઠમે ડંગોરું આવ્યું હાલી, એવી કહેવાવાળી ભગવતી હોય, બ્રહ્માંડ ભાંદોદરી હોય, કોઈ રાજરાજેશ્વરી હોય, કોઈ મહામાયા હોય, આવું કહેવાવાળું બીજું કોઈ ન હોય, પણ એને તો મારી ચર્મસક્ષુ બંધ થઈ ગયેલા, આંખના અંદરના કબાટ ઉઘાડી દીધા છે. અને શંકરાચાર્ય ગડગડતી દોટ મૂકી અને મયારણના ચરણ સ્પર્શ કરીને કીધું હતું કે હે માં, ન તાતો, ન માતા, ન બંધુ, ન દાતા, ન પુત્રો, ન પુત્રી, ન જાનામી દાનમ, ન ચ ધ્યાન યોગમ ગતિસ્તમ.

ગતિસ્તમ તમે એકા ભવાની, આમાં હું કાંઈ નથી જાણતો, દાન નથી જાણતો, પુણ્ય નથી જાણતો, હે માં તું જ મારું શરણ સ્થાન છો. આદ્ય ગુરુ શંકરાચાર્યને બુદ્ધિના પોટલા જગદંબાના શરણમાં મૂકી દેવા પીડ્યા છે. શક્તિથી કોઈ પર નથી એવી એક માં ભગવતીની આજે મારે વાત કરવી છે કે જે ભગવતીએ સંસારના ભારત વર્ષમાં એક ખોબા જેવડા ગામની અંદર જન્મ લઈ અને સમાજના હિતના જે કાર્ય કર્યા છે અને માએ જે પરચા આપ્યા છે એની થોડીક વાત કરવી છે. ગરવો ગિરનાર સોરઠ દરામાં સચર્યો અને ના ચડ્યો ગઢ ગિરનાર, આ તો નાયો ન દામો રેવતી પછી એનો હેડે ગયો અવતાર, આ તો સોરઠ દરામાં સચર્યો અને ના ચડ્યો ગઢ ગિરનાર. એવો ગરવો ગિરનાર માં ભગવતી અંબાજીના જ્યાં બહેણા છે, નવનાથ અને સિદ્ધોના જ્યાં, ચોરાસીના જ્યાં બહેણા છે, દામોદર કુંડ જ્યાં આવેલો છે અને ભક્ત નરસૈયાની જે ધરતી છે એ ગરવો ગિરનાર, અને ગરવા ગિરનારની બાજુમાં કેશોદની બાજુમાં એક પંખીના માળા જેવડું મઢડા નામનું ગામ. કેસોરઠ ધરામાં શોભતું ગોકુળ સરખું ગામ છે, એ ગાઈ સોનલ ગવતરા મારી મઢડા મઈ મુકામ છે. હમીર બાપુ મોડ કરી અને ભક્ત જીવન જીવતો એક ચારણ રહે છે. બંને દંપતીનું ભક્તિપરાયણ જીવન છે. આશ્રય કોઈ આવે, આગંતુક આવે તો એને રોટલો દે અને ભગવાનના ભજનમાં સમય વ્યતીત કરે, પણ પરમાત્માએ હેર માટીની ખોટ રાખી દીધી છે. બાડો બેરો કે બોબડો જાગર પુત્ર ન હોય. સંસારના મેણા છે એ કોરી ખાય છે માણસ. વહમું બહુ હમીર બાપુને લાગે. ફરતા ફરતા ફરતા ફરતા રૂડી અને રડિયામણી, આ તો હળિયાળી ને હેતાળ, આ ચારણ ગીર નથી છોડવી તારા પશુને પાછા વાય, એવી ગરવી ગીર. હરાકળિયાનો તુલસીશ્યામની બાજુમાં ને અને રાણા ગઢવીની દીકરી ભગવતી આ હોનબાઈ રહી છે. એના શરણમાં જઈ અને હમીર બાપુ મોડ છે માની સેવા કરે, ભક્તિપરાયણ જીવન વ્યતીત કરે, માતાજીની આરતીઓ ઉતરે હવાર હાંજ, આગંતુકો આવે હદાવત આલે, બટકો રોટલું દે અને બને એટલી સેવા હમીર બાપુ કરે છે. પણ છેલ્લે હમીર બાપુ મોડે નક્કી કરેલું કે હવે આ જીવન જીવીને શું કરવું, સંસારમાં મારા જીવનમાં સંતાન સુખ નહીં. કહેવાય છે કે થોડો સમય પસાર થયો, મા હોનબાઈની બહુ સેવા કરી અને આ તો એ ભગવતી હોનબાઈ હતી, હરાકળિયાના નેહની મા હોનબાઈ, કે રસુલ ખાન નવાબની સામે જેથી મહવાળીનો પ્રશ્ન ઉભો થયો અને તેથી ભગવતી નીકળી હતી. ભાઈ જયતી જયતી જગ માત જયતી તારણ ઘર સબ તરણ જયતી ભરણ ભંડાર બુદ્ધિ ગુરુ દૈવ દત્ત વાયક વરદાઈ આ લોક લોક સાધતી અખિલ કરની અસુરવધ કાલિકા રહો મોહી સહાય સબ ઠોર પર જય જગ ચંડી જ્વાલિકા. ક્રોધ બંબાળ થઈ અને રસુલ ખાન નવાબ ની હામે થઈ અને ભગવતી જેથી નીકળી હતી તેથી લોચન ખેંચી લેવાની જેથી તૈયારીઓ કરે મા ભગવતી, ઈ ભગવતી હોનબાઈ એના જીવનની અંદર ભક્તિપરાયણ જીવન વ્યતીત કરે. અને એમાં એક દિવસ માં ભગવતી હોનબાઈએ કીધું કે હમીર બાપુ હવે તારો પરિવાર રાહ જોતો હશે, બાપ મરડે જા. કે માં મરડે જઈને કરવું શું, મારે મારા જીવનમાં સંતાન સુખ નહીં. અને તેથી હોનબાઈ હરાકળિયાના નેહવાળી હોનબાઈ રાણા ગઢવીની દીકરી હોનબાઈ બોલી હતી કે જા બાપ તારે ત્યાં પારણું બંધાય છે. અને એ હમીર બાપુ મોડ એક આઈમાના વચન ઉપર, એક ભગવતીના વચન ઉપર, એક શક્તિના આશ્વાસન ઉપર પાછા ફરીને જ્યારે મઢડા આવે, સંસાર જીવનની અંદર પાછા વ્યતીત થાય અને થોડો થોડો થોડો થોડો થોડો મનની અંદર આંચકો રહીએ, થોડોક મનની અંદર ખટકો રહીએ, ખટકા કરે વેણ, એમાં કુદરતને કરવું. એક દિવસ આવ્યો

શરીર ખીજ જેની ખટકે નહીં અને રુધિએ મીઠી રીજ એવી મઢળાવાળી માતની આવી સોનલ બીજ. સોનલ બીજ આ સમાજને માટે, ચારણોને માટે એક ઉજ્જવળ દિવસ કહેવાય એવો મા ભગવતી આઈ હોનબાઈનો, પિતા હમીર બાપુ અને મા રાણબાઈના કુખે મા સોનલનું પ્રાગટ્ય થયું. ધીરે ધીરે ધીરે ધીરે ધીરે મોટા થવા માંડેલા, પણ મોરના ઈંડાને ચિતરવા ન પડે. પેટકી પવિત્રતા પ્રસિદ્ધ હોત પુત્ર મેં, કૂવામાં હોય તો જ અવેડામાં આવે. તમામે તમામ સંસ્કાર માતા પિતાના છે, ભક્તિપરાયણ જીવન છે, એ સંતાનમાં ઉતરવા માંડ્યું. અને મા હોનબાઈ છે એ 7-8 વર્ષના થયા એટલે ભક્તિપરાયણ જીવન જીવવા માંડ્યા, ગરબા ગાવા માંડ્યા. અને ભગવાન ભીમનાથનું જે મંદિર છે મઢડાના ટીંબા ઉપર, મઢડા ગામની અંદર એ ભીમનાથના મંદિરે જઈ અને ભગવાન શિવની સાધના મંડ્યા કરવા. જટાંગ ઘટાંગ સંભ્રમંડ નિલ્પ નિર્પ નિર્જરી વિલોલ વિલ્લ વર્જની વિરાજમાન મૂર્ધની દગત દગત પાવ કે કિશોર ચંદ્રશેખર એન રતિપતિ શરણ મમ, એવા ભગવાન શિવ ભોળિયાનાથના ગુણગાન ગાય છે અને શિવ અને શક્તિની સાધના કરે છે. અને નવલા નોરતા આવતા હોય અને દિવે વાટું ચડી હોય અને ગામની દીકરીઓ જેથી ગરબે રમવા માટે થઈ નીકળતી હોય ને તેથી ભગવતી હોનબાઈ છે એ દીકરીઓની હારે થઈ અને રમવા માટે થઈ નીકળે ને ત્યાંથી રૂપક એવું લાગે એ જ આ ભાવ.

મારી આભા મંડળથી એ ઉતરી જૂથ જો ગણ્યું. એ સૈરોની હારે ગરબા રમવા માટે થઈને ભગવતી હોનબાઈ જાય માથા ઉપર કહેવાય કે ગરબો લીએ અને હવ સૈરોની હારે નવલા નોરતા ઉજવે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે કંઈક તાતા કંઈક શિયડા અને કંઈક ખારા ને કંઈક મીઠ. આ તો સરખે સરખા દીહડા રાજા રામેય ન દીઠ. આમાં હળદ્વારને પગથિયે જેમ જેમ હતાટ પગથિયાની માલી પર શિયાળાના ઉનાળાના ચોમાહાના જેમ મોજા આવી થપાટું મારીને વયા જાય એમ દિવસો પસાર થતા જાય છે. ધીરે ધીરે ધીરે ધીરે માં કોનબાઈ મોટા થવા લાગેલા. સંસાર જીવનમાં માતા પિતાએ ખૂબ સમજાવ્યા માને, પણ માએ સંસાર માંડવાની મનાઈ કરી અને ભગવતી હોનબાઈ ધીરે ધીરે ધીરે સમાજ સુધારણાનું કામ હાથમાં ધર્યું અને ગામે ગામના પ્રવાસ કર્યા ભગવતીએ ભારત વર્ષમાં. એક એક ગામડાની અંદર જઈ અને માએ કીધું સતવાદી ચારણ બનો અને કાઢો કુટુંબ કલેશ. માં ભગવતી કાબર લાબર લુગડા પેરો ના પરવેશ, વર્તો હાદા વેશમાં આય સોનલ ગાદેશ. આવા ભગવતી આદેશ આપતા જાય છે, ઉપદેશ આપતા જાય છે, ગામડે ગામડે પ્રવાસ કરે છે અને એમાં પ્રવાસ કરતા કરતા કરતા માના તો પરચાના અનેક વાતો છે, પણ બે પરચાની મારે વાતો કરવી છે. હારનો આનંદપુર ભાડલા અને ગામમાં ગઢવાળાની અંદર ભગવતી હોનબાઈ છે, એ એક એક મકાનની અંદર ચારણોના ઘરે પધરામણી કરવા માટે થઈને પધારે છે. એક એક ઘરે જઈ અને માં પધરામણી કરે છે અને એમાં હાંકળી એવી ડેલી

અને એ ડેલીની અંદર બાર વાંસેલું કડી ચડાવેલી, ગરીબાએ આંટો લઈ ગઈ છે, એક ડોસીમાં દળનું દરેસ. એટલે ડેલી એટલા માટે દીધેલી કે ચારણની એ વૃદ્ધ ડોસીમાને એમ થયું કે મા હોનબાઈ ગઢવાળામાં આવી દરેક ઘરે પધરામણી કરે અને મારે ઘરે આવશે તો હારું પાથરવા માટે ગોદડું નથી, એટલા માટે થઈ અને કડી ચડાવી દઉં એટલે મા અહીં આવે નહીં. એટલે પિંગળસિંહ બાપુ હે ને, પિંગળસિંહ પાયક ભગવતી હોનબાઈ એ ગઢવાળાની ગલીમાં ધીરે ધીરે ધીરે ધીરે ધીરે આણંદપુર ભાડલામાં એ આમ વયા જાય અને માની નજર ગઈ. ડેલી થોડીક આમ પસાર થઈ ગયેલા અને માની નજર ગઈ કે આ ખોરડું ચારણનું નહીં, કે હા માં છે તો ચારણનું ખોરડું, કે આખા ગઢવાળામાં મેં પધરામણી કરી અને એક ચારણનું ખોરડું જો હું તારવી દઉં એ તો મને જગદંબાને ન સાજે, હાલો ન્યા પણ પગલાં કરું. હળવેકથી આમ ડેલીને ખોલી અને માં અંદર દાખલ થયા. બે ચાર પાંચ જણા જે હારે છે એ દાખલ થયા. એ દરમિયાનમાં તો ડોહી માએ ઓઢણું ઓઢેલું નહીં એટલે ઊભા થઈને ખીટીએથી એ ઓઢણું લેવા જાય, ત્યાં તો માં જ્યાં ઘંટડો છે જે ઘંટી ઉપર દાણા ધરતા હતા ત્યાં આવી અને બેહી ગયા માં હોનબાઈ, અને ઘંટડાને મંડ્યા ફેરવવા, ઘંટડાના બે ચાર ઘૂમરા આમ ફેરવી અને માં ઊભા સડપ કરતા ઊભા થઈ અને ડેલીને બહાર નીકળી ગયા. તો એ પિંગળસિંહ બાપુ કવિ કાગ એને પ્રશ્ન કર્યો કે માં અમને તો એમ કે તમને દળનું દળતા આવડે કે નથી આવડતું એની મને ખબર નહીં, પણ તમે દળનું દળતા હતા પણ કંઈ દાણા ઓયરાતો નહીં, એમાં કાંઈ નાખ્યું તો નહીં. અને તેથી મઢડાની હોનબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, બેટા એમાં દાણા નહોતા દરવા, મારે એના દાળદરને દરી નાખવા હતા ભાઈ. એ આણંદપુર ભાટલાના એક ચારણના એક ગઢવાળામાં એક ગઢવીના ઘરે એમ કહેવાય કે એના દાળદરનો ભૂકો બોલાવી દીધો હતો. અને એ પેઢી, એ ખોડું, એ પરંપરા હાલમાં મુંબઈ રહીએ એ પણ માં હોનબાઈના આશીર્વાદથી એટલું સુખી સંપન્ન પરિવાર છે. માના પરચાની તો હું વાત કરવી, કાગે તો લખ્યું છે

કવિ કાગ માના વિરાટ રૂપને આલેખે છે. હોનલમાના તો અનેક પરચા, પણ કાગે એક કવિતા લખી છે. કવિ કાગની કવિતા. એક દિવસનો સમય, મરલામાં ભગવતી હોનબાઈ બિરાજીત, હારે એક ભોયરા ગામના લાખાપા ગોરા નામના ચારણ કે માની હોનબાઈની બહુ સેવા કરેલી અને ભક્ત ચારણ, જેને સુરદાસજીની ઉપમા આપો તો પણ કાંઈ ખોટું નહીં, એ લાખાપા ગોરાએ માના હોનબાઈની ખૂબ સાધના કરી અને અંધ હતા અને માઈ એને ચક્ષુ દીધેલા. એ લાખાપા ગોરા બેઠેલા અને ભગવતી હોનબાઈના મોઢામાંથી શબ્દ નીકળેલા કે લાખાપા, કવિ કાગ સોંડગઢ જીથરીની હોસ્પિટલમાં બીમાર છે, એની સારવાર ચાલી રહી છે, એટલે એના તપાસ કરવા માટે આપણે જવું જોઈએ. અને માં હોનબાઈ છે એ જીપ તૈયાર કરી લાખાપા ગોરાને હેરે લીધા, બે ચાર માણસોને બીજાને ભેળા લીધા અને હડર હડર હટ કરતાની જીપ રવાના થઈ ગયેલી. રૂંજુકુંજુ વળેલી, સંધ્યા આરતી કરી અને માં ગાડીમાં બેઠા અને ગાડી રવાના થઈ ગયેલી સોનગઢ જીથરી જવા માટે. એમાં ભાગતા ભાગતા ભાગતા બરોબર અર્ધેક રાતનો ગજર ભાંગી ગયેલો. યા દેવી સર્વભૂ

ಭೂತೇಶು ನಿಂದ್ರಾರೂಪೇಣಂ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತಶೇ ನಮಸ್ತಶೇ ನಮಸ್ತಶೇ ನಮೋ ನಮಃ. ನಿಂದ್ರಾದೇವಿನ ખોળ ધરતી આધીન થઈ ગયેલી હોપો પડી ગયેલો અને એવી વખતે ઢસાનું પાદર આવ્યું અને ભગવતી હોનબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા, લાખાપા ગાડીથી નીચે ઉતરો. લાખાપા ગોરાના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે આઈમા, અત્યારે અડધી રાતે હું ક્યાં જાઉં? નથી મારે આંખ્યું, નથી કોઈ ગામ જાણીતું, નથી કોઈ માણસ ભેળો, અને મારે જાવું ક્યાં? કે તમે આશ્રમમાં રોકાઈ જાયજો, પણ તમે અહીંથી ગાડીથી નીચે ઉતરો. લાખાપાને નીચે ગાડીથી ઉતારી અને ભગવતી હોનબાઈ સોનગઢ જીથરીની હોસ્પિટલમાં જાય. પણ લાખાપા ગોરા નીચે ઉતરેલા અને એમાં એક સાયકલનું કેરિયર પકડીને એક આશ્રમની અંદર લાખાપા ગોરા પહોંચેલા. પાંચ હાત સાધુ છે એ ઊભેલા, ડેલી ખખડી, દરવાજો ખુલ્યો, અંદર પ્રવેશ કર્યો. કેવા છો? ચારણ છીએ. ઓહો, ધન ભાગને ધન ઘડી. આ એક બાવલિયાનો જીવ નથી જાતો, એની અંતિમ ઈચ્છા એવી હતી કે કોઈ ચારણ પાવળું પાણી આપે તો મારી મુક્તિ થઈ જાય. પધારો પધારો પધારો. પાવળું પાણી દીધું, એનો મોક્ષ થયો. આઈ હોનબાઈ છે, એ ઢસાથી એ જીથરીની હોસ્પિટલની અંદર દાખલ થાય. કવિ કાગ છે એ હોસ્પિટલમાં દાખલ છે અને જોવા માટે થઈને જાય. ચારેક વાગ્યાનો પ્રહર થઈ ગયેલો, કુકડાએ કૂ કરી અને કુકડાએ નાદ કરેલો પેલા પ્રહરનો, અને જીપ દાખલ થઈ અને સળપ સળપ સળપ માની આ હાલ થોડીક ઉતાવળી એટલે મોદળીનો અવાજ મળ્યો આવવા, અને કાક બાપુ આમ સફળા બેઠા થઈ ગયેલા પથારીમાંથી, અશક્ત સુદામા જેવી કાયા થઈ ગયેલી, નિર્બળ શરીર. પણ માં આવે છે, ભાળ મળી ગઈ અને કાગ ઊભા થયા. જે માતાજીને કર્યા, કાગ આ દિશા? કે હા માં, હવે મારો મોક્ષ કરી દે, હવે મારાથી પીડા સહન નથી થતી. અને તેથી ભગવતી મડળાની હોનબાઈ બોલી હતી, કાગ તે માગ્યું તને મળ્યું છે. મેં માગ્યું મળ્યું? કે હા, તે માગ્યું ને કે

આ માયગોય તને મળ્યું છે, પણ બાપ તને ન જવા દઉં, હું મડલાની હોનબાઈ બેઠી છું. આ ભગવતી, આ પરાશક્તિ, આ પરાવલંબા એક સેકન્ડમાં ઈ કાગના ખબર અંતર પૂછી અને રવાના થઈ ગયેલા. કાગને આઈ રાહત થઈ ગયેલી માના દર્શન કર્યા પછી, અને ત્યાંથી રવાના થાય, અને ઈ રવાના થતાની આરે તો ભગવતી આઈ આશ્રમમાં લાખાપા ગોરાને લેવા માટે થઈને ગાડી ગયેલી. અને લાખાપાએ ગાડીમાં બેહતી વખતે મા હોનબાઈને લાખાપા ગોરાએ વાત કરી હતી કે મા, અર્ધીક રાતના ટાણે તમે મને કેમ નીચે ઉતાર્યો એ હું સમજી ગયો છું. કે મા, તને ખબર ન હોય, શક્તિ તને ખબર ન હોય, જગદંબા તને ખબર ન હોય, અમે તો ભોળુના માણસ કહેવાય, પણ મારા હાથનું બાવડું પાણી એક સાધુ એક ઓલિયો એક બાવલિયો માગતો હોય છે માં, તારી શક્તિ અપરંપાર છે માં. અને તેથી ભગવતી મરક મરક મરક મરક મંજાતા દાંત કાઢવા. આ ભગવતી હોનબાઈ, આ પરાશક્તિ પરાવલંબા, આની તો વાતો કરવા માટે થઈને બેહીએ તો અનેક માતાજીના પરચાની વાતો છે. જગદંબાના પરચા તો અપરંપાર છે, પણ આ જીવન જ્યાં સુધી માં ભગવતી હોનબાઈ જીવા ત્યાં સુધી સમાજ સુધારણાનું કામ કર્યું. કન્યા વિક્રય, દારૂ, આ જે વ્યસનો સમાજમાં કુરિવાજો હતા એ પરંપરાને મા ભગવતીએ સમાજ સુધારણાનું કામ કરી અનેક પરચા આપ્યા. અને મા ભગવતી ઈસવીસન 1977માં કર્મભૂમિ કરણીના પાદરમાં એની સમાધિ દેવામાં આવી, મૃત્યુને વસ્ત્યા. મૃત્યુપાયમાં એ મા ભગવતી હોનબાઈના અનેક પરચા છે, અને એ મા ભગવતીના પરચાને યાદ કરતા કાગને લખવું પડ્યું છે.

0: આ મા ભગવતી હોનબાઈનું મઢડામાં શિખરબંધ મંદિર છે. અનેક માણસો આવી અને માના શરણની અંદર આવી અને શ્રદ્ધાના ભાવથી, હૈયાના ભાવથી જોકરો હાંકલો તો ચિથરા તણો ઢીંગલો ધૂણે, અનેક શ્રદ્ધાઓ લઈને માણસો આવે એની તમામ મનોકામના મા ભગવતી એ મઢડામાં બેઠી બેઠી, કરણીમાં બેઠી બેઠી મા ભગવતી પરિપૂર્ણ કરે છે. આવી શક્તિને લાખ લાખ વંદન. એટલે કવિને કેવું પડ્યું છે, વ્રત લીધું વરવડી તણું અને ધન ધન દેવા દાન, આ લેવાના કોઈ દી હેવા નહીં એવી અમાણી મઢડે સોનલ.
1: આઈ સોનલ, આ લોકવાર્તા આપણે સાંભળી રહ્યા હતા શક્તિદાન મોટ પાસેથી. અને હવે ડાયરાની રજા લેવાનો સમય આવી ગયો છે, તો સૌ મિત્રોને રામ રામ, રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9,400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં લગભગ 9,400 કરોડ રૂપિયાના અનેક માળખાગત અને ઔદ્યોગિક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટથી સંયુક્ત રીતે જોડાણને મજબૂત બનાવવા, લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરવા, સલામતી વધારવા અને લોકોને વધુ સારી રીતે મુસાફરી કરી શકે તેનો લાભ આપી શકાશે. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં અગ્રણી દેશોમાંના એક દેશ તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે ભારત પશ્ચિમ એશિયા સંઘર્ષથી થયેલ ઉર્જા સંકટનું અસરકારક રીતે સંચાલન કરી રહ્યું છે.
1: बीते सालों में सोलर पावर के मामले में भारत दुनिया के टॉप देशों में पहुंच चुका है. पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है. पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं, सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं. ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું ઉદઘાટન કરતા કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવતું હતું. આ ક્ષેત્ર હવે વિસ્તરણના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું છે.

0: છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પીએમ મિત્ર પાર્ક દેશના કાપડ ઉદ્યોગને નવી ગતિ આપશે, જેમાં પાર્કના એકમો ઉત્પાદન અને નિકાસને વેગ આપશે.
1: वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा. पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहने बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
0: પ્રધાનમંત્રીએ હૈદરાબાદ પણજી આર્થિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુર અને મહેબૂબનગર વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના ચાર માર્ગીય બાંધકામ અને સંગારેડ્ડી જિલ્લામાં જહીરાબાદ ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટે પણ શિલાન્યાસ કર્યો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા ધરાવતી સિંધુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. શ્રી મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરાશે. આવતીકાલે શ્રી મોદી સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. તેઓ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. શ્રી મોદી વિશેષ મહાપૂજામાં સહભાગી થયા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ભવ્ય એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી આવતીકાલે વડોદરા ખાતે સરદારધામનું લોકાર્પણ કરશે અને જાહેરસભા સંબોધશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026 નિમિત્તે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. અમૃત પર્વ પર નવીનીકૃત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થસ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્વજપૂજા અને મહાપૂજા યોજાશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ.
2: 90 મીટર ઊંચી ક્રેન કી સહાયતા સે એક વિશાળ ધાર્મિક કુંભ કો મંદિર કે શિખર તક પહોંચાયા જાયેગા, જહાં વૈદિક મંત્રોચ્ચાર કે બીચ પવિત્ર જલાભિષેક અનુષ્ઠાન સંપન્ન હોગા. સોમનાથ અમૃત પર્વ 2026 કે વિશેષ અવસર પર ભારતીય વાયુસેના ભી પ્રભાસ પાટણ કી પાવન ધરતી પર રોમાંચક હવાઈ કરતબ પ્રસ્તુત કરેગી, જિસમે હવા સે હવા ઓર જમીન સે હવા મે સમન્વિત ઉડાન પ્રદર્શન દિખાઈ જાયેંગે. આજ સૂર્યકિરણ એરોબેટિક ટીમ ને એર શો કે લિયે હવાઈ નિરીક્ષણ ઓર રિહર્સલ કિયા, જિસસે આસમાન મે મનમોહક દ્રશ્ય દેખને કો મિલે. આજ હેલિકોપ્ટર સે મંદિર કે શિખર પર પુષ્પ की गई. मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ.
0: તમિલગાવ વેત્રિક અઝગમ ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે આજે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે આજે ફોર્ટ સેન્ટ જ્યોર્જમાં મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાત લીધી હતી અને દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી પૂરી પાડવા, મહિલાઓની સુરક્ષા અને ડ્રગ્સની હેરાફેરી સામે લડવા માટે ખાસ એકમોની સ્થાપના સહિત અનેક ફાઇલોને મંજૂરી આપી હતી. શ્રી વિજયે જનતાને સરકારમાં વિશ્વાસ રાખવા અપીલ કરતા કહ્યું હતું કે તેઓ બધા માટે સરળ અને પારદર્શક શાસન સુનિશ્ચિત કરશે. ધારાસભ્યોના શપથ ગ્રહણ માટે આવતીકાલે રાજ્ય વિધાનસભા સત્ર યોજાશે. નવી રચાયેલી સરકારને બુધવાર સુધીમાં બહુમતી સાબિત કરવા કહેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ બંને વિધાનસભાના પક્ષોના નેતા તરીકે ચૂંટાયા છે. આજે આસામના ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં રણજીતકુમાર દાસ, બિસ્વજીત દૈમરી, અજંતા નિયોગ, રાજદીપ રોય સહિત ભાજપના 8 ધારાસભ્યોએ 10 આસોમ ગણ પરિષદ અને બીપીએફ ધારાસભ્યોની હાજરીમાં એનડીએના નેતા તરીકે ડોક્ટર હિમંતા બિસ્વા શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ તેમને ભાજપ અને એનડીએ બંનેના નેતા જાહેર કર્યા હતા. શ્રી શર્મા લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવા માટે 102 ધારાસભ્યોની સહી કરેલો પત્ર સુપરત કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત પૂર અને ગરમીનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરી. આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી શાહે કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું. શૂન્ય જાનહાની અને ન્યૂનતમ સંપત્તિને નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોની જમાવટ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરી. તેમણે દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરી. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં 6 ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. વધુમાં 2 રાજ્યમંત્રીઓને બઢતી આપવામાં આવી અને તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો.

0: રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌના જનભવનમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. રશિયાએ યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રશિયન હુમલાઓમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુક્રેનના ખેરસન પ્રદેશના વડા અલેક્ઝાન્ડર પ્રોકુડીને ખેરસન પ્રદેશમાં 7 લોકો ઘાયલ થયાની જાણ કરી હતી. યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે તેણે રાત્રે છોડવામાં આવેલા તમામ 27 રશિયન હુમલા અને ડિકોય ડ્રોનને નષ્ટ કરી દીધા છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ લગાવ્યો કે કીવે 1000થી વધુ યુદ્ધ વિરામ ઉલ્લંઘન કર્યા છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન બંને નાઝી જર્મનીની હારની યાદમાં ઉજવાતા વિજય દિવસની ઉજવણી માટે શનિવારથી સોમવાર સુધી યુદ્ધ વિરામનું પાલન કરવા સંમત થયા હતા. આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. લખનૌએ પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 203 રન કર્યા. જવાબમાં ચેન્નઈની ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 208 રન કરી મેચ જીતી લીધી હતી. દરમિયાન અન્ય એક મેચ હાલ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 34 રન કર્યા છે. પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ ચોકી પર થયેલા આત્મઘાતી હુમલામાં 15 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગઈકાલે સુરક્ષા કર્મચારીઓએ પોલીસ ચોકી પાસે આવી રહેલા વિસ્ફોટકોથી ભરેલા વાહન પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી બંદૂકધારીઓના એક મોટા જૂથે પોલીસ ચોકી પર હુમલો કર્યો, જેમાં ભારે ગોળીબાર શરૂ થયો. શક્તિશાળી વિસ્ફોટથી પોલીસ ચોકી સંપૂર્ણપણે નાશ પામી હતી અને ઘણા સુરક્ષા કર્મચારીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હોવાના અહેવાલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવી કેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: ક્યાંક કરા અને વરસાદ કે વાવાઝોડું અને ક્યાંક કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને લીલાછમ નમસ્કાર.
1: મિત્રો, આજે લીલાછમ નમસ્કાર કેમ કહેવાય જાણો છો?
0: કારણ કે ઉનાળામાં ગરમી કે લૂના કારણે થતી બીમારીઓનો સૌથી સરળ ઉપાય જો કોઈ હોય તો તે વૃક્ષો જ છે.
1: બિલકુલ, એમાંય કેટલાક વૃક્ષો તો જાણે ઉનાળાની બીમારીઓ માટે જ પ્રગટા હોય એવું લાગે છે,
0: અને તે પણ કોઈ જ આડઅસર વિના બીમારી મટાડે. દાખલા તરીકે ચિંચા પાનક, ખબર ના પડી ને?
1: એવું જ કિંશુક પર્ણ, ઘૃતકુમારી, પર્ણગર્ભ ઉનાળામાં તમારી ત્વચા સ્કીન રાખે એકદમ તંદુરસ્ત અને ચમકતી.
0: ડોક્ટર દિવ્યાબેન ગોસ્વામીએ તેમની ચર્ચાના સમાપનમાં આવી જ અનેક વનસ્પતિઓની વાત કરી છે, એટલે સાચવી રાખવા થઈ જાઓ તૈયાર અને સાંભળો આ અણમોલ જાણકારી. નમસ્કાર દિવ્યાબેન.
2: નમસ્કાર હિનાબેન.
1: નમસ્કાર ડોક્ટર દિવ્યાબેન.
2: નમસ્કાર, કેમ છો?
0: બસ, અમે તો બધા મજામાં છે. મને એટલી બધી ગરમી લાગી હતી અને મેં વાળો છે ને માટલામાં નાખી અને પછી એનું પાણી પીવાનું ચાલુ કર્યું. મારા તન મન ધન બધામાં સુગંધ સુગંધ થઈ ગઈ.
1: તરસ તો તને છીપાઈ જ ગયો.
0: બિલકુલ બિલકુલ,
2: બસ તમારું તન મન ધન જે રીતે તૃપ્ત થયું એવી રીતે આપણા બધાનું થાય.

0: શ્રોતાજનોનું પણ થાય એવી શુભેચ્છાઓ,
1: કારણ કે થોડીક જે વારો વધી હતી ને મેં ત્રીજો રીમ મૂકી દીધી. આ વખતે આપણે ગરમી તો એવી જ છે અને એના માટે આપણે ઘણા બધા વાનસ્પતિક ઉપયોગો પણ કરી રહ્યા છીએ, વનૌષધિઓનો પણ ઉપયોગ કરીએ છીએ. ઘણી બધી વનસ્પતિની ચર્ચા આપણે કયા એપિસોડમાં બાકી હતી, જેમ કે પલાશ છે, ધન્યક છે, ધૃતકુમારી છે, એટલે બધા આ બધા આયુર્વેદિક નામ છે. ખરેખર આ બધું આપણે જાણતા તો હોઈએ જ, પણ મને અને મારા શ્રોતા મિત્રોને થોડીક અજાણ છે આ વાતથી. તો આ પલાશ આપણે વાત કરીએ.
0: ચોક્કસ હિનાબેન, પલાશ એટલે હું કહીશ તો તમને આશ્ચર્ય થશે, આપણે હોળીના સમયમાં જે કેસુડાનું પાણી બનાવીએ છે એ જ આપણું પલાશ છે.
2: શું વાત!
0: આયુર્વેદિક, ના આયુર્વેદિક ભાષામાં પલાશ એનું નામ છે, જેને આપણે કેસુડા તરીકે ઓળખીએ છીએ. તો આપણે ગુજરાતમાં કેસુડો તમે જોવો છો અંબાજી સાઈડ અને એ બધા જે વિસ્તાર છે ત્યાં ઘણા બધા તમને જોવા મળતા હશે. એની આપોઆપ જ ઉગી નીકળે છે કેસુડો. તો કેસુડા માટે આપણે વાત કરીએ તો ગરમીમાં પણ તમે જોજો કે એના ફૂલ બહુ ગરમીમાં જ એના ફૂલ આવતા હોય છે. તો કહેવાય ને કે કુદરત દરેક સીઝન પ્રમાણે કામ કરે છે. આપણે કુદરતને એક સિસ્ટમમાં બેસાડવાની જરૂર નથી, પણ હા, આપણે કુદરતની સિસ્ટમમાં બેસવાનું છે. એ જ સમય આવે છે જ્યારે આપણને એની જરૂર છે. ઉનાળામાં કેસુડાના ફૂલનું જયારે અવતરણ થાય તો એ ત્યારે, જેમ કે હોળીથી શરૂઆત થઈ, ફાગણ મહિનામાં હોળીથી શરૂઆત થઈ એટલે એ વખતે જ કેસુડો જયારે આવતો હોય છે, તો એ કેસુડાનો સર્વસામાન્ય ઉપયોગ, કે એ મેં કીધું આગળ કે એનો રસ પણ તિક્ત છે, કડવો છે, સાથે સાથે કશાય એ પણ છે. તો તમે જોઈ શકો જેટલા પણ કડવા અને તુરા રસ છે એ બધા ગરમીમાં આપણા માટે ઉપયોગી છે. અને એનો વીર્ય છે, આપણે કહેવાય કે મેઇન પ્રિન્સિપલ એનો મુખ્ય ગુણ કહેવાય તો ઉષ્ણ છે જ, પણ એનો પ્રભાવ એટલો એ હદે કામ કરે છે કે જ્યારે તમે એને પાણીમાં યુઝ કરો છો તો એ તમને દાહથી બચાવે છે.
2: બરાબર.
0: સાથે સાથે એ રક્ત શોધક તરીકે તો કામ આપે જ છે, પણ આપણે જોઈએ કે કૃમિઘ્ન તરીકે બાળકોમાં કરમિયા થતા હોય તો એ વખતે જે પલાશના પાન છે એનો પાવડર તમે એને મધ સાથે ચટાડો તો એ બાળકોમાં થતા કૃમિ છે એનો પણ નાશ કરે છે. તો પલાશ કહેવાય કે એક સર્વસામાન્ય વસ્તુ છે, કે આપણે કેસુડાનો ઉપયોગ પાણીથી નાહવા સિવાય આપણે કરતા નથી, પણ જ્યારે પાણીથી તમે નાહો છો તો તમને એલર્જી છે, ખંજવાળ છે, ખરજવું છે, એ બધામાં પણ એ ખૂબ સારી રીતે આપણને ઉપયોગી થાય છે.
1: તો દિવ્યાબેન, આ પલાશ તમે એનું જ્યુસ કરીને પી શકો ખરા? તમને ભાવે ખરું?
0: ભાવે તો નહીં, કેમ કે આયુર્વેદિક વનસ્પતિઓ એવી છે ને કે તમારે ભાવે નહીં પણ ભવડાવવી પડે. એટલે તમે એનામાં તમે થોડું મધ કે એવું યુઝ કરી શકો, સાકર નાખીને યુઝ કરી શકો, અને જ્યુસ કરતા જ્યુસ કદાચ તમને થોડું વધારે કડવું લાગે. બરાબર. તો તમે થોડો પાવડર છે એની પેસ્ટ સાથે તમે પી શકો, પણ તમે કેવી રીતે યુઝ કરો છો, તમારે કેવી રીતે, કેમ કે દવા સમજીને તો આપણે પીવું જ છે. બરાબર. તો જો જ્યુસ કરીને પીવો તો એ ફ્રેશ બનાવીને પીવું, આજનું બનેલું છે તો એને અડધા કલાકની અંદર મેક્સિમમ યુઝ કરી લેવું. બરાબર. સાથે સાથે જ્યારે પલાશના ફૂલનો આપણે ઉપયોગ કરીએ તો એ જ ફૂલ છે, જેમ આપણે આગળ ગઈ વખતે વાત કરી હતી કે લીમડાની ચટણી બનાવીને આપણે લગાવવાની હતી, યસ, તો એ જ જે કેસુડાના ફૂલ છે એને પણ આપણે સૂકવેલા હોય આપણા ઘરે તો એને પણ આપણે ચટણી બનાવીને, લુગદી બનાવીને આપણે સ્કીન ઉપર લગાડી શકીએ છીએ. સાથે સાથે ફેસ પર લગાવીએ તો લેડીઝ માટે સૌથી સામાન્ય જે અત્યારે પેલું નથી આવતું ગોલ્ડન ગ્લો પીલ ઓફ, તો એક પ્રકારનું ગોલ્ડન ગ્લો પીલ ઓફ બી થઈ જશે, નેચરલ થઈ જશે એક પ્રકારનું. કે પલાશ જે કેસુડાના ફૂલની જે કહેવાય ને કે જે ગોલ્ડન એનો જે સાર છે, જે પીળો કલર છે, એ પણ આપણા ફેસ પર નેચરલ આવી જશે. તો કેમિકલ ના પીલ ઓફ વાપરવા તો એના કરતા સારું છે કે આપણે પલાશ ના ફૂલ જ યુઝ કરીએ.
3: એટલે બહુ સરસ વાત કરી હિના ડોક્ટર દિવ્યાબેને, કે બહેનોને હવે કૃત્રિમ જે કહીએ છે કેમિકલ વાળા, રસાયણો વાળા વાપરવા, આવા બધા એના કરતા સૌંદર્ય પ્રસાધનો તરીકે આ બધા વાપરી શકાય. એવા જ બેન, જે ઠંડક આપે અને છતાં ઘરગથ્થુ ઉપાય તરીકે ખૂબ ઉપયોગી છે ને, દરેકને ઘરે હોય પણ છે, તો તુલસી અને ધાન્યક એટલે ધાણા છે એ આમાં દાહમાં કેટલા ઉપયોગી છે?
0: તુલસી આપણા દરેકના ઘરમાં જોવા મળે, તમે પૂજન કરો, એને સાથે આયુર્વેદિક ઉપયોગ તરીકે પણ લઈ શકો. નાના બાળકો ઘરમાં હોય તો સામાન્ય શરદી ઉધરસ થાય ત્યારે પણ તમે તુલસીના પાનનો રસ બાળકોને આપતા હોય છે.

તુલસી જે છે એનું મુખ્ય કામ છે અગ્નિ વધારે છે. ઘણાને ખબર નથી આ. અગ્નિ વધારે એટલે તમારો જે પાચન શક્તિ છે એ સુધારે છે, વધારે છે. આપણે અગાઉના એપિસોડમાં વાત થઈ કે જેમ ઉનાળો આવે એમ એમ પાચન શક્તિ આપણી ઓછી થતી જાય છે, જઠરાગ્નિ મંદ પડતો જાય છે. તો તુલસીના પાન તમે રોજ 3-5 જેટલા પાન છે ચાવીને સવારમાં ખાઓ તો એ તમારી જે ઓછી થયેલી રોગ પ્રતિકારક શક્તિ સાથે સાથે જે તમારો જઠરાગ્નિ મંદ પડે છે એને પણ થોડો સ્ટ્રોંગ કરે છે. તો તુલસી એના માટે સૌથી સારામાં સારું. બીજી વસ્તુ, આપણે જેમ ગઈ વખતે આમળાનું પાનક વિશે વાત કરી હતી તો એ આમળાના પાનકમાં પણ તમે આ તુલસી નાખી શકો તો એ પણ એમાં વધારે ફાયદો કરશે આપણને. તુલસી સાથે બીજી એક વસ્તુ મને યાદ આવી રહી છે ઉનાળાના પરફેક્ટિવમાં, કે ફુદીનો એ પણ તમે એડ કરી શકો. હા, એટલે આપણા મહેમાનોને નવું નવું મળતું રહેવાનું છે. એટલે આપણે પહેલા ટ્રાય કરવાનું, જો સારું લાગે પછી મહેમાનને આપવાનું. પણ હા, એની અંદર તમે લીંબુ છે એ નાખી શકો. અત્યારે આપણે લીંબુ પાણી છે અત્યારના સમયમાં ઉનાળામાં આપણે મોસ્ટ કોમન છે કે

0: તમારી જે ઓછી થયેલી રોગ પ્રતિકારક શક્તિ સાથે સાથે જે તમારો જઠરાગ્ની મંદ પડે છે એને પણ થોડો સ્ટ્રોંગ કરે છે. તો તુલસી એના માટે સૌથી સારામાં સારું. બીજી વસ્તુ, આપણે જેમ ગઈ વખતે આમળાનું પાનક વિશે વાત કરી હતી, તો એ આમળાના પાનકમાં પણ તમે આ તુલસી નાખી શકો, તો એ પણ એમાં વધારે ફાયદો કરશે આપણને. તુલસી સાથે બીજી એક વસ્તુ મને યાદ આવી રહી છે, ઉનાળાના પરફેક્ટ પરફેક્ટિવમાં કે ફુદીનો, એ પણ તમે એડ કરી શકો. હા, એટલે આપણા મહેમાનોને નવું નવું મળતું રહેવાનું છે. એટલે આપણે પહેલા ટ્રાય કરવાનું, જો સારું લાગે પછી મહેમાનને આપવાનું. પણ હા, એની અંદર તમે લીંબુ છે એ નાખી શકો. અત્યારે આપણે લીંબુ પાણી છે, અત્યારના સમયમાં ઉનાળામાં આપણે મોસ્ટ કોમન છે કે લીંબુ પાણીથી તમને ડિહાઈડ્રેશન ના થાય, તો લીંબુ પાણી છે એની અંદર પણ તમે આ બધું નાખી શકો. તો એક તમને નવું વેરિએશન મળી શકે, સાથે સાથે તમારા મહેમાનો પણ ખુશ, એ પણ તમને રેસીપી પૂછશે કે હિનાબેન આ ક્યાંથી બનાવ્યું,
1: કેવી રીતે બનાવ્યું.
0: તો તુલસી અને ફુદીનાની અમે વાત કરી, અને આ સિવાય એક બીજું મેજિક ડ્રગની વાત કરું તો એ છે ધૃતકુમારી. ધૃતકુમારી એટલે આપણી ભાષામાં કહેવાય કુંવારપાઠું.
2: અચ્છા,
0: કુંવારપાઠાને અત્યારે આપણે જોઈએ ને તો છોકરીઓ કુંવારપાઠું સ્કીન પર લગાવતી હોય છે, માથામાં વાળમાં લગાવતા હોય છે. પણ એનો ઇન્ટરનલ યુઝ એટલે તમે આંતરિક પણ પીવા માટે યુઝ કરી શકો છો. ધૃતકુમારી એની અંદર જે જેલ છે, તમે ક્યારેક જો સ્પર્શ કર્યો હોય તો એકદમ ઠંડો અને ચીકણો સ્પર્શ હોય છે, તો એ જ્યારે એની જે ચીકાશ છે ને એના લીધે જે આપણને શીતળતા પ્રદાન કરે છે.
3: ડોક્ટર દિવ્યબેન, અને એના તારા માટે પણ નવી ની વાત લાગશે. હમણાં તાજેતરનો જ આ ધૃતકુમારીનો એમણે વાત કરી ને કે છેક ઉંડાના એક ગામડામાં અમે ગયા, અને એક બેનનો બહુ સરસ ચહેરો, નાની દીકરીનો, લગભગ 18-20 વર્ષની. તો મેં કહ્યું તમે શું વાપરો છો? તો કે દાદા હું લાબરુ વાપરું છું. હા, એટલે હું વિચારવા પડ્યો કે આ લાબરુ એટલે શું. પછી મેં એને પૂછ્યું, એ પણ ભણેલી ગણેલી હતી, તો મને કે લાબરુ એટલે એલોવેરા.
0: મેં પણ પહેલી વાર સાંભળ્યું, હા, લાબરુ એટલે ધૃતકુમારી.
4: સૌરાષ્ટ્રના શ્રોતા મિત્રો માટે ખ્યાલ રહે,
0: હા, લાબરુ એ જ એલોવેરા છે.
1: પણ મેડમ, મને તો સાંભળી એમ લાગ્યું જાણ પેલા હમણાં કે શિયાળું આવ્યું ઘરમાં, એટલે લાબરુ શબ્દ એક જાતનું પ્રાણી હોય એવું લાગે.
0: આપણને નામ સાંભળીને એવું લાગે કે હમણાં કઈક એવું કઈ જનાવર, જંગલી જનાવર જેવું છે કે લાબરુ. ના ના, 100% ના. પણ આ સાંભળીને આનંદ થયો કે એક વસ્તુની જ આપણે અલગ અલગ પ્રદેશમાં કઈક અલગ અલગ નામ તરીકે ઓળખાય છે. તો બસ ધૃતકુમારીની એ જ વાત. અને બીજું કે જે આપણે કહીએ લાબરુ કે કુંવારપાઠું, એને ઇન્ટરનલી પીવો તો એ સૌથી સામાન્ય કબજિયાતમાં, તમને સામાન્ય કબજિયાત રહેતી હોય તો 1-2 ચમચી સામાન્ય નાની ચમચી જેટલો પલ્પ, એને થોડું પાણી અને સેદ લીંબુ ક્રશ કરીને તમે નાણા કોઠે પીવો તો તમારી કબજિયાત સુધારે. તો ખાલી સ્કીન માટે જ નહીં, પણ કબજિયાતમાં પણ એ સારી છે. પ્લસ આ ગરમીમાં પણ સારું છે, શીતળતા પ્રદાન કરે છે એની ચીકાશ. તો એ રીતે આપણને કુંવારપાઠું, લાબરુ આપણી ભાષામાં, તો એ આપણને બહુ ફાયદાકારક છે.
1: પછી મને વચ્ચે બહુ જ ગરમી ને એવું હતું ને, તો મારા મમ્મીએ મને કહ્યું કે રાત્રે સાકર અને વરિયાળી પલાળી અને પી લે સવારમાં ઉઠીને, તો એનાથી બહુ ઠંડક થાય. હા, તો વરિયાળી ને સાકર પલાળવાનું કીધું, વરિયાળી પણ ઠંડી જ ને?
0: વરિયાળી 100% નહીં, પણ હું તો કહીશ 200% ઠંડી. આપણે પેલા નાના હતા ને ત્યારે વરિયાળીનું શરબત રોજ સાંજે પીતા, વરિયાળી છે પછી અંદર સાકર નાખીએ.
1: હજી હાલની તારીખમાં મુખવાસમાં તો આપણે
0: લઈએ છીએ, મુખવાસમાં તો 100% આપણે લઈએ છીએ, ડેલી લઈએ છીએ વરિયાળી. પણ વરિયાળી એટલે સત્પુષ્પા, આયુર્વેદિકમાં એને સત્પુષ્પા કહેવાય. તો એ વરિયાળીનો ગુણ છે, વૃક્ષ છે, પણ સાથે સાથે એ શીતળ પણ છે. તો વરિયાળી આપણે મુખવાસમાં વાપરીએ છીએ, મુખવાસમાં એટલા માટે કે સાથે સાથે પાચન પણ કરે છે. આપણે જમ્યા પછી મુખવાસ લઈએ છીએ તો એ વરિયાળી પાચન શક્તિ વધારે છે, પ્લસ ઠંડક જે છે આપે છે. કેમ કે વરિયાળીનું જે શરબત પીવો એ પછી તમને જે તૃપ્તિ થાય એવી ક્યાંય નહીં મળે. એટલે તમે ડેફિનેટલી વરિયાળીનો યુઝ કરી શકો, એક પાનક તરીકે, એક શરબત તરીકે તો આપણે બધા ઘરમાં પીતા જ હોઈએ. એટલે વરિયાળી રાત્રે પલાળો, સાથે સાથે અંદર જો કાળી દ્રાક્ષ નાખો તો એનો પણ ટેસ્ટ બહુ સરસ આવશે. કાળી દ્રાક્ષ છે એ તમે બની શકે તો વાડકીમાં, અને હજી પણ જો વધારે શક્ય હોય તો જે માટીની નાની નાની કુલડી આવતી હોય છે તો એની અંદર પાણી અને એની અંદર તમે વરિયાળી અને કાળી દ્રાક્ષ છે એને આખી રાત પલાળી રાખવાની, સવારે ચોખ્ખા હાથે એને મસળીને એને પી જવાનું, અને જે પલ્પ છે એ પણ તમે ખાઈ શકો. તો એ તમારી આંખ માટે પણ સારું છે, સાથે સાથે કહેવાય ને કે

0: ઉનાળાની ગરમીમાં આ વસ્તુ જો તમે સવારે લો તો તમને ક્યારે હીટ સ્ટ્રોક ના લાગે. કેમ કે વરિયાળી છે એને કાળી દ્રાક્ષની જે શુગર આવે એ નેચરલ શુગર છે, બરાબર, કુદરતી કહેવાય ને કે જે તમારું ડાયાબિટીસ લેવલ બ્લડ શુગર લેવલ પણ ના વધારે. અને ક્યાંય પણ આપણે બહાર જઈએ ગરમીમાં તો આપણને પરસેવાના લીધે ઘણી વખત શુગર ડાઉન થાય તો ચક્કર આવવા માંડે, માથું દુખે, તો આ વસ્તુથી પણ આપણે એમાં બચી શકીએ છીએ. તો ખાસ એક આ કાળી દ્રાક્ષ છે, સૂકી કાળી દ્રાક્ષ છે એની પણ ખાસ વાત કરવાની, કેમ કે આયુર્વેદમાં દ્રાક્ષને તો શ્રેષ્ઠ ફળનું બિરુદ આપ્યું છે. એમાં પણ કાળી દ્રાક્ષ તો આપણને બધાને વધારે ભાવે,
1: બરાબર છે.
0: તો કાળી દ્રાક્ષનો યુઝ પણ આપણે આવી રીતે ઉનાળામાં કરી શકાય છે. તો ધાન્યક હિમ આયુર્વેદમાં જેમ એક પ્રકારે જોવા જઈએ કે આયુર્વેદનો જે ફાર્માસ્યુટિકલ ભાગ છે જેને અમે રસશાસ્ત્ર કહીએ, ભેષજ કલ્પના, તો એની અંદર ધાન્યક હિમનું વર્ણન કરેલું છે દાહ પ્રશમનમાં, ભેષજ રત્નાવલીમાં ચરક ઋષિ મુનિ હતા એમણે આપેલું છે. ખાસ કરીને તાવમાં આપણને તાવ આવે તો કેવું આમ અગનજ્વાળા થતી હોય એવું લાગે, જ્યારે 100 ઉપર તાવ જાય 101 102 હા 102 આમ આંખો બળવા માંડે, શરીર બળવા માંડે, કઈ ગમે નહીં, તો એવા સમયમાં જયારે તમે ધાન્યક હિમ આપો એટલે સડન તાત્કાલિક જ્વર જે આપણે જે ટેમ્પરેચર વધ્યું છે 101 102 ઓછું કરે છે. શ્રોતા મિત્રોને કહીશ કે કેવી રીતે બનાવવું. તો આપણા અત્યારે ઉનાળાની સિઝન છે તો બધા અત્યારે મસાલા લેવા જતા જ હશે, તો એની જે ધાણી મળે ધાણા જેમાંથી આપણે ધાણા જીરું બનાવીએ છીએ, આખા દાણા, એ આખા દાણા 1 થી 2 ચમચી લેવાના. અને તમે નક્કી નથી કે 1 થી 2 ચમચી, તમે જેટલા ધાણા લો એનાથી 6 ગણું પાણી જવું જોઈએ. એ જે પાછળ મેં નામ કીધું કે ધાન્યક હિમ, તો હિમ એક પ્રકારની એવી કલ્પના છે કે તમે જે પણ દ્રવ્ય લો છો એનાથી 6 ગણું પાણી લઈને એમાં પલાળવાનું, અને એક અહોરાત્ર એટલે 6 થી 8 કલાક આખી રાત એને પલાળવાનું, અને સવારે એને ગરમ નથી કરવાનું, એને મસળીને એને આપણે ચોખ્ખું પેલું સુતરાવું કાપડ કે મસલિનનું કાપડ આવે એમાં એને ગાળી લેવાનું. કાપડ ના હોય તો પછી છેલ્લે ઘણી તો હોય જ, પણ કહેવાય ને કે જૂનો ઉપાય, તમે કાપડમાં ચોખ્ખા કાપડમાં જે ગાળીને લો એ વધારે સારું, અને એ પછી તમારે પીવાનું છે. તો એ છે ધાન્યક હિમ. તો તમે ધાન્યક હિમને પણ ઠંડા પાણીમાં આપી શકો, અગેન મહેમાનો માટે કંઈક નવું. એટલે જો ધાણાનો સ્વાદ છે તો એમાં તમે બીજું તમે તમારી રીતે લીંબુ છે, મરી છે, સંચળ છે, અગેન તમે એ બધું યુઝ કરી શકો. હા, પણ કંઈક નવું, કંઈક આયુર્વેદિક અને કંઈક સ્વાસ્થ્ય સભર તમારે આપવું હોય તો તમે આ બધું ચોક્કસ વાપરી શકશો.
2: આપણે વનસ્પતિની વાત કરીને એવી રીતે ફ્રૂટની પણ થોડીક વાત કરી લઈએ કે અત્યારે ટેટી એટલી બધી બજારમાં જોવા મળે છે, ખરબૂચા કહીએ છે, પછી લાલ ટેટી હોય છે, લીલી ટેટી હોય છે, અલગ અલગ ટેટી હોય છે, કેરી પણ એટલી બધી આવે છે. તો આ બધા ફ્રૂટ પણ અત્યારે ઠંડા જ ને, દ્રાક્ષ છે, લીલી દ્રાક્ષ છે, ટેટી છે, કેરી છે, એ બધા ફ્રૂટ અત્યારે ઉનાળામાં જ આવે છે.
0: કેરી તમે જેટલા પણ ફ્રૂટની વાત કરી ને હિનાબેન, કે ટેટી છે, તડબૂચ છે, પછી કોઈ પણ ટેટી લો, ખરબૂચા આપણે કહીએ છીએ એક પ્રકારનું તડબૂચ જ છે, પણ એ મહારાષ્ટ્ર સાઈડ તમે જોવા જશો તો એ સાઈડ વધારે મળતું હોય છે, સુરત છે, વાપી, મહારાષ્ટ્ર એ સાઈડ જોવા મળતું હોય છે. તો આ જે બધા ફ્રૂટ છે ને એમાં તમે જોજો એમાં વોટર કન્ટેન્ટ એટલે પાણીનો ભાગ સૌથી વધારે હોય છે. તો એ પાણીનો ભાગ વધારે છે, મેં અગાઉ પણ વાત કરી કે કુદરતે એની સિસ્ટમ સેટ કરેલી જ છે કે ઉનાળાની સિઝન આવે ત્યારે જ તડબૂચ ટેટી આવે, કેમ કે એ વખતે કુદરતી રીતે બધાને પાણીની અછત શરીરમાં થવાની જ છે, પરસેવો વધે છે, તમે બહાર તડકો છે તો એના લીધે એ કામ કરવાનું છે આપણા શરીર પર, તો આપણને પાણીની જરૂર રહેવાની જ છે. તો ફ્રૂટ પણ એવા કુદરતે બનાવ્યા છે કે જે આપણને ગરમીમાં રાહત આપે. તો એ બધા ફ્રૂટમાં પણ ખાસ તમે જે કીધું એ બધા ઠંડા છે, પણ કેરી, કેરીનો એક ગુણ ઉષ્ણ છે.
1: અચ્છા,
0: બરાબર. ઘણી વખત આપણે જોઈએ કે કેરી ઉનાળામાં આવે છે, 100% વાત સાચી છે, કેરી ખાવી પણ જોઈએ, ફળોનો રાજા છે, કેમ ન ખાઈએ. પણ કેરી, કાચી કેરી અને પાકી કેરી એ બંનેમાં ગુણમાં જમીન આસમાનનો ફરક છે.
2: એટલે કાચી કેરીમાં અત્યારે લગભગ બાફલો બનાવતા હોય છે બાફીને, તો એ પાછો ઠંડો.
0: યસ, એ જ વસ્તુ, સંસ્કારો નામ ગુણાંતરાધાન, એ તમે બાફો એટલે એના જે ગુણ છે એનામાં સંસ્કાર થયો એક પ્રકારનો, કે એ કેરીને તમે સંસ્કાર આપ્યો એટલે બાફલો બન્યો અને એમાં એનામાંથી ગુણાંતરાધાન એટલે એના ગુણમાં પરિવર્તન આવે. બાકી તમે કાચી કેરી જો ખાશો, બહુ વધારે ખાશો ને તો મોઢું બળવા માંડશે, છાલા પડે મોઢામાં, એસિડિટી થાય.

0: તો એ જ વસ્તુ છે કે સંસ્કારથી તમે એના ગુણમાં પરિવર્તન લાવ્યા અને પછી એને ઉપયોગ કર્યો.
1: બરાબર છે.
0: તો આ વસ્તુ ખાસ મારે કહેવાની હતી કે કેરીનો ગુણ ઉષ્ણ છે, પણ આપણે એને કેવી રીતે ખાઈએ છીએ એ જોવાનું છે. અને આગળ વાત થઈ અતિ સર્વત્ર વર્જયતે, બરાબર. એટલે વધારે તડબૂચ ટેટી ખાઓ એ પણ ખરાબ વસ્તુ, કે જેને આંખની તકલીફ છે, જેને આંખમાં ઘણી વખત નિરંતર પાણી વયા કરતું હોય. અત્યારે ઉનાળામાં આ વસ્તુ ખાસ જોવા મળે, આંખો લાલ થઈ જતી હોય વારે ઘડી, એમાં નહીં પણ ખાસ કરીને જેને આંખમાંથી નિરંતર પાણી વયા કરતું હોય, ઓલ્ડ એજમાં જે 60-70 વર્ષના જે વૃદ્ધો હોય છે આપણે, તો એ લોકોને આવી બધી તકલીફો આંખની થતી રહેતી હોય છે. તો એક પ્રકારનું એક ક્લેદ છે આંખમાં. ક્લેદ એટલે આપણી સર્વસામાન્ય ભાષામાં કહીએ તો ભીનાશ. તો જ્યારે એવા લોકોને અમે કેવું કે તળબૂચ ને એવું ખાવાની અમે મનાઈ કરીએ.
1: અચ્છા.
0: કેમ કે ક્લેદ એ ગુણ કફનો છે. તો જ્યારે જે પણ વ્યક્તિને કફનો કોઠો, આપણે નથી કહેતા કે આને કફનો કોઠો છે, હા, તો જેને પણ આવી કફનો કોઠો છે એને આ જેટલી પણ ઉનાળાની જેટલી પણ વસ્તુઓ છે એને થોડું ધ્યાનથી એને વાપરવી જોઈએ. કેમ કે એનામાં ઓલરેડી એનું શરીર કફથી બનેલું જ છે. એના કફનો કહીએ કે આપણે કફનો કોઠો છે, પણ એ જો સાથે સાથે આ શીતળ વસ્તુઓ વધારે પ્રમાણમાં યુઝ કરશે તો એના માટે એક વોર્નિંગ સાઇન છે. તો ખાસ મારા શ્રોતા મિત્રોને આ પણ કહેવાનું હતું કે જેને અત્યારે કેવું ઘણાને એવા હોય કે ઉનાળામાં પણ ઘણાને શરદી થઈ જતી હોય, ઉધરસ થઈ જતી હોય, તો એ બધા કફ પ્રોમિનન્ટ વધારે જોવા મળતા હોય છે. તો આ ખાસ મારે તમને કહેવાનું હતું.
2: અમે એક વચ્ચે ચર્ચા કેટલાક જે ઉનાળામાં કામ આવતા વૃક્ષોની કરી હતી ડોક્ટર દિવ્યાબેન, એમાં બિલ્લાની વાત કરી હતી, પણ બિલ્લાના ઉપયોગની વ્યવસ્થિત વાત કદાચ ઘણા શ્રોતા મિત્રોની માગણી હતી, તો એ જરા આપ સંતોષ.
0: ચોક્કસ વાત કરીશ. બિલ્વ કે મારા દાદા જ્યારે આવી રીતે ગરમીમાં કોઈને ઝાડા થાય ને, તો ત્યારે એ બિલી જે એનું જે ફળ છે એને લસોટીને 1-2 ચમચી એને ડેલી સવાર સાંજ એને પીવડાવતા, ત્યારે મને એમ થતું કે આનું કામ તો બહુ જોરદાર છે. કેમ કે આપણને એ વખતે બિલીની કોઈ એ વખતે કદર હતી નહીં, ખબર જ નથી કે એનો ગુણ પ્રોપર્ટી આવી છે, તો આપણને એના વિશેનું કોઈ મહત્વ જ નહોતું. પણ આયુર્વેદ ભણ્યા પછી ખબર પડી ને, જયારે મેં જાતે પીધું ત્યારે ખબર પડી કે બહુ સરસ છે. ખાસ કરીને ઉનાળાની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, તો ઉનાળામાં જે બિલ્વનું ફળ છે પાકેલું, બરાબર, એકદમ તમે જોવો ને તો એક સહેજ લાલાશ પડતું હોય અંદરથી, એની જયારે મજ્જા કાઢો ને તો એકદમ લાલાશ જેવી હોય છે. યસ, એને પણ ક્રશ કરવું બહુ કાઠું છે. તમે એને તોડો, થોડા થોડા નાના નાના ટુકડા બહાર કરીને પછી તમારે એને મિક્સરમાં ક્રશ કરો ત્યારે પાવડર થશે,
1: છાલ કાઢી નાખવાની.
0: યસ, ઉપરથી જે અંદર બિલ્વ મજ્જા છે એ ખાસ એની યુઝ કરવાની છે. અને એ બિલ્વ મજ્જાને તમે પાવડર ફોર્મમાં કેવી રીતે ઘરે રાખો, અને જ્યારે પણ ઝાડા કે એવું હોય, ડિહાઇડ્રેશન હોય, એમ નામ કશું ના હોય ને, તમે એને એક શરબત તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો, પણ ખાસ સાકર સાથે.
2: એટલે એમાં તો એના બિલાનો જે ગર છે ને, જે પલ્પ કહીએ છીએ અંગ્રેજીમાં, એ ગર પણ એટલો જ કઠણ હોય. એટલે એને એની ચટણી બનાવવામાં, જયારે લીલું હોય તો એની ચટણી બનાવવામાં, પછી તો ડોક્ટર દિવ્યાબેને કહ્યું પાવડર બનાવીએ, પણ લીલા તમે ચટણી બનાવો ને તો પણ એ અઘરું છે કામ. કારણ કે એક તો છાલ ઉપરની ખૂબ કડક છે, એ છાલ દૂર કરીને એટલે બે ફાડિયા કરીને એની વચ્ચેથી ગર કાઢવો એ પણ અઘરું જ છે કામ.
1: આવા બીજા કેટલાક ઠંડક પ્રદાન કરતી ઔષધીય ખરી?
0: મોસ્ટલી આપણે બધી જ વાત થઈ ગઈ હિનાબેન, પણ ખાસ મારે એક બીજું એક ચિંચા પાનક વિશે વાત કરી.
1: ચિંચા પાનક
0: જી, ચિંચા એટલે આંબલી.
1: અચ્છા.
0: જેને આપણે આયુર્વેદિકમાં અમે ચિંચા તરીકે ઓળખીએ છીએ, અને એનું શરબત આપવાનું છે. સુશ્રુત જે ઋષિ હતા એમણે અરોચક રોગમાં ચિંચા પાલકનો ઉલ્લેખ કરેલો છે. તો એ અરોચક એટલે આપણી ભાષામાં, તમને સમજાય એવી ભાષામાં કહું તો, એક પ્રકારની અરુચિ, કે તમને કોઈ પણ પ્રકારનો રોગ થયો અને પછી તમારું મોઢું કેવું આમ ટેસ્ટ બગડી જાય, ખાવાની ઈચ્છા ના થાય, અરોચક. તમે ભૂખ્યા રહો, ગમે તેટલી ભૂખ લાગે પણ તમે ખાઈ ન શકો, અને કાં તો પછી એ જે પણ કઈ ખોરાક છે એની સ્મેલથી જ તમને અરુચિ થવા માંડે, તમારા મોઢાનો આખો ટેસ્ટ ચેન્જ થઈ જાય, તમને ખાવાનું ગમે જ નહીં. તો એને પણ આ એક પ્રકારનું લક્ષણ છે, પણ આયુર્વેદમાં ઋષિ મુનિએ એક આખો વિકાર તરીકે લીધો છે. કેમ કે એમાં એવું કીધું છે કે જો તમે ખોરાક છે એને તમે દવા તરીકે ખાવ છો ને તો તમારે એકચ્યુઅલ દવાની જરૂર જ નથી. તમારો આહાર છે એ જ તમારી દવા છે.
1: આહાર ઇઝ ધ ઔષધ.
0: યસ, આહાર છે એ જ તમારું ઔષધ છે. તો જો તમે આહારને એ રીતે લેશો તો તમારે કોઈ ઔષધ લેવાની જરૂર નથી. કે ચિંચા પાનક ખાસ કરીને અરુચિ, સાથે સાથે ઉનાળામાં આંબલી છે તો

0: આપણે એટલી બધી આંબલી પણ યુઝ નથી કરવાની, કેમ કે આંબલી ખટાશ છે તો એસિડિટી 100% વધારશે. એટલે એનું એક પ્રમાણ છે કે ભાઈ તમે આંબલી લો છો ચિંચા, તો એક ભાગ ચિંચા લો તો બીજા બધા ભાગ છે એ ડબલ લેવાના. એની અંદર શું શું આવશે? તો ખાસ છે એક શર્કરા, આપણે વાત કરી ખડી સાંકર, બીજું છે ધાન્ય, થોડું આદુ સામાન્ય, કેમ કે આદુ થોડું સ્ટ્રોંગ પ્રોપર્ટી છે, થોડું તીખાશ આવશે તો આદુ સામાન્ય તમે ટેસ્ટ માટે લઈ શકો. બીજું છે ચતુર જાતક, કે છે તજ, તમાલપત્ર, ઇલાયચી, તમારી પાસે હોય તો ઠીક, ન હોય તો તમે ચપટી ચપટી થોડો થોડો આનો પાવડર લઈ શકો. પછી બીજું એક આવે છે નાગ કેસર, પણ એ તમને આયુર્વેદિક દુકાનોમાં મળી શકે, આપણા ઘરમાં મોસ્ટલી અવેલેબલ હોય નહીં. કદાચ તજ, તમાલપત્ર, ઇલાયચી તમને ઘરમાં સામાન્ય રીતે મળી જાય તો એ તમે નાખી શકો. અને આ બધાથી 3 ગણું પાણી નાખ, અને આ પાણી છે એને બરાબર 1-2 કલાક પલાળવાનું, અને પછી એને મસળીને એને ગાળી લેવાનું. આ તમારું તૈયાર થયું ચિંચા પાનક. તો તમે બનાવો એને 24 કલાકની અંદર તમારે વાપરવાનું, બને એટલું ફ્રેશ બનાવો અને ફ્રેશ પીવો તો વધારે સારું.
1: આ પણ મહેમાનને પીવડાવી શકે,
0: મહેમાનને ભાવે તો. એટલે પેલા આપણે ચાખવાનું, આપણને ભાવે તો મહેમાન પર પ્રયોગ કરવાનો.
2: એટલે એમાં પણ મને એક જૂની રૂઢી યાદ આવે છે અત્યારે ડોક્ટર દિવ્યાબેન, એના તને કદાચ જામનગર હતી એટલે ખ્યાલ નહીં, પણ સૌરાષ્ટ્રમાં ખારાશવાળી હવાને કારણે અને સખત તાપને કારણે ત્યાં એવો રિવાજ હતો કે ઉનાળામાં આંબલીનું પાણી એમાં અંદર ગોળ નાખે, ઘણા ખાંડ નાખે, અને એ બનાવીને જમતી વખતે જેમ આપણે દક્ષિણ ભારતમાં રસમ પીવાનો રિવાજ છે એમ છાશની જેમ પીવાનો રિવાજ હતો. તો એ પણ આમાંથી જ આનું લગતું જ કંઈક હશે,
0: કદાચ આના ઉપરથી જ આવ્યું હોય એ પણ બની શકે. કેમ કે આપણા જેટલા પણ દાદા પરદાદા છે એ બધા એક રીતે આયુર્વેદને અનુસરતા જ હતા. આપણને કદર નથી, આપણને ખબર નથી, પણ એ લોકો આમાં વણાઈ ગયા હતા. એમણે બધું પોતાના જીવનમાં બધું વણી લીધું હતું. એટલે આપણે એના જ પરસ્પેક્ટિવથી આપણે લઈ શકીએ કે હા, ચિંચા એના લીધે જ યુઝ થતી હશે. અને બીજું કે ચિંચા આંબલી છે એક રીતે પિત્તશામક છે. પિત્તનું શમન જ્યારે થશે તો આપોઆપ તમારી બળતરા ઓછી થઈ જ જવાની છે, બરાબર. સાથે સાથે સ્કિનના ડિસીઝ છે એ પણ ઓછા થવાના છે. અને આંખ માટે એ એટલી જ લાભદાયી છે. પણ ખાસ ચિંચા પાનક કોને નથી પીવાનું એ ખાસ કહું તો, જેને મોઢામાં ચાંદા પડ્યા છે, બરાબર, એના માટે ચિંચા પાનક વર્જિત છે. જેને સિવિયર એસિડિટી, જે ઓલરેડી રોગી થઈ ચુક્યો છે કે કંઈ પણ ખાય તો એસિડિટી થાય, તો એવા રોગી માટે ચિંચા પાનક વર્જિત છે, એ લોકોએ ખાસ ન પીવું.
1: બસ કાર્યક્રમ સમાપનમાં જઈ રહ્યા છે, જતા જતા તરુભાઈ મને પેલા નાના નાના ફળ આવે છે ને, સિઝનલ ફ્રૂટ, જે અત્યારે ફાલસા છે, રાયણ છે, બોર છે, કાતરા છે, ગઈ વખતે આપણે 2 એપિસોડ પહેલા વાત કરતી કોઠા છે, આંબલી છે, આ બધા ફ્રૂટ લગભગ આ ગરમીની સિઝનમાં જ આવતા હોય છે, તો એના પણ આપણા શરીરમાં ફાયદા તો હોય જ ને.
2: એક હું એમાં ઉમેરી દઉં, મેં તને વર્ષો પહેલા એક ચખાડ્યા હતા, કચેળા, એ પણ ઉનાળા, સખત ઉનાળામાં જ સૌરાષ્ટ્રના ડુંગરામાં થાય છે.
0: તમે જોયું કે ઉનાળામાં કહેવાય ને કે ખટાશ તો સાથે સાથે આવે જ છે, કે ખટાશ વાળા ફ્રૂટ તમે જો, કેરી છે, બરાબર, પ્લસ તરુણભાઈએ વાત કરી કચેળા, એ પણ ખાટા હોય છે, તો આમળા, એ બધા વિટામિન સી થી ભરપૂર છે, બરાબર, ફાલસા છે, એકદમ ખાટા હોય, તમે એનું જ્યુસ પીધો હશે ને ઇનાબેન, બહુ સરસ લાગે, પણ એને જ્યુસ કાઢવો પણ એક થોડું કળા છે, હા, નહીતર કઈ હાથમાં ના આવે. તો એ બધા વિટામિન સી થી ભરપૂર છે, અને વિટામિન સી છે તમારા શરીરની અગેન કોઈ રોગ પ્રતિકારક શક્તિ વધારે, સાથે સાથે સ્કિનના ગ્લો માટે બહુ સારામાં સારું કામ કરે. હું હમણાં નર્મદા પરિક્રમા કરીને આવી તો ત્યારે મને રાયણ મેં બહુ ખાધી, કેમ કે આપણા છોકરાઓ કદાચ નહીં ફોલો કરી શકે, પણ ખરેખર આપણને રાયણ જોઈએ ને એટલે આપણને ખાવાની ઈચ્છા થાય. તો આ બધા ફ્રૂટ જે છે એ પણ તમે જે ગરમીની સિઝનમાં આવે છે એ પણ તમે ગરમીનો નાશ કરવા, કે લૂ છે, હીટ સ્ટ્રોક લાગે, એ બધા તમે એનાથી બચવા માટે તમે 100% તમે વાપરી શકો. ઘણી સારી વાત થઈ તમારા માધ્યમથી કે ફ્રૂટ પણ સાથે સાથે એટલું જ આપણને ઉપયોગી છે, કેમ કે અત્યારે ટીટી તડબૂચ બધા એટલા ખાય છે, પણ એનો સ્પેસિફિક જ્યારે ગુણ જોવા જઈએ તો કોઈને એટલી ખબર હોતી નથી. બીજું કે પેશાબમાં બળતરાને એવું જ્યારે થતું હોય છે તો એમાં ટેટી તળબૂચ છે, ચિંચા પાનક છે, ધાન્યક હિમ છે, એ બધી વસ્તુ ખૂબ ઉપયોગી છે. તો આ બધી વસ્તુથી 100% શ્રોતા મિત્રો

0: અને આપણને પણ જીવનમાં ક્યારેક ફાયદો થાય તો એવું આપણે વિચારીએ. 100%
1: આજે પણ ખૂબ મજા આવી, ખૂબ સરસ ચર્ચા રહી, અને આ બરાબર ઉનાળાની ગરમીને લગતી જ વનસ્પતિ અને ફ્રૂટની વાત હતી, એટલે શ્રોતાઓને પણ બહુ જ ગમી હશે. અને મને એવું લાગે છે કે હવે આ બધા જે અમે ડ્રિંકની વાત કરી ને, શરબતોની વાત કરી ને, ઘરે ઘરે બનશે તો ખરા જ.
2: એટલે હું તો ત્યાં સુધી કહીશ ને કે આ તમે બહારના પીણા બધા હવે છોડો અને આવા ઉપયોગમાં લો, જેથી તમારા ત્યાંના જે સ્થાનિક વૃક્ષો છે, સ્થાનિક વનસ્પતિઓ, એનું પણ રક્ષણ થશે અને એની કિંમત તમને બધાને સમજાશે. ખૂબ આભાર ડોક્ટર દિવ્યાબેન, આજે પણ ખૂબ સરસ માહિતી મળી. ધન્યવાદ, નમસ્કાર.
1: ખૂબ સરસ માહિતી મળી, ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: નમસ્કાર આપ તમામનો, ખૂબ ખૂબ આભાર.
3: મિત્રો, પ્રકૃતિ તો જીવન જીવવા જરૂરી બધું જ આપે છે, પણ આપણે પ્રકૃતિને સાચવવાની જરૂર છે.
4: પ્રકૃતિના રક્ષણ સંવર્ધન માટે ગુજરાત પર્યાવરણીય શિક્ષણ અને સંશોધન સંસ્થા ગીર ફાઉન્ડેશન તો સતત પ્રયાસો કરે છે, બસ આપણે એમાં સક્રિય સાથ આપવાનો છે.
3: આ માટે તમે બીજું શું કરો છો કે શું કરી શકાય તે આપ પણ અમને જણાવો, ફોન, વોટ્સએપ કે પત્ર થી. અમે તે બધા મિત્રોને જણાવીશું.
4: એ માટે નંબર તો જગ જાહેર છે,
3: 94-276-0-66-96, અને પત્ર લખવાનું સરનામું પણ સૌ જાણે છે જ.
4: હરિયાળું ગુજરાત,
3: ગીર ફાઉન્ડેશન,
4: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
3: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
4: મિત્રો, આવતા રવિવારે રાત્રે 8 વાગે પણ પ્રકૃતિના રક્ષણની આવી જ રસપ્રદ માહિતી લઈને ફરી મળીશું.
3: તો ત્યાં સુધી તબિયત સાચવજો અને સૌને ગૌરવથી કહેજો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત, જેના પ્રાયોજક હતા ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. મીડિયમ વેવ 370.3 મીટર, સિલક 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે ગામા. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ દિલ્હી કા ઠગ ફિલ્મનું આ ગીત, આશા ભોસલે અને કિશોર કુમારના યુગલ સ્વરમાં. સંગીત આપ્યું છે રવિએ, શબ્દ શૈલેન્દ્રના.

કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં સાંભળીએ સાગર ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે આર્ય બર્મને, શબ્દ જાવેદ અખ્તરના.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે ગામા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું આપ સાંભળી રહ્યા છો 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર. કાર્યક્રમમાં આગળ સાંભળીએ કિશોર કુમારના અવાજમાં ગીત, સંગીત અભિષા આડીબર્મન અને શબ્દ મજરૂ સુલતાનપુરીના ફિલ્મ મેરે જીવન સાથી.

મીડિયમ વેવ 370.3 મીટર, એટલે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.